નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. આજે અધિક જયેષ્ઠ વદ સાતમ, વિક્રમ સંવંત 2082 એટલે કે તારીખ 7 જૂન ઈસવીસન 2026 રવિવાર. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:58 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. સભાનો પ્રારંભ કરીએ મંગળસ્વરથી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ શ્રીરામચરિત માનસ ગાન.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર પ્રસ્તુત છે કૃષિ માહિતીમાં પ્રાકૃતિક કૃષિમાં પ્રકૃતિના પ્રતિનિધિ મિત્રો, રજૂઆત વિરલ રાવલની.
1: શિરામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને જાજા કરીને રામ રામ રામ રામ. મિત્રો, આજે વાત કરવી છે પ્રાકૃતિક કૃષિમાં પ્રકૃતિના પ્રતિનિધિ મિત્રો વિશે. દેશી અળસિયા, સૂક્ષ્મ જીવાણુનો સમૂહ તેમજ અન્નપૂર્ણા ફૂગ જમીનમાં સક્રિય રહે તે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટેની પ્રાથમિક આવશ્યકતા છે. આથી તે પ્રકૃતિના પ્રતિનિધિ મિત્રો છે. પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરોના અતિરેકના કારણે તેનો આપણે ખાતમો બોલાવી દીધો છે. જો કે આપણા માટે આશ્વાસનની વાત એ છે કે આટલા ઝેરી પ્રહાર પછી પણ તેમની કેટલીક વસાહત સુષુપ્ત અવસ્થામાં સ્થિત છે અને તેને સક્રિય કરવી પડશે. અળસિયા, જીવાણુ અને ફૂગનું નિર્માણ પ્રકૃતિએ પોતાના પ્રતિનિધિ રૂપે ખેતી માટે જ કર્યું છે, જે ખેતીમાં પરમ હિતેચ્છુઓ છે, જે ધરતીમાં 15 ફૂટ સુધી સુરંગ બનાવી અવરજવર કરે છે, જેનાથી વરસાદનું પાણી સડસડાટ ભૂતળમાં ઉતરી ધરતી તરબોળ થઈ પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય છે. અહીં એક બાબત સમજવા જેવી છે કે અળસિયા ધરતીમાં ઊંડે સુધી નીચે જવા અને ફરીથી ઉપર આવવા અને નીચે જવા તેમજ દરેક વખતે નવી જ સુરંગ બનાવે છે અને આ સતત કાર્ય ચાલુ હોય છે. આ દેશી અળસિયાની ખોરાક અંગેની રૂચિ અને પાચન ક્ષમતા ગજબ હોય છે. તેની આ પ્રવૃત્તિ જ તેઓ આપણા માટે પ્રકૃતિના પ્રતિનિધિ તરીકે કામ કરતા હોવાનું પ્રમાણ આપે છે. આ આવન જવન માટે ધરતીની ચીકણી થયેલી માટીના ગમે તેવા પડને વિંધીને આરપાર નીકળી જાય છે. તેઓ સતત યાત્રા દરમિયાન માટી ખાતા રહે છે અને ધરતીની ઉપરની સપાટીએ હગાર ઠાલવતા રહે છે. આ અળસિયા પાકમાં રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મજીવોનો ખાતમો બોલાવી દે છે. અળસિયાની હગારમાં પાક માટે તત્વ, સત્વ, ઉત્તેજકો અને ખનીજનો ખજાનો છે. પ્રાકૃતિક ખેતીમાં આપણે આ બંને સજીવને સક્રિય કરવાના છે અને એ માટે ભૂમિ પર જીવામૃતનો છંટકાવ કરવાનો હોય તેમજ નીપજના અવશેષોને બાયોમાસ રૂપે નાખવાના હોય છે, જેને આપણે આચ્છાદન કહીએ છીએ. આ રીતે આચ્છાદન જીવામૃત થકી હેક્ટર ક્ષેત્રફળ જમીનમાં 4.25 લાખ જેટલા અળસિયા મળી આવશે, જેનો અર્થ એવો થાય કે 1 ચોરસ ફૂટ ક્ષેત્રફળ જમીનમાં 4 અળસિયા આવે. હવે તમે એ જાણો કે તેમની આ પ્રવૃત્તિ આપના માટે આશીર્વાદરૂપ છે. એક અળસિયું જેનું આયુષ્ય લગભગ 15 વર્ષનું હોય, એક જોડી એક વખત 7 બચ્ચાનો જન્મ આપે અને વર્ષમાં 6-7 જેટલી નવી પેઢી તૈયાર કરે, તેની ઉત્પાદકતાનો આધાર તેઓ નિષ્ક્રિય સમાધિમાં છે કે પછી તેને ગોબર મળી જવાથી સક્રિય થયા છે તે બાબત પર છે. આપણે જીવામૃતને ચોક્કસ પદ્ધતિ મુજબ ઉપયોગ કરતા રહેવાનું છે. વળી અળસિયાનું જીવન મરણનું ચક્ર પણ આપણી ખેતી માટે આશીર્વાદરૂપ છે. મૃત અળસિયાના શરીરમાંથી પોષક તત્વો સત્વ ઠલવાતા રહે છે. અંદાજ મુજબ પ્રાકૃતિક કૃષિમાં પ્રત્યેક એકરે નાઇટ્રોજન અળસિયાના મૃત કાષ્ટમાંથી મળે છે. એની સાથે બીજા સત્વો તો ખરા જ. એક અળસિયું સમાધિ અવસ્થામાં ન હોય તો સાધારણ પરિસ્થિતિમાં લગભગ 400 ગ્રામ જેટલી જૈવિક સામગ્રી ખાય છે. સમાધિમાં ધકેલવા માટે આપણે વધુ જવાબદાર છીએ. જો દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ આપણે ન અપનાવી હોય તો પ્રકૃતિના આ તત્વોના લાભથી આપણે વંચિત જ રહીએ. જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન જેવી બાબતો ધરતીને આપીએ. તો કૃષિ માહિતીમાં આજે આપણે વાત કરી પ્રાકૃતિક કૃષિમાં પ્રકૃતિના પ્રતિનિધિ મિત્રો વિશેની. આવતીકાલે ફરી નવી કૃષિ માહિતી સાથે મળીશું. ત્યાં સુધી સૌને જાજા કરીને રામ રામ રામ રામ.
0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતીમાં પ્રાકૃતિક કૃષિમાં પ્રકૃતિના પ્રતિનિધિ મિત્રો વિશે.

રજૂઆત વિરલ રાવલની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે હવામાન સમાચાર. હવામાન વિભાગ તરફથી મળેલી સૂચના મુજબ આગામી 24 કલાક દિવસ દરમિયાન ગુજરાત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે વસતા માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા.

અત્યારે થોડી વાર બાદ 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં સાંભળશો અર્પિત માંડવિયાનું સારંગી વાદન રાગ ભૈરવ. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય છે જલકુકડી, પ્રસ્તુતિ ચેતસ ઓઝા. 8:30 નિરખને ગગનમાં ભજનોના ગાયક કલાકાર છે ભીખુદાસ ચમનદાસ રામાવત.

8:50 મિનિટે કાવ્યધારામાં કવિશ્રી જીતુ પુરોહિતના સ્વરચિત કાવ્યો, 9:15 મનોરંજન અને 10 બાલ દોસ્તોની બાલ સભા, નિર્માણ અટલ શર્મા. 10:30 લોકસંગીતમાં સાંભળશો કિશોર સોલંકીના સ્વરમાં રાવણહથા સાથે લોકગીતો અને ત્યારબાદ કરશન યાદવના સ્વરમાં ભજનો. 11 સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ, 12 ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, રાજકોટ કેન્દ્રનું પ્રદાન આપ સાંભળશો, જેમાં વિવિધ દેશી અથાણા બનાવીએ ઉર્મિલાબેન રાજાણીની મુલાકાત, નિર્માણ અટલ શર્મા.

બપોરે 1:10 સુગમ સંગીત, 1:15 જયભારતી કાર્યક્રમ, 2:40 શંખ ગાન શિક્ષણ, સાંધિકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 ડોક્ટર ભરત પટેલના સ્વરમાં સુગમ સંગીત, 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, 7:22 ગ્રામીણ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાજકોટ કેન્દ્રનું પ્રદાન આપ સાંભળશો, જેમાં તરબૂચ અને સકરટેટીની ખેતી કરતા જસદણ તાલુકાના કનેસરા ગામના યુવા ખેડૂત દિનેશભાઈ હાંડા સાથે મુલાકાત, નિર્માણ અટલ શર્મા.

રાત્રે 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. 8:30 વાગે સારેગામા અને 9:15 વાગે સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. રાત્રે 9:30 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. ફનકાર છે અભિનેત્રી અમૃતા રાવ. 10 વાગે છાયાગીત અને 10:30 વાગે ઢલતી જાય રાત. મિત્રો, આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. થોડી જ વારમાં બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર, ત્યારબાદ હિન્દીમાં સમાચાર, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલથી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક ખેતી માટે કાર્યશિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ આ મુજબ જણાવ્યું.
1: 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણ સેવા સેતુ ટાઈપ, આયુષ્માન ભારત કાર્ડ હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, શ્રમ કાર્ડ હોય, આવા અનેકવિધ યોજનાઓ સ્થળ ઉપર જ એમને એ મળી જાય એ પ્રકારનો પ્લાનિંગનું આયોજન થયું છે. મેમોગ્રાફી મશીનો એટલે કે બહેનો માટેના જે કેન્સર બાબતો છે, એ જ રીતે અલગ અલગ પ્રકારના તપાસો કેસીપી ત્યાં લોકોને માટે થાય આરોગ્યની સુવિધાઓમાં, નગરમાં, મહાનગરમાં અને જિલ્લામાં થશે. પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આત્માનો પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધા જ લોકોને સાથે જોડીને આ એક કૃષિ પ્રદર્શન પણ યોજાશે.
0: પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે જામનગર કલેક્ટર પીબી પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટરે તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાધી આ કાર્યક્રમોને સાચા અર્થમાં સફળ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા આદેશ આપ્યા હતા.
2: પ્રગતિપથ અંતર્ગત જામનગર શહેર ઓર ડિસ્ટ્રિક્ટ કે 13 સ્થાન ઉપર 8 જૂન સે લેકે 14 જૂન દરમિયાન અલગ અલગ લોક જાકે ઉસકા વિઝિટ કરેંગે. 8 સે 14 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિર કા ભી આયોજન જામનગર મહાનગર ઓર ડિસ્ટ્રિક્ટ મે કિયા ગયા હૈ. ઇસમે 15 જીતની કેન્દ્ર સરકાર કી યોજનાએ ઓર 55 જીતની ગુજરાત સરકાર કી યોજનાઓ કા લાભ સ્થળ પર હી નાગરિકો કો દિયા જાયેગા. इसके सिवा प्रबुद्ध नागरिक सम्मेलन का भी आयोजन 15 जून को किया गया है.
0: ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી ખાતે 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા 20 કરોડથી વધુના ખર્ચે કોન્ક્રીટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટલાઇટના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા 4.72 કરોડના ખર્ચે અમરેલી શહેરના 3 મુખ્ય માર્ગો, સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઇન્ટથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ તેમજ ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. મંત્રીશ્રીએ પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સના યોજના અંતર્ગત નવા ભવનના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા સુપર ક્લોરિનેશન અભિયાન હાથ ધરાયું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાણીજન્ય રોગચાળો અટકાવવા દર મહિને પાણીનું શુદ્ધિકરણ કરવા માટે પીવાના પાણીના સંપમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે, જેથી ઝાડા, ઉલટી, ટાયફોઇડ, હિપેટાઇટિસ જેવા પાણીજન્ય રોગ અટકાવી શકાય. આ પ્રસંગે લોકોને પાણીજન્ય રોગ અંગે માહિતગાર કરાયા હતા તેમજ જનજાગૃતિ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ડીસીબી બેંક ખાતા દ્વારા દેશભરમાં સાયબર ગુનામાં પૈસાની ઉચાપત કરી

0: કરનાર આરોપી સુમિત પરમારની ધરપકડ કરી છે. આરોપીના આ બેંક ખાતામાં વર્ષ 2025માં કુલ 9 કરોડથી વધુ અને વર્ષ 2026માં 7 કરોડથી વધુ એમ કુલ 16 કરોડ 83 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપીઓ પોતાના અંગત આર્થિક ફાયદા અને કમિશન માટે સાયબર ફ્રોડની આ કમાણી પોતાના ખાતામાં મંગાવતો હતો. ત્યારબાદ તે આ નાણાંને આઈબીએફટી, આરટીજીએસ, આઈએમપીએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખતો હતો.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો.
0: વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી મહારાષ્ટ્રના 23 સહિત 25 બાળમજૂરને મુક્ત કરાવ્યા. વલસાડ જિલ્લામાં બાળમજૂરી વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સંયુક્ત ટાસ્ક ફોર્સે ઉમરગામ અને પારડી જીઆઈડીસી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ વિશેષ તપાસ 5 અને 6 જૂન દરમિયાન હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ઉમરગામની અરૂણોદય સિરામિક કંપનીમાંથી સૌથી વધુ 19 તરુણ શ્રમયોગી મળી આવ્યા હતા. મુક્ત કરાયેલ કુલ 25 તરુણોમાંથી 23 મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે માત્ર 2 તરુણો ગુજરાતના રહેવાસી છે. જિલ્લા તંત્રે તમામ મુક્ત કરાયેલા તરુણોની સુરક્ષા અને પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરી છે. બાળમજૂરી કરાવનારા એકમોના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરેઠ ખાતે અનાજ સંગ્રહ માટે નવા ગોડાઉનનું 2 કરોડ 80 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ગોડાઉનના બાંધકામથી જાહેર વિતરણ પ્રણાલી વધુ સુદૃઢ બનશે, તો સાથે જ અનાજ સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થશે. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ વધુ માહિતી આપી હતી.
2: અનાજની સારી રીતે સંગ્રહ કરી શકાય, ખેડૂતોનો MSP દ્વારા અનાજ સારી રીતે ખરીદી શકાય અને જે લાભાર્થીઓ છે એને સારું અનાજ અહીંયાથી પહોંચાડી શકાય એ માટેનું પહેલા અગાઉ 2000 મેટ્રિક ટનનું ગોડાઉન હતું, એને એક્સપાન્ડ કરીને બીજું આ 1500 મેટ્રિક ટનનું ગોડાઉન ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 7-8 મહિનાની અંદર આ ગોડાઉન તૈયાર થઈ અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
0: અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજની એકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય હાર્દિક પટેલે આ મુજબ જણાવ્યું હતું.
3: અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. આવા સમયે 3500 થી વધુ 3100 બહેનો અને 400 થી વધુ સ્વયંસેવકો સાથે સુંદર મજાનો કાર્યક્રમ અંબાજી ખાતે કર્યો છે. એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે, પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાનું કામ થાય તે પ્રકારનું સુંદર આયોજન સમાજ દ્વારા વારંવાર થતું હોય છે.
0: અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓ હતા. પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી કિરણ ચૌધરીએ બનાવ અંગે વધુ માહિતી આપી હતી.
4: પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે જે રીંછડીના અંદર તળાવ આવેલ છે એ તળાવના અંદર 3 બાળકો નાવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું. બાળકોની ઉંમર અંદાજિત શક્તુભાઈની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈની ઉંમર 8 વર્ષ છે.
0: રાજ્યમાં ગરમી અને વરસાદ બંનેનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
5: गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है. उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा. फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए.
0: हवामान विभाग ना अनुमान मुजब राज्य में 15 जून आसपास चौमासु बेसिक के અમદાવાદમાં એકા એરેના ખાતે રમાઈ રહેલ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર એ મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં

0: પણ સુવર્ણ મેળવીને 2 સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબીલા સોલ બરાઝાએ 3 દિવસમાં 2જો સુવર્ણ ચંદ્રક જીતતા આર્જેન્ટિનાના 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક સાથે સિંગાપુર ત્રીજા સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણ ચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર સલગે 810 કિલોહર્ટ્ઝ પર પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં મેં ચૂપ રહુંગી ફિલ્મનું ગીત, સંગીત ચિત્રગુપ્તનું.

ફિલ્મી ભક્તિ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ હમ સાથ સાથ હૈ આ ફિલ્મનું ગીત, સ્વર હરિહરન અને ઘનશ્યામ વસવાણીનું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીત. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં અર્પિત માંડવિયાનું સારંગી વાદન, રાગ ભૈરવ, તબલા સંગત કુણાલ વ્યાસ.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં અર્પિત માંડવિયાનું સારંગી વાદન, રાગ ભૈરવ, તબલા સંગત કુણાલ વ્યાસ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ વારમાં 7:45 ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.
1: સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. અને ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1 હરાવી ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકતોની ખરીદી અને વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. શ્રી શાહની અધ્યક્ષતામાં ત્રિપુરા સ્થિત સરહદ સુરક્ષા દળના બોર્ડર હેડક્વાર્ટરમાં પૂર્વોત્તર રાજ્યના સરહદી વિસ્તારો અંગે મળેલી બેઠક દરમિયાન આ નિર્દેશ જારી કરાયો. ગૃહમંત્રીએ છેલ્લા 5 વર્ષથી જમીનના રેકોર્ડનું ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી સામે સતત ઝુંબેશ ચાલુ રાખવી અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સરહદી જિલ્લાઓમાં નાણાકીય શિસ્ત સુનિશ્ચિત કરવાની જવાબદારીઓ રાજ્યોની છે. શ્રી શાહે જિલ્લા કલેક્ટર, GST અધિકારીઓ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDTને નકલી ચલણ સર્વેક્ષણ કરવા તાલીમ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોના ખતરાનો સામનો કરવા માટે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તાલીમ આપવા માટે શિબિરોનું આયોજન કરવું જોઈએ. બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ડોક્ટર જયશંકરે 2015ના ભૂકંપ બાદ પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે વર્ચ્યુઅલી 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 સાંસ્કૃતિક વારસાના પ્રોજેક્ટ્સ નેપાળને સોંપ્યા હતા. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યક્તિગત નાણાં વ્યવહારોને સરળ બનાવવા માટે સંયુક્ત રીતે UPIનો આરંભ કરાવ્યો. બંને નેતાઓએ ડિજિટલ ઇન્ડિયા ભાષીની અને કાઠમંડુ યુનિવર્સિટી વચ્ચે નેપાળ માટે વોઇસ ફર્સ્ટ ભાષા અનુવાદ પ્લેટફોર્મ માટે રાષ્ટ્રીય ડિજિટલ માળખાગત સુવિધા સહનિર્માણ કરવા માટે સમજૂતી પત્રનું પણ આદાન પ્રદાન કર્યું. ડોક્ટર જયશંકરે બંને દેશોના લોકોની પરસ્પર પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે નેપાળ સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
1: कोलैबोरेट क्लोजली टू मेंटेन सिक्योरिटी.
2: सुरक्षा बनाए रखने के लिए मिलकर काम करना होगा. दोनों देश आवश्यकता के समय हमेशा एक दूसरे के साथ खड़े रहे हैं. पश्चिम एशिया और मध्य पूर्व में जारी संकट के बावजूद हमने नेपाल को ईंधन की सप्लाई बिना किसी रुकावट के जारी रखी है. दोनों पक्षों की ओर से इस रिश्ते को जो महत्व दिया जाता है वह हाल ही में सामने आया है.
0: ડોક્ટર જયશંકરે નેપાળમાં વર્તમાન યુવા સરકારને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. શ્રી ખનાલે જણાવ્યું હતું કે ભારત નેપાળનું સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને નેપાળે ભારતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનટીએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર ફેલાતી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના

0: કથિત લીક એડવાન્સ એક્સેસ અથવા વેચાણ અંગેની અફવાઓનું ખંડન કર્યું છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો માટે નિષ્પક્ષ અને સલામત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે વાંધાજનક ચેનલો, એકાઉન્ટ્સ અને સામગ્રીની સક્રિયપણે ઓળખ કરાઈ રહી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એજન્સીએ તમામ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને ચકાસેલ વોટ્સઅપ અને ચેનલો દ્વારા પ્રકાશિત સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી હતી. હવામાન વિભાગે કર્ણાટકના દરિયાકાંઠાના ભાગો, કેરલમ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, અંડમાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આજે આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના ભાગો અને ઓડિશામાં આજે ગરમીનું મોજું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં એકેના એરેના ખાતે રમાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડળે પરંપરાગત યોગાસન સિનિયર મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણ ચંદ્રક મેળવીને 2 સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબિલિયા સોલ બરાઝાએ 3 દિવસમાં બીજો સુવર્ણ ચંદ્રક જીતતા આર્જેન્ટિના 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ અને મહિલા ટીમ હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે પુરૂષોની ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો, જ્યારે મહિલા ટીમે કાંસ્ય ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પરિણામો દેશના યુવા ખેલાડીઓના સમર્પણ, શિસ્ત અને દ્રઢ નિશ્ચયને પ્રતિબિંબ કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને ટીમોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પુરૂષ ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે. પ્રધાનમંત્રીએ અંડર 18 એશિયા કપ 2026માં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા અંડર 18 હોકી ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશને 3-1થી હરાવીને રેકોર્ડ 6ઠી વખત ટાઇટલ જીત્યું છે. આ મેચ ગઈકાલે ગોવામાં રમાઈ હતી. 7 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમે ફરી એકવાર ટ્રોફી જીતી છે. એક અહેવાલ.
1: गोवा के मडगांव में खेले गए सैफ महिला चैंपियनशिप 2026 के फाइनल में भारत ने बांग्लादेश को 3-1 से हराकर रिकॉर्ड 6ठी बार खिताब अपने नाम कर लिया. खिताबी मुकाबले की शुरुआत में ही दोनों टीमों के बीच जोरदार टक्कर देखने को मिली. पहले हाफ में भारत की ओर से प्यारी झाकसा गोल करके टीम को बढ़त दिलाई. दूसरे हाफ में भारतीय टीम पूरी तरह हावी नजर आई. संस्विदा ने शानदार गोल कर भारत को फिर बढ़त दिलाई, जबकि लिंडा कॉम ने तीसरी गोल दागकर जीत पर मुहर लगा दी. आकाशवाणी समाचार के लिए पणजी से निखिल उपाध्याय.
0: રશિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે યુક્રેને સેન્ટ પીટરબર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ ગ્રીનગ્રાન્ડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે. ગવર્નર એલેક્ઝાન્ડરે યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર રહેવાસીઓને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારો પ્રથમ પાને છાપ્યા છે. દિવસકરે લખ્યું કોકરોચ શક્તિ પ્રદર્શન. ગુજરાત સમાચાર લખે છે હોર્મુઝ બંધ રખાવી અમેરિકન ઓઇલ કંપનીઓને ઘી કેળા. નવગુજરાત સમય લખે છે વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન સૂર્યાની હકાલપટ્ટી, વૈભવ ટીમમાં. આ ઉપરાંત સ્થાનિક સમાચારોમાં રાજ્યના પોલીસ વડા તરીકે અમદાવાદ કમિશનર જીએસ મલિકની નિયુક્તિના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલે 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1થી હરાવી ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર, સલગ 810 કિલોહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય છે જલકુકડી. પ્રસ્તુતિ ચેતસ ઓઝા.

પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં સર્વે શ્રોતાઓનું સ્વાગત, અભિવાદન. આજે વાત કરવી છે જળકુકડી વિશે. ગ્રુઇફોર્મિસ શ્રેણીના રેલીડે કુળનું એક જળચર પક્ષી જળકુકડીનું વૈજ્ઞાનિક નામ ફુલિકા અટ્રાલિન છે. તેની શરીર રચના મરઘી જેવી હોય છે, તેમજ જળાશયોની આસપાસ નિવાસ કરવાને કારણે તે જળકુકડી તરીકે ઓળખાય છે. બીજા જળચર પક્ષીની જેમ તેને પણ પૂંછ હોતું નથી. તરતી વખતે અમુક અંતરે તેનો દેખાવ બતક જેવો હોય છે. મસ્તક સફેદ હોય છે. બતક કરતા વજનમાં ભારે હોય છે. શરીર ભૂખરું કે કાળા રંગનું હોય છે. પુખ્ત જળકુકડીની પીઠ કાળી અને વક્ષ બાજુએથી સફેદ હોય છે. બચ્ચાઓનું મસ્તક ઉપસેલું અને ગળું પહોળું હોય છે. ચાંચ અણીદાર હાથી દાંતના રંગની હોય છે તથા મસ્તક પર આવેલ ટોપને કારણે તે જુદી તરી આવે છે. ઉપાંગોમાં આવેલી આંગળી માંસલ ખંડયુક્ત હોય છે. આ પક્ષી ભારતમાં બધે જોવા મળે છે. હિમાલયમાં 2000 મીટરની ઊંચાઈ પર પણ તે વાસ કરી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને ઉત્તરી શ્રીલંકાના મીઠા પાણીના જળાશયો અને તેની આસપાસ આવેલ ઝાડીઓમાં અને શહેરમાં આવેલ બાગ બગીચાના જળાશયોમાં પણ જળકુકડી જોવા મળે છે. તેની કેટલીક જાતિઓ શિયાળામાં સ્થાનાંતર પણ કરતી હોય છે. રહેવાસી પક્ષીઓ વસંત ઋતુ દરમિયાન ઝાડીઓથી આચ્છાદિત નહેર પર દેખાય છે. શીત ઋતુમાં સ્થાનાંતર કરતી જળકુકડીઓ મધ્ય અને પશ્ચિમ એશિયાના જળાશયોમાં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તેની સંખ્યા નોંધપાત્ર હોય છે. પક્ષીઓ પોતાના વિચિત્ર અવાજ પરથી ઓળખી શકાય છે. એકલ પ્રાણીનો અવાજ તીણો, કર્કશ, કી કાવ પ્રકારનો હોય છે, પરંતુ સમૂહમાં ખાસ કરીને ભક્ષક પ્રાણીની હાજરીથી વિક્ષેપ અનુભવતા હોય ત્યારે તેમનો અવાજ લાક્ષણિક હોય છે. અવાજ ઘણો મોટો, ઊંચો દહાડ જેવો હોય છે. આ ઉપરાંત સ્પષ્ટ મોટા વાજિંત્ર જેવા અવાજ ઉત્પન્ન કરી સંદેશાની આપ લે જળકુકડી કરે છે, જે મુખ્યતઃ રાત્રિ દરમિયાનની પ્રક્રિયા છે. સામાન્ય રીતે જળકુકડી પાણીની સપાટી પર તરતી હોય છે, પરંતુ વખતો વખત તે ઉડાન પણ કરે છે. વજનમાં ભારે હોવા છતાં શક્તિશાળી હોવાને કારણે તે સહેલાઈથી ઉડીને લાંબુ અંતર કાપી શકે છે. તેની ઉડવાની પદ્ધતિ બતકથી જુદી હોય છે. પાંખોનો અવાજ કરીને તે પાણીને ધકેલે છે. તેની નળાકાર શરીર રચના અને ઉડતા સમયે ઉપાંગો પાર્શ્વ બાજુએ આવવાને કારણે વિશિષ્ટ ઝડપી ગતિથી તે ઉડી શકે છે. તેનો ખોરાક મુખ્યત્વે વિવિધ વનસ્પતિનો બનેલો હોય છે, જો કે તે કીટકોનું પણ ગ્રહણ કરે છે, એટલે કીટ ભક્ષી તરીકે પણ ઓળખી શકાય. તેના ખોરાકમાં જલજ ઘાસ, જમીન પરનું ઘાસ, કીટકો અને નાના મૃદુકાય પ્રાણીઓનો સમાવેશ થાય છે. તે પ્રજનન ઋતુ સમયે માળો બાંધે છે. એનો ઉપયોગ ઈંડા અને બચ્ચાના ઉછેર માટે કરે છે. જુલાઈ ઓગસ્ટ મહિના દરમિયાન વનસ્પતિની ડાળી અને કાથી જેવાનો ઉપયોગ કરીને પાણીની સપાટીથી સહેજ ઉપર તે માળો બાંધે છે. તે સામાન્ય રીતે 6 થી 10ની સંખ્યામાં ઈંડા મૂકે છે. તેમનો રંગ ભૂખરા ખડક જેવો હોય છે. એની ઉપર લાલ, કથ્થઈ કે જાંબલી ટપકા કે લીટીઓ હોય છે. ઈંડામાંથી યોગ્ય સમયે બચ્ચા ઉત્પન્ન થાય છે, જેનો ઉછેર માદા કરતી હોય છે. જળકુકડીની બીજી નિકટની જાત ફુલિકા ક્રિસ્ટાટા છે, જેની પાંખ સફેદ અને પટ્ટી વગરની હોય છે. આનો અવાજ કર્કશ અને તીણો હોય છે. શરીરમાં મસ્તક અને ઉપલા જડબાની વચ્ચે કોણીય કાળી રચના આવેલી હોય છે. મસ્તક પર લાલાશ પડતા 2 પૂઠા હોય છે અને ચાંચ ભૂરી હોય છે. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે આટલું બસ.

નિરખને ગગનમાં આ કાર્યક્રમમાં આજે સાંભળીએ ભિખુદાસ ચમનદાસ રામાવતના સ્વરમાં ભજનો. કાર્યક્રમના આરંભે સાંભળીએ પ્રાચીન રચનાને.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે બાપ, અભિનંદન. હવે બહુ વધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: શ્રોતા મિત્રો, નિરખને ગગનમાં કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો ભીખુદાસ ચમનદાસ રામાવતના સ્વરમાં ભજનો. સાંભળીએ સુખરામની રચનાને.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ નિરખને ગગનમાં. ભજનોના ગાયક કલાકાર હતા ભીખુદાસ ચમનદાસ રામાવત. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.
1: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
2: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
1: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
2: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે
1: નારી સંતોની શબદ સાધના.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી.
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
5: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
5: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે કાવ્યધારામાં જીતુ પુરોહિતના સ્વરચિત કાવ્યો.
1: એક ગઝલ છે, શીર્ષક છે એનું ચાલવા દો, બીજું બધું જવા દો, આ દર્દની દવા દો, હદ થઈ ગઈ છે ગાની, ન એક પણ

न वादो, ठारी शको तो ठारो, न आगने हवादो, न उपजे कशु त्या, थातु होते थवादो, वाचा ने बंद राखी, आँखों ने बोलवादो, अटको भले तमे पण, बीजा ने चालवादो, बीजू बधु जवादो, आ दर्दनी दवा दो। बीजी एक रचना छे जेनु शीर्षक छे निराकार छे। एक अंदर छे ने बीजू बहार छे, एक अंदर छे ने बीजू बहार छे, आपणो होवुय अपरंपार छे, जे कहीं छे ते तो एनो सार छे, जे कहीं छे ते तो एनो सार छे, स्वप्न जेवो एटले संसार छे, साव कोरो देह लईने निकळा, साव कोरो देह लईने निकळा, छाप जिलवानी अहीं बेचार छे, छाप जिलवानी अहीं बेचार छे, ने एक मुफली से कह्यू छे कानमा, एक मुफली से कह्यू छे कानमा, आम तो सगळू ज निराकार छे, आम तो सगळू ज निराकार छे, जे समझवा तू मथे छे रात दी, जे समझवा तू मथे छे रात दी, ए बधु तो मननी पहले पार छे, ए बधु तो मननी पहले पार छे, ने तू आ घटना मां घणो मोड़ो पड़ो, तू आ घटना मां घणो मोड़ो पड़ो, आज चाले छे ते उपसंहार छे, आज चाले छे ते उपसंहार छे, ने एक अंदर छे ने बीजू बहार छे। બીજી એક રચના છે જેનું શીર્ષક છે પ્રગટવું ગમે છે। વરસતી નજરમાં પલળવું ગમે છે, વરસતી નજરમાં પલળવું ગમે છે, અને એનું ચિત્ર ચિતરવું ગમે છે, અને એનું ચિત્ર ચિતરવું ગમે છે, ધડકવું ગમે છે, મલકવું ગમે છે, હૃદયને તો એમ જ તડપવું ગમે છે, હતી ખાતરી કે નડવાના કંટક, હતી ખાતરી કે નડવાના કંટક, છતાં આ ચમનમાં વિહરવું ગમે છે, છતાં આ ચમનમાં વિહરવું ગમે છે, ઉતરતી રહે રોજ નવલા સ્વરૂપે, ઉતરતી રહે રોજ નવલા સ્વરૂપે, આ સંધ્યા ઉષાને તો પ્રગટવું ગમે છે, આ સંધ્યા ઉષાને પ્રગટવું ગમે છે, ફકત મૌન બસ એ મૌન જ રહે છે, ફકત મૌન બસ એ મૌન જ રહે છે, ફકીરને કશું ક્યાં બબડવું ગમે છે, ફકીરને કશું ક્યાં બબડવું ગમે છે, જીવન આમ તો બસ વહેતું રહે છે, જીવન આમ તો બસ વહેતું રહે છે, છતાં ક્યાંય એમાં અટકવું ગમે છે, છતાં ક્યાંક એમાં અટકવું ગમે છે, ને અસ્તિત્વ ઈશ્વરનું જટ સાંપડે છે, અસ્તિત્વ ઈશ્વરનું જટ સાંપડે છે, મને એ જ કારણ ભટકવું ગમે છે, મને એ જ કારણ ભટકવું ગમે છે, વરસતી નજરમાં પલળવું ગમે છે, અને એનું ચિત્ર ચિતરવું ગમે છે। બીજી એક રચના છે જેનું શીર્ષક છે સમજાતી નથી। જેમની આંખો જ છલકાતી નથી જિંદગી એને જ સમજાતી નથી, જેમની આંખો જ છલકાતી નથી જિંદગી એને જ સમજાતી નથી, ને હૂંફ પામે છે સૂરજની અનવરત, હૂંફ પામે છે સૂરજની અનવરત, આ ધરા કંઈ એમ મલકાતી નથી, આ ધરા કંઈ એમ મલકાતી નથી, ને થઈ ગયું છે રોગ જેવું વિશ્વને, થઈ ગયું છે રોગ જેવું વિશ્વને, જાણે કે ઋતુઓ જ બદલાતી નથી, જાણે કે ઋતુઓ જ બદલાતી નથી, ને સાવ સૂકું ને જરટ સૌનું વલણ, સાવ સૂકું ને જરટ સૌનું વલણ, ક્યાંય પણ કુમળાસ વર્તાતી નથી, ક્યાંય પણ કુમળાસ વર્તાતી નથી, ને લોકહૈયાને જગાડે ઊંઘથી, લોકહૈયાને જગાડે ઊંઘથી, એવી તો ગઝલોય સર્જાતી નથી, એવી તો ગઝલોય સર્જાતી નથી, ને જેમની આંખો જ છલકાતી નથી જિંદગી એને જ સમજાતી નથી। ત્યાર પછીની એક ગઝલ રચના છે શીર્ષક છે પાડે છે ચાળા। નિરાતે

0: ફેરવવી માળા મનના સાફ કરીને જાળા, નિરાતે ફેરવવી માળા મનના સાફ કરીને જાળા, જેવા ઠંડા હોય શિયાળા તપવાના એવા ઉનાળા, તપવાના એવા ઉનાળા. અને વસંત જેને નામ દીધું છે, વસંત જેને નામ દીધું છે એની આંખો ના ઉલાળા, એની આંખો ના ઉલાળા. ને ઈચ્છાની છે હૈયા હોળી, ઈચ્છાની છે હૈયા હોળી. ને ઓછપના છે લોહી ઉકાળા, ઓછપના છે લોહી ઉકાળા. ને સપનાઓ તો સપનામાં તો પથરાઓ પણ, સપનામાં તો પથરાઓ પણ દેખાતા કિંમતી પરવાળા, દેખાતા કિંમતી પરવાળા. ને ધુમ્મસ આ ફેલાઈને જાણે, ધુમ્મસ આ ફેલાઈને જાણે વાદળના પાડે છે ચાળા, ધુમ્મસ આ ફેલાઈને જાણે વાદળના પાડે છે ચાળા. ને સોળમાં વર્ષે હૈયા ભીતર, સોળમાં વર્ષે હૈયા ભીતર ઉગે છે અવસર રૂપાળા, ઉગે છે અવસર રૂપાળા. નિરાતે ફેરવવી માળા મનના સાફ કરીને જાળા. ત્યાર પછીની એક ગઝલ રચના છે, એનું શીર્ષક છે દર્પણ હતું. પર્વતો નદીઓને સાથે રણ હતું, પર્વતો નદીઓને સાથે રણ હતું. ને એ બધા સાથે અલગ શક પણ હતું. ઝંખના ઈચ્છા તમન્ના આરજુ, ઝંખના ઈચ્છા તમન્ના આરજુ. જીવવા માટે ઘણું વળગણ હતું, જીવવા માટે ઘણું વળગણ હતું. ને એ દિશામાં રાત દી ચાલ્યા કર્યો, એ દિશામાં રાત દી ચાલ્યા કર્યો. કોણ જાણે સુઈ ત્યાં કામણ હતું, કોણ જાણે સુઈ ત્યાં કામણ હતું. સુર તુલસી મીર ગાલિબ ને મીરા, સુર તુલસી મીર ગાલિબ ને મીરા. એ બધા પાસે અલગ દર્પણ હતું, એ બધા પાસે અલગ દર્પણ હતું. ને ગુર્જરી ગઝલે બચાવી આબરૂ, ગુર્જરી ગઝલે બચાવી આબરૂ. આપણે તો ક્યાં બીજું પહેરણ હતું, આપણે તો ક્યાં બીજું પહેરણ હતું. પર્વતો નદીઓને સાથે રણ હતું, એ બધા સાથે અલગ શક પણ હતું. ત્યાર પછીની રચના છે, શીર્ષક છે થઈ જા પ્રગટ. ચાલ છોડી દે હવે સઘળા કપટ, ચાલ છોડી દે હવે સઘળા કપટ. સાવ ખુલ્લે આમલે થઈ જા પ્રગટ, સાવ ખુલ્લે આમલે થઈ જા પ્રગટ. વાત તો છે સાવ સીધી ને સરળ, વાત તો છે સાવ સીધી ને સરળ. તોય શાને આટલી છે ચોખવટ, તોય શાને આટલી છે ચોખવટ. ને જિંદગીભર સાથ દે છે જે હવા, જિંદગીભર સાથ દે છે જે હવા. અંતવેળા એ જ ખેલે છળ કપટ, અંતવેળા એ જ ખેલે છળ કપટ. આપણે આકાશમાં ઉડતા પતંગ, આપણે આકાશમાં ઉડતા પતંગ. કોઈ આંખોના ઈશારે થાવું કટ, કોઈ આંખોના ઈશારે થાવું કટ. ને આંખ સામે આજ પણ આવી ચડે, આંખ સામે આજ પણ આવી ચડે. એક એ ચહેરો અને ઉડતી એ લટ, એક એ ચહેરો અને ઉડતી એ લટ. ચાલ છોડી દે હવે સઘળા કપટ, સાવ ખુલ્લે આમલે થઈ જા પ્રગટ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાવ્યધારામાં કવિશ્રી જીતુ પુરોહિતના સ્વરચિત કાવ્યો. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલોહર્ટ્સ પર. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 9 વાગે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

आकाशवाणी ना राजकोट केन्द्र है मीडियम वेव 370.3 मीटर से लेकर 810 किलोहर्ट्ज पर प्रस्तुत है फिल्म संगीत नो कार्यक्रम मनोरंजन। શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં આજે સાંભળીશું નિર્દેશક અને નિર્માત્રી એકતા કપૂરના જન્મદિવસ નિમિત્તે તેમની નિર્દેશિત ફિલ્મના કેટલાક ગીતો। એકતા કપૂરજીના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાંભળીએ શોર ઇન ધ સિટી ફિલ્મનું ગીત, સ્વર શ્રેયા ઘોષાલનું અને તુચી રૈનાનું, સંગીત સચિન જીગરનું, ગીતકાર સમીર।

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: મિત્રો, કવિ રમેશ પારેખ લખે છે, તું આવે અને આવવાની એવી શરત હોય, હું હોઉં નહીં મારા ઘરમાં, તું જ ફક્ત હોય. વળગી છે ક્યાંક ક્યાંક ખરેલા ફૂલોની ગંધ, નહીં તો શું છે આ ઘરમાં જેની મને મમ્મત હોય.

વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ. આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું રાહત ફતેહ અલી ખાન અને તુલસી કુમારના સ્વરમાં. સંગીત પ્રીતમનું ગીતકાર ઇરશાદ કામિલ.

મિત્ર કવિયત્રી હર્ષવી પટેલ લખે છે, અથંગ આંખ હોય પણ ફરક કરી શકો નહીં, મને મળ્યા પછી તમે રહી શકો નહીં. શરત ગણો તો છે શરત, મમત કહો તો હા મમત, તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

0: પિક્ચરનું ગીત આપે સાંભળ્યું, સંગીત વિશાલ અને શેખરનું.
1: બેન, નોકરી મળી ગઈ!
2: અરે બાપ, અભિનંદન! હવે બહુ વધી શોપિંગ.
1: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
2: ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
1: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
2: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
1: પણ બેન,
2: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
1: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
2: અચ્છા,
3: RBI કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
0: શ્રોતા મિત્રો, મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. મનોરંજન કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો નિર્દેશક અને નિર્માત્રી એકતા કપૂરના જન્મદિવસ નિમિત્તે તેમના નિર્દેશનમાં બનેલી કેટલીક ફિલ્મના ગીતો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે જાવેદ બશીરના સ્વરમાં વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દુબારા ફિલ્મનું ગીત સાંભળ્યું. સંગીત પ્રીતમનું, ગીતકાર રજત અરોરા. મિત્રો, નિર્દેશક અને નિર્માત્રી એકતા કપૂરના જન્મદિવસ નિમિત્તે તેમની નિર્દેશનમાં બનેલી કેટલીક ફિલ્મના ગીતો મનોરંજન કાર્યક્રમમાં આજે સાંભળ્યા. શ્રોતા મિત્રો, આજે ફિલ્મ અભિનેત્રી અમૃતા રાવનો પણ જન્મદિવસ છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાંભળીએ તેમની અભિનીત ફિલ્મના કેટલાક ગીતો.

કેકે અને વસુંધરા દાસના સ્વરમાં મેં હું ના ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીત અનુ મલિકનું ગીતકાર જાવેદ અખ્તર. મિત્રો, કવિ મરીઝ લખે છે, જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા, ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા, હવે જિંદગીભર રુદન કરવું પડશે કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.

કુમાર સાનુ અને અલીશા ચિનોયના સ્વરમાં ઇશ્ક વિશ્ક ફિલ્મનું ગીત આપણે સાંભળ્યું. સંગીત અનુ મલિકનું, ગીતકાર સમીર. મિત્રો, કવિ મનોજ મુનિ લખે છે, મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ, વર્ષો પછી મળ્યા હતા તો વહી રહ્યો છું આજ. નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યું, સાનિધ્ય લઈ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું. શબ્દોની શેરી સાંકળી ભેદી રહ્યો છું આજ, પૂછ્યું તમે કેમ છો, પીગળી રહ્યો છું આજ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં વિવાહ ફિલ્મનું ગીત સાંભળ્યું. ગીત અને સંગીત રવિન્દ્ર જૈનનું. શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં આજે આપે સાંભળ્યા ફિલ્મ નિર્દેશક અને નિર્માત્રી એકતા કપૂર અને ફિલ્મ અભિનેત્રી અમૃતા રાવના જન્મદિવસ નિમિત્તે કેટલાક ફિલ્મના ગીતો સાંભળ્યા. નિર્માતા અને નિર્દેશક એકતા કપૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ શોર ઇન ધ સિટી, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ, ધ ડર્ટી પિક્ચર, ક્યા કુલ હૈ હમ 3, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દુબારા અને ફિલ્મ અભિનેત્રી અમૃતા રાવ અભિનીત ફિલ્મ મેહુના, ઇશ્ક વિશ્ક, વિવાહ આ ફિલ્મના ગીતો આપે સાંભળ્યા. આ સાથે જ મનોરંજન કાર્યક્રમ અહીં સંપન્ન થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. પ્રસ્તુત છે બાલ દોસ્તો માટેનો કાર્યક્રમ બાલ સભા.

0: માંથી સ્ટુડિયોમાં આવ્યા તો હાશ તો થાય ને?
1: હા, એ વાત તમારી એકદમ બરોબર.
0: તો પછી અને એમાંય આ બાલ દોસ્તોને જોઈએ ને, એમાંય આ બાલ દોસ્તોને મળીએ ને, એટલે તો એમ થાય કે એ ઠંડા ઠંડા વરસાદના બૂંદો પડ્યા જાણે.
1: ભાઈ, બાલ દોસ્તોની કૃતિઓનો જયારે વરસાદ થશે ને ભાઉ દીદી, ત્યારે તો આપણને બહુ મજા પડવાની છે.
0: ત્યારે તો આપણે મોરલાની જેમ નૃત્ય કરશું, પણ અત્યારે બાલ દોસ્તોને આવકારી લઈએ.
1: બાલ દોસ્તો, તમે સ્ટુડિયોમાં આવ્યા છો એટલે તો તમે સાંભળવાના જ છો, અને ઘરે બેઠેલા બાલ દોસ્તો કે જે માઇક્રોફોનની

0: એવા બધા બાલ દોસ્તોને આવકારીએ છીએ તમારા મનગમતા કાર્યક્રમ એટલે કે બાલ સભામાં. હું છું તૃપ્તિ દીદી.
1: અને હું છું ભાવ દીદી.
0: ભાવ દીદી, વરસાદ પડે તો કેવી મજા આવે.
1: અરે વરસાદ પડે ને તો આકાશમાં જોવાની અને વાદળાઓની રમત સાથે આપણે નીચે રમતો રમવા માંડીએ.
0: હા, એ વાત તમારી બરોબર.
1: એટલે આકાશમાં જે અવનવું હોય છે ને એ નિહાળવાની ખરેખર મજા આવે.
0: બાલ દોસ્તો, ભાવ દીદી આપણને આજના જ્ઞાન બિંદુ તરફ લઈ જઈ રહ્યા છે.
1: તો ચાલો ભાઈ, ચાલો જાણી લઈએ કે નેપ્ચ્યુનનો ચંદ્ર ટ્રાઇટન વિરુદ્ધ દિશામાં પ્રદક્ષિણા કરતો બ્રહ્માંડનો એકમાત્ર ચંદ્ર છે.
0: નેપ્ચ્યુન સૂર્યની એક પ્રદક્ષિણા આપણા 168.89 વર્ષે પૂરી કરે છે. ઈસવીસન 1846માં તેની શોધ થઈ હતી. શોધ પછી તેની એક જ પ્રદક્ષિણા પૂરી થઈ છે.
1: અવકાશમાં ફેંકાયેલું કોઈ પણ પ્રવાહી તેની પૃષ્ઠતાણ સરફેસ ટેન્શનના કારણે ગોળો બનીને ઘૂમવા લાગે છે.
0: બ્રિટને માત્ર એક જ સેટેલાઇટ છોડ્યો છે અને તેનું નામ પણ બ્લેક એરા છે. 1960માં તે બન્યો હતો અને છેલ્લે 1971માં લોન્ચ કરાયો હતો.
1: સ્પેસ સ્ટેશન દર 90 મિનિટે પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરે છે.
0: આપણે નરી આંખે આકાશમાં સૌથી દૂરથી દેખાતી વસ્તુ એન્ડ્રોમેડા ગેલેક્સી છે. ઉત્તર ક્ષિતિજે રાત્રે આછા પ્રકાશના વાદળ જેવી તે દેખાય છે. અરે વાહ ભાઈ વાહ. બાલ દોસ્તોને લાગે છે કે આપણે ગેલેક્સીની થોડીક સફર કરાવી દીધી.
1: ચાલો ચાલો તૃપ્તિ દીદી, આ ગાયત્રી બેન રાહ જોવે છે કે મારે ક્યારે કૃતિ પ્રસ્તુત કરવાની છે.
0: અરે આ માઇક આપી દીધું ગાયત્રી બેનને.

0: અરે વાહ ગાયત્રીબેન, વાહ! તમે તો ભાઈ સરસ મજાના મંત્રો બોલી દીધા.
1: તો ભાઈ સુંદર મજાની આ ભક્તિ સભર સાધના ગાયત્રીબેને અત્યારથી શરૂ કરી દીધી છે. પણ હવે આ વંશી કહે છે કે વાર્તા રે વાર્તા.
0: બાબો ઢોર ચારતા.
2: ચતુર કાગડો. એક કાગડો હતો, એને ખૂબ તરસ લાગી હતી. ઈ કાગડો પાણી માટે આમ તેમ જોતો હતો. ત્યાં એને એક જગ્યા પર જગ દેખાઈ ગયો. એ બહુ ખુશ થઈ ગયો અને ઉડીને એ જગ ઉપર બેસી ગયો. કાગડાભાઈએ જગની અંદર જોયું તો જગનું પાણી ખૂબ ઊંડું હતું. એ રિસાઈ ન ગયો. એણે એક યુક્તિ વિચારી. ઉડતો ઉડતો બધે નજર કરતો હતો અને એક જગ્યા પર ઘણા બધા પથ્થર એને દેખાઈ ગયા. કાગડાભાઈને એમ થયું કે આ યુક્તિ કદાચ કામ લાગશે. એમ માની અને એક પછી એક જગના પાણીમાં નાખતો ગયો. પછી શું થયું? પછી ધીરે ધીરે પાણી ઉપર આવતું ગયું. ઉપર આવી કાગડાભાઈ તો ખૂબ ખુશ થઈ ગયા અને પાણી પી અને ઝાડ પર બેસી ગયા. બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી શીખ મળે છે કે
1: નિરાશ ન થવું જોઈએ. મહેનત કરો તો બધી મુશ્કેલી હલ થઈ જાય છે.
0: અને ચતુરાઈ

0: આપણે આપણા કામનો ઉકેલ લાવવો જોઈએ.
1: બરાબર ને? એવું જ કહેવા માંગો છો ને વંશીબેન?
2: હા.
0: ભાવ દીદી, ભાઈ ગાયત્રીબેને આપણને જે મંત્રો સંભળાવ્યા ને,
1: હા હા,
0: તો ઈવા મને કાનમાં આવીને કહી ગઈ કે દીદી મારે પણ આવા જ કંઈક મંત્રો બોલવા છે.
1: હે?
0: હા.
1: તો ચાલો ચાલો એ કૃષ્ણ વંદનામાં આપને સૌને જોડે છે.

0: अरे वाह, આ નાના નાના ઈવા બેને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા અને આપણને બધાને કૃષ્ણમય કરી દીધા.
1: એ તો સાચી વાત છે, પણ મારે તો ઈવાને એ પૂછવું છે કે ઈવાબેન, તમે પહેલી વાર બાલસભામાં આવ્યા છો?
2: હા.
1: રાજકોટમાં રહો છો?
2: ના.
1: હા,
0: તો તમે ભાઈ કયા ગામથી આવ્યા છો?
2: અમદાવાદ.
1: તો આ વંશીબેનના બેનપણી છે.
0: અચ્છા,
1: વંશી પણ વેકેશનમાં આવી છે અને ઈવા પણ વેકેશનમાં આવી છે.
0: આ સમર્થ અને હર્ષિવ પણ એવું જ કંઈક લાગે છે.
1: તો ભાઈ આપણે એવું કરીએ તૃપ્તિ દીદી કે વેકેશનમાં વિશેષ બાલસભા.
0: હા, તો બાલદોસ્તોને મજા પડી જાય.
1: ચાલો ચાલો આજના દિન વિશેષ વિશે કંઈક નવી વાત લઈ અને સમર્થભાઈ પહોંચી ગયા છે,
0: તો ચાલો સમર્થભાઈ પાસેથી સાંભળી લઈએ.
3: પહેલું સુખ તે જાતે નરિયા, એ વાત સદા યાદ રાખજો. સ્વાદ પાછળ દોડીને તંદુરસ્તી ન ગુમાવજો. વાલા મિત્રો, આજે 7 જૂન છે, જેને આપણે આખી દુનિયામાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે તરીકે જાણીએ છીએ. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ આપણને ખોરાકની સુરક્ષા અને શુદ્ધતા પ્રત્યે જાગૃત કરવાનું છે. કહેવત છે ને કે જેવું અન્ન તેવું મન. આપણું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે આપણે કેવો ખોરાક લઈએ છીએ તેના પર નિર્ભર છે. મિત્રો, આપણી આસપાસ પીઝા, બર્ગર, ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક્સ જેવા ઘણા આકર્ષણો હોય છે. બધું ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે ફળોને પકાવવા માટે તેમની અંદર કેમિકલ્સ નાખવામાં આવે છે જે આપણા શરીર માટે હાનિકારક હોય, અને પેકેટવાળા ખોરાકને લાંબો સમય ચલાવવા માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે. આવો ખોરાક સતત ખાવાથી આપણું મગજ અને શરીર બંને કમજોર બને છે, આપણી એકાગ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન ઘટે છે અને આપણે ભણવામાં પણ પાછળ રહી જઈએ છીએ. તેથી જીભના સ્વાદ પાછળ દોડવા કરતાં શરીરની સુરક્ષા વધુ મહત્વની છે. જો આપણે લાઈફમાં સ્પોર્ટ

0: ભણવામાં અને બધી પ્રવૃત્તિઓમાં પર હીરોની જેમ આગળ રહેવું હોય તો આપણું શરીર મજબૂત હોવું જોઈએ. જ્યારે આપણે વિટામિન અને પ્રોટીનથી ભરપૂર એવો ઘરનો શુદ્ધ ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી મજબૂત બને છે. આ શક્તિ આપણને વાયરલ તાવ અને શરદી જેવા રોગો સામે રક્ષણ આપે છે. એક સ્ટુડન્ટ તરીકે આપણું રોજિંદા જીવનમાં 3 સરળ નિયમોનો વપરાશ કરી શકીએ, જેમ કે હાથ ધોવા જ્યારે આપણે જમી તેની પહેલા અને બહારથી ઘરે આવી ત્યારે, જંક ફૂડ ઓછું કરવું જેનાથી આપણા શરીરની અંદર જે બહારના લોકો પેકેટના ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ નાખે છે એટલે એ આપણા શરીરમાં ઓછા જાય, અને અન્નનો બગાડ ઘટાડવો એટલે કે પ્લેટમાં આપણને જેટલું ભૂખ હોય એટલું જ ખાવાનું લેવું અને કાંઈ વેસ્ટ ન જવા દેવું. આપણે આ દેશનું ભવિષ્ય છીએ. જો આપણે આજે જાગૃત થઈશું તો આવતીકાલનું ભારત તંદુરસ્ત બનશે. ખાદ્ય સુરક્ષા એ માત્ર સરકારની કે આપણા મમ્મી પપ્પાની જવાબદારી નથી, પણ આપણી પોતાની પણ જવાબદારી છે. આપણે જ્યારે બહારની પેકેટની વસ્તુઓ ખાઈએ ત્યારે તે લેતા પહેલા તેની એક્સપાયરી ડેટ ચોક્કસ ચેક કરવી જોઈએ, કારણ કે સુરક્ષિત ખોરાક એ જ તંદુરસ્ત જીવનની ચાવી છે. થેન્ક યુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.
1: અરે વાહ ભાઈ વાહ, સમર્થ ભાઈએ તો શુદ્ધ ખોરાક વિશે અને આજના આ દિન વિશેષ નિમિત્તે સુંદર મજાનો સંદેશો આપી દીધો. પણ આ ક્રિશભાઈ છે ને,
2: હા,
1: એ પણ આપણને ક્યાંક રસોડામાં લઈ જાય છે.
2: અને એ તો બધા આપણે જે રસોડાના મસાલા હોય ને,
1: હા હા,
2: એ દુનિયામાં આપણને ફેરવવાના છે.
1: ચાલો ચાલો, તો મજા પડી જશે.
3: રસોડામાં મસાલા બધા ભેગા થયા, બધા મસ્તીની મહેફિલ કરવા, જીરાભાઈ આગળ ચાલે, સુગરનો રસ્તો કરવા, રાયબેન નાની નાની ટપકીઓ લઈને આવે, ટપ ટપ ઉડીને વઘારમાં પોતાનો સ્વભાવ બતાવે, હિંગભાઈ તો દૂરથી હાજરી બતાવે, તેની એક સુગંધથી આખું રસોડું હલી જાય, ધાણાભાઈ લીલા પાનમાં તાજગી લઈને આવે, એક ચપટીમાં જીવંત બનાવી જાય, હળદર બેન પીડી આભા જોઈ શરમથી હરજોડે, મરચાભાઈ આવે ત્યારે ચટકેદાર સ્વાદ થાય, મંડોળી દીખાસ્તી જીભ મીઠાશને સોત જીભ સોતી ભાગે, ગરમ મસાલા ભાઈ રાજાની જેમ પ્રવેશે, તેની એક સુગંધથી આખું રસોડું મહેકે, લસણભાઈની એક વાત જ નિરાણી વાલા છેક સુધી સુગંધ લઈને જઈએ માર્ગમાં, આદુભાઈ ઝટપટા ચા સાથે આવે, ઠેક સુધી જઈએ માર્ગમાં, તજભાઈ મીઠી ગરમાટ લઈને આવે, રસોડાની હવામાં સુગંધ ફેલાવે, લવિનભાઈ નાના ચદા શક્તિ દિવરપુર, સ્વાદની વાર્તામાં એ છે સાચા હીરો પૂરેપૂરા, એલચી બેન મીઠાશ લઈને હશે, સંપૂર્ણ વાતાવરણને સુગંધ ફેલાવે, બધા મસાલા ભેગા થઈને એક રંગ છે, રસોઈને જીવન જેવી એ કઢાઈને સજાવે, અતે થાળીમાં બધા સમાઈ જાય ને તેમના સંગ સ્વાદ સુગંધથી જીવન ભરાઈ જાય.
2: અરે વાહ ભાઈ વાહ, આ રસોડાના બધા મસાલાની વાત કરી ભાવ દીધી, તો મને લાગે છે કે બધા રંગોથી રંગાયેલું એવું કંઈક ચટપટું બાલ દોસ્તોને ગીત સંભળાવી દઈએ.
1: અરે ભાઈ, ગીત તો મારે પણ સાંભળવું છે હો.
2: તો ચાલો ચાલો બધા બાલ દોસ્તો માટે આ મસ્ત મજાનું ગીત.
4: કાચા ગોલી ગીલી ડંડા ટાપુ ઓર પકડમ પકડાઈ, કાચા ગોલી ગિલ્લી ડંડા ટાપુ ઓર પકડમ પકડાઈ, બચપન કે બુસારે કે અભી સે હમને છોડે ભાઈ,
5: તીન કા ડબ્બા પીટ પીટ કર, હા તીન કા ડબ્બા પીટ પીટ કર, એક નઈ સી દુનિયા બનાઈ,
6: ગીત લિખેગા કોન બતાઓ, હમકો તો ના આતી લિખાઈ.
7: અરે એ લિખેગા ના યાર, માધવ માધવ લિખેગા, અરે લિખ તો.
8: અરે સોચને તો દે.

0: વાહ તૃપ્તિ દીદી વાહ, મસ્ત મજાનું ગીત શોધી લાવ્યા હો. પણ આ કુંજભાઈ છે ને, કઈ કે આડા અવડા પાટા ઉપર અવડા સવડા સવડા સવડા, ખબર નહીં શું કરવાના છે.
1: એના ઓલા અવડા પણ સવડા વિચાર લઈને પાછા આવી ગયા.
0: હા, પહોંચી ગયા માઇક્રોફોન ની સામે.
1: તો પછી ચાલો ચાલો આપણે બાલ દોસ્તો ને અવડું સવડું સંભળાવી દઈએ.
2: સ્વપ્ન નું પણ અજીબ છે. વાર્તા લખે મન, વાર્તાની મૂવીનો પડદો મનમાં, વાર્તા અથવા મૂવી જોવે પણ મન. બોલો, ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હોય છે, પણ જે રમતવીર રેકોર્ડ બ્રેક કરે એ લોકો માટે પ્લેટિનમ મેડલ પણ હોવું જોઈએ. આપણે આપણા મોબાઈલમાં ઘડિયાળ મૂકી કે જેથી આપણે ઘડિયાળ ન જોવી પડે. હવે આપણે આપણી ઘડિયાળ સ્માર્ટ બનાવી કે જેથી આપણે મોબાઈલ ન જોવો પડે. સ્માર્ટફોનમાં એવું ફીચર હોવું જોઈએ કે જ્યારે ફોનની રિંગ વાગે ત્યારે એ આવ્યો એમ કહીએ, એટલે સામાન્ય કરતાં વધુ સમય સુધી રિંગ વાગે. લોકો સાથે અથવા વાહનમાં પાછળ કોઈ બેઠું હોય ત્યારે વાહન ફૂલ સ્પીડમાં ચલાવે, પણ એ જ વ્યક્તિ જ્યારે ટિફિન લઈ જતો હોય અને તેમાં પણ જો દાળ હોય તો વાહનની સ્પીડ કાચબા છાપ થઈ જાય. લાગે છે દાળ બહુ કિંમતી છે. કોમેડી સિરિયલ્સમાં જો ધ્યાન પડ્યું હોય તો રમૂજી પ્રસંગમાં બેકગ્રાઉન્ડમાં લાફ ટ્રેક વાગતો હોય કે અહીં હસવાનું છે. એવી જ રીતે જો સિરિયલોમાં કરુણ પ્રસંગો વખતે ક્રાય ટ્રેક એટલે કે રોવાનો અવાજ વાગતો હોત તો એઆઈના સમયમાં એક સમય એવો આવશે કે જ્યારે લોકોને તેના પરિવાર મિત્રોથી વધુ લોકોને એના એઆઈ અસિસ્ટન્ટ વધુ ઓળખતા હશે. 21, 22, 23 હોય તો 11, 12, 13 શા માટે, 10, 1, 10, 2, 10, 3 શા માટે નહીં.
0: અરે વાહ કુંજભાઈ વાહ, સુંદર મજાના આ વિચારો પછી માન્યાબેનની વાર્તા આવી ગઈ છે,
1: તો ચાલો સાંભળી જ લઈએ.
2: એક રાજા હતા, તેમને શિકાર કરવાનું ખૂબ જ ગમતું હતું. તે શિકાર કરવા જંગલમાં ગયા. જંગલમાં શિકાર તો ના જ મળ્યો. ખૂબ જ રાત થઈ ગઈ હતી. પછી તેને એક યુક્તિ કરી કે હવે હું ઝાડ પર ચડી અને આરામ કરી લઉં, સવાર થશે પછી હું વઈ જઈશ. ઝાડ ઉપર ચડી ગયો.

0: પછી થોડીક વાર પછી ન્યા નીચે ગરભડાટ સંભળાણો. અંધારું ખૂબ જ હતું, તેથી કાંઈ દેખાય જ નહીં. એકદમ ધ્યાનથી જોયું ને તો એક રીછભાઈ હતા, અને રીછભાઈ ભાગતા હતા અને સિંહભાઈ એની પાછળ પાછળ ભાગતા હતા. રીછભાઈ તો ઝડપથી એ જ ઝાડ પર ચડી ગયા. રાજા રીછને જુએ અને રીછ રાજાને જુએ, બંને ને સિંહથી તો બચવાનું જ હતું. મુશ્કેલીમાં દુશ્મન પણ દોસ્ત બની જાય છે, તેથી બંને દોસ્ત બની ગયા. એટલે કહ્યું, સિંહભાઈ હવે તમે અહીંથી વયા જાઓ, બાકી અમે નીચે આવશું જ નહીં. સિંહને હજી થોડીક આશા હતી કે કાં તો નીંદરમાં ને નીંદરમાં પડી જવાના છે, કાં તો થાકશે તો ખરા ને, નીચે તો ઉતરશે ને. પછી સિંહભાઈ તો ત્યાં બેસી ગયા, બંને ને ઊંઘ આવવા લાગી. તો યુક્તિ કરી કે જ્યારે રીંછ સૂસે ત્યારે રાજા જાગશે, અને જ્યારે રાજા સૂસે ત્યારે રીંછ જાગશે. પેલા રાજાનો સુવાનો વારો આવ્યો. રાજાભાઈ જ્યારે સૂતા હતા ત્યારે રીંછ તો જાગતું હતું, અને સિંહે કહ્યું કે રીંછ રીંછ, આપણે બંને તો જંગલના છીએ, તમે એક કામ કરો, રાજાને છે ને ધક્કો મારી દો, એટલે હું તમને છે ને છોડીને વયો જઈશ. આપણે બંને તો દોસ્ત છીએ, હું તમને છોડીને વયો જઈશ. હજી હું કહું છું કે રાજાને ધક્કો મારી દો. પણ રીંછથી એવું પાપનું કામ ના થયું. રીંછે તો રાજાને ધક્કો ના માર્યો. પછી રાજાને જાગવાનો વારો આવ્યો, ને રીંછ તો આરામથી સૂઈ ગયું. સિંહે પાછું રાજાભાઈને કહ્યું કે રાજાભાઈ રાજાભાઈ, તમે એક કામ કરો, રીંછને છે ને ધક્કો મારી દો, તો હું તમને છે ને છોડીને વયો જઈશ. હું તમને પછી કાંઈ નહીં કરું, હું મારો શિકાર કરીને વયો જઈશ. રાજા તો લાલચમાં આવી ગયો. રાજાએ રીંછને ધક્કો માર્યો, પણ રીંછ એટલું નસીબદાર હતું કે તે ઝાડની દાંડી પર લટકી ગયું, એટલે બચી ગયું. રીંછે કહ્યું કે રાજાભાઈ, સિંહે તો મને કીધું તું તમને ધક્કો મારવાનું, પણ મેં તમને ધક્કો ના માર્યો. હવે ઉભા રહેજો, હું મને ઉપર આવવા દો. રીંછ બચી ગયું. પછી રીંછે રાજાને ધક્કો મારી દીધો, એટલે સિંહભાઈ તો રાજાને ખાઈ ગયા. આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે આપણે કોઈ દિવસ વિશ્વાસઘાત ના કરવો જોઈએ.
1: અરે વાહ ભાઈ વાહ, માન્યા બેને તો મસ્ત મજાની વાર્તા પોતાની આગવી શૈલીમાં કહી દીધી.
2: અને ભાવ દીદી, આ ઓલી નાની નાની વિદિશાને જોઈ.
1: હા, એ ક્યારની, ઘડીક ઊંઘવા માંડે છે, ઘડીક પાણી પીવા માંડે છે, તો ઘડીક કૂદાકૂદ કરે છે, પણ અત્યારે શાંતિથી માઇક સામે બેઠી છે.
2: તો ચાલો ચાલો ભાઈ એને પૂછી જ લઈએ કે આજે એ આપણને શું સંભળાવવાની છે.
3: રઘુપતિ.
2: અરે વાહ ભાઈ વાહ,
1: રાઘવ રાજા રામ.
2: તો પછી ગાઈ દો.
3: રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ, રાતે ઇન્દ્રા દિવસે કા ક્યારે ભજસો હરિ ભગવાન, જય રઘુનંદ જય સિયારામ, જાનકી વલ્લભ સીતારામ. પછી
1: સીતા.

0: पट्टी राघवरा चारम पट्टी तपावन सीताराम।
1: वाह भाई वाह, नाना नाना विदिशा बेने तो मोटी मोटी धून गाई दीधी
2: અને એ પણ કાલી કાલી ભાષામાં।
1: પણ આપણે હવે એક એવા

0: દોસ્તને મળવું છે જેનું નામ શું નામ કીધું તું તમે?
1: હર્ષિવ.
0: હર્ષિવભાઈ છે.
2: હા હર્ષિવભાઈ, તમે અમારી બાલસભામાં પહેલી વાર આવ્યા છો?
1: હા.
0: વાહ ભાઈ વાહ, કયા ગામથી આવો છો?
1: રાજકોટ.
0: રાજકોટથી આવ્યા છે પણ તો એ પહેલી વાર આવ્યા છે, બોલો. હર્ષિવભાઈ, તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો?
1: 9મા ધોરણમાં.
0: તમારો સૌથી ગમતો વિષય કયો?
1: ગણિત.
0: ગણિત? વાવ, તો મને લાગે છે કે એક ને એક કેટલા કરો?
1: 2.
0: હર્ષિવભાઈ ને રમત રમવી ગમે હો તૃપ્તિ દીદી?
2: તમને ઓલી કઈ રમત રમવી બહુ ગમે?
1: ક્રિકેટ.
2: ક્રિકેટમાં બોલિંગ કરો છો કે બેટિંગ?
1: બંને.
2: અરે વાહ ભાઈ વાહ.
0: અરે વાહ, બોલિંગ અને બેટિંગ. ક્રિકેટ જોવો છો ખરા?
1: હા.
0: તમને ખબર છે હવે નજીકમાં કયો મેચ રમાવાનો છે?
1: T20.
0: T20. હા બરાબર છે, ખૂબ સરસ માહિતી હર્ષિવભાઈ પાસે છે ભાઈ. અને હર્ષિવ જેવા મિત્ર એમના બીજા આવ્યા છે, એમનું નામ છે
3: હરિઓમ.
0: વાહ હરિઓમ ભાઈ, તમારા નામ જેવા જ ગુણ તમારા હશે મને એવી ખબર છે, કે તમે એકવાર નાનું નાનું ભજન ગુનગુનાવતા હતા, સાચી વાત ને? તો ગાઈ દો, મારે સાંભળવું જ છે.

0: वाह। अरे
1: वाह भाई वाह। भाऊ दीदी, आ बाल દોસ્તોની કૃતિઓનો વરસાદ તો ભાઈ એક પછી એક ચાલુ જ રહેશે, પણ આપણે ઘડિયાળને પણ માન આપવું પડશે.
0: એકદમ સાચી વાત કરી. ચાલો ભાઈ બાલ દોસ્તોની રજા લઈ લઈએ, આવતા અઠવાડિયે મળવાનો વાયદો કરી દઈએ, અને સાથે એ પણ કહી દઈએ કે આજના કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
1: અટલ શર્માએ.
0: ચાલો તો સૌ બાલ દોસ્તોને કહી દઈએ
1: આવજો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બાલ દોસ્તો માટેનું કાર્યક્રમ બાલ સભા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

નો સાહેબ મને આડો હરે રે દળવા દળના પાણી ના કોણ રે ભરે એ મારી સાહેલડી નો સાહેબ મને

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કિશોર સોલંકીના સ્વરમાં લોકગીતો. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે કરશન યાદવના સ્વરમાં ભજનો. સાંભળીએ દાસી જીવણની રચનાને.

ભક્તિ ને પિછાણી, સાચી ભક્તિ હોય તાના દેની તો જઈને નીચે વાડે વેચાણી.

જીવન કે શ્રીભાઈ ના બોલ સાંભળી એ તમે સુરતા રાખી તી મારા શામ બળતા માંથી પ્રભુ બાળ ઉગર્યા એ તમે રાખી તી પ્રતિજ્ઞા રામ પ્રહલાદ કારણે પ્રભુજી પધાર્યા એ તમે પાણી નોતી ધરી પાછી થંભ દખાવીને

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કરસનદાસ યાદવના સ્વરમાં ભજનો. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર, 810 કિલોહર્ટ્ઝ પર. અમારું હવે પછીનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્રથી બસ થોડી જ ક્ષણોમાં.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં આજે સીએમ નિવાસ સ્થાને રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોની બેઠક. પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધ્યો. અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઈરાની ડ્રોનનો નાશ કર્યો, તો ઈરાને ગઈકાલે કુવૈત અને બહેરીનમાં અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર બેલેસ્ટિક મિસાઇલો છોડી. ઇઝરાયેલના હવાઈ હુમલામાં લેબનાનના સૈન્ય પ્રમુખ બ્રિગેડિયર જનરલ રૂડોલ્ફ હેકલ સહિત 12 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનર્નિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલમાં ભાગ લીધો. સાયકલિંગના લાભોનો ઉલ્લેખ કરતા નાગરિકોને આ પહેલમાં જોડાવા વિનંતી કરી. રશિયાની મીરા એન્ડ્રીવાએ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પોલેન્ડની ખેલાડીને હરાવી મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. વિશ્વ ખાદ્ય સલામતી દિવસ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી. ઘરેલું એલપીજીના ભાવમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સરકારે જણાવ્યું

છેક આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રસોઈ ગેસ મળી રહ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જો કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નથી. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્સ મીડિયમ વેવ પર. સવારના 11:03 થઈ છે. રજૂ કરીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમના આરંભે સાંભળીએ આરઝુ ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત શંકર જયકિશન.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમમાં હવે સાંભળીએ ઝુક ગયા આસમાન ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

0: આ સાથે જ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ છીએ ગેરફિલ્મી હિન્દી ગીતો. સાંભળી અલકા યાજ્ઞિકના સ્વરમાં જાવેદ અખ્તરની આ રચના.
1: समंदर की लहरें अपने सरों पे झाग के ताज सजाए इठलाती हुई साहिलों की तरफ बढ़ती हैं. साहिलों पर चटाने हैं, लहरें चकनाचूर हो जाती हैं. अक्सर सपने भी सच्चाइयों से टकरा के यूं ही टूटते हैं, मगर दिल वो कमबख्त है

0: આ સાથે જ હિન્દી ફિલ્મે હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. અમેરિકામાં ગઈકાલે રાત્રે ઓહિયોના ટોલેડોમાં એક કોમ્યુનિટી સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક કરાયેલા ગોળીબારમાં અનેક ઘાયલ. તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોના ભારતના વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત કમિશનની બેઠક ચાલી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું 57 વર્ષની વયે કોચીમાં અવસાન થયું. પોરબંદર પોર્ટ ખાતે આતંકી ઘૂસણખોરીની મોક ડ્રીલ યોજાઈ. વિશ્વ ખાદ્ય સલામતી દિવસ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ

0: રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ.
2: વર્તમાન કેન્દ્ર સરકારે 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે તેના સંદર્ભમાં પ્રસ્તુત છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લેશે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા પ્રોફેસર સોનલ પંડ્યા અને શ્રી ત્રિલોક સંઘાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ

0: પત્રકારત્વ વિભાગના વડા પ્રોફેસર સોનલ પંડ્યા અને શ્રી ત્રિલોક સંઘાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ દીપશિખા દુર્ગાપાલની.
1: મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. સોનલ આપને નમસ્કાર.
2: આભાર.
1: મિત્રો, કેન્દ્ર સરકારના જે 12 વર્ષ સમાપ્ત થયા છે એ સંદર્ભમાં શિક્ષણ ક્ષેત્રમાં જે નવા નવા પરિવર્તનો આવ્યા છે એ વિશે આપણે ડોક્ટર સોનલ સાથે વાત કરવાની છે. ડોક્ટર સોનલ શિક્ષણ સાથે લગભગ 30 વર્ષથી સંકળાયેલા છે અને ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે. અલગ અલગ સ્તરો પર એમણે કામ કર્યું છે. આપણે જયારે શિક્ષણ નીતિની વાત કરીએ, નવી સરકારને કારણે શિક્ષણ નીતિમાં જે પરિવર્તન આવે એની વાત કરીએ, તો આપણે સૌથી પહેલો ઉલ્લેખ કરવો પડે NEP એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 નો. તો તમારી દ્રષ્ટિએ NEP 2020 એની હાઇલાઇટ શું છે?
2: એટલે જેને વિશેષ શિક્ષણ નીતિ કહેવાય એ બહુ વર્ષો પછી આવી, કારણ કે દુનિયામાં બહુ બધા પરિવર્તનો આવ્યા, મુખ્યત્વે ટેકનોલોજીને લઈને. ભારત જેવા દેશ છે જ્યાં ગ્લોબલાઇઝેશન, આર્થિક ગ્લોબલાઇઝેશન આવ્યું, વૈશ્વિકીકરણ આવ્યું, એટલે એક પાયાના પરિવર્તન વિશ્વના તમામ ક્ષેત્રોમાં આવ્યા. એટલે શિક્ષણ નીતિમાં બદલાવ એ બહુ અનિવાર્ય જરૂરિયાત હતી. અને કોઈ પણ રાષ્ટ્રને મજબૂત બનવા માટે આપણે બધા લોકો સ્વીકારીએ છીએ કે શિક્ષણ એ બહુ મહત્વનું ક્ષેત્ર છે કોઈ પણ દેશને મજબૂત બનાવવા, આગળ લઈ જવા. અને એમાં શિક્ષણ નીતિ એ બહુ નિર્ણાયક પરિબળ છે. એટલે 2017 એનું એક ગઠન કરવામાં આવ્યું અને એનો જે અહેવાલ છે એ 2019 તૈયાર થયો, પણ જેને નીતિ સ્વરૂપે એ 2020. અને એટલા માટે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 તરીકે ઓળખીએ છીએ. એની 3 મહત્વની જેને તમે ધ્યેયો કહી શકો એ છે, સમાન શિક્ષણ, સમાવેશી શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતું આંતર વિદ્યાકીય શિક્ષણ, કે જેમાં આપણે એવું જાણીએ છીએ કે સ્પેશિયલાઇઝેશનના નામે બીજા વિષયની આપણને ખબર જ ના હોય. હવે જીવાતું જીવન તો એકબીજા સાથે સંકળાયેલું છે, બરાબર. એટલે તમે કોઈ ગામની વાત કરો તો એમાં ખેતી છે એ વિજ્ઞાનનો પણ વિષય છે, સમાજ વિજ્ઞાનનો વિષય છે, ભાષાનો વિષય છે. તો આમાં મુખ્ય વાત એ છે કે એમાં આંતર વિદ્યા શાખાકીય, જેને ઇન્ટરડિસિપ્લિનરી ટીચિંગ એપ્રોચ કહે છે, એના પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. કે તમે માનો કે હું એન્જિનિયરિંગ ભણું છું એટલે મારે ભાષાની શું જરૂર, એવું નથી.
1: પહેલા આપણે એને એવું નહોતા માનતા.
2: હા, એ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં એવું હતું કે સ્પેશિયલાઇઝેશનના નામ હેઠળ જેમાં તમે

0: ઓળખીએ છીએ, એ તમામ વિષય જે છે એની સાથે તમારે સાંકળીને જોવાનું, જેમાં ગીતા, ઉપનિષદ, વેદ, પુરાણ, તમારી ઇન્ડિજિનિયસ વે ઓફ લિવિંગ, એટલે આ બે બાબતો એવી છે કે જે મારી દ્રષ્ટિએ આખી જે શિક્ષણ નીતિ છે, એક માતૃભાષામાં શિક્ષણ અને ભારતીય જ્ઞાન પરંપરા પર વિશેષ ભાર, એ બહુ મહત્વની બાબત છે.
1: અચ્છા, હવે આપણે જે ઉચ્ચ શિક્ષણની વાત કરીએ ડોક્ટર સુનલ, તો એની ગુણવત્તા સુધારવા પર આમાં એનઈપીમાં શું જોગવાઈ છે અથવા તો એ કઈ રીતે કાર્ય

0: એટલે આપણે કહી શકીએ પ્રેક્ટિકલ શિક્ષણ મળે વિદ્યાર્થીને એની ઉપર ભાર છે.
1: એટલે આપણે ત્યાં એવું હતું કે ભાઈ આપણું જે મોટાભાગનું શિક્ષણ છે વધારે પરીક્ષાલક્ષી અને પુસ્તકલક્ષી છે,
0: બરાબર,
1: એને જીવનલક્ષી અને વધારે વ્યવસાયલક્ષી બનાવવા માટે ઘણા બધા વ્યવસાયો જેમ કે મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ઇન્ટર્નશીપ હતી પણ બાકીના વિષયોમાં નહોતી. દાખલા તરીકે બીકોમ થાય તો એ બેંકમાં ના પણ ગયા હોય અને છતાંય ફાઇનાન્સનું જોતા હોય, તો એવું નહીં. હવે તમારે ફરજિયાત દરેક વિષયમાં ઇન્ટર્નશીપ કરવાની થશે. એટલે મને એવું લાગે છે કે એને કારણે આપણે જે વિચારીએ છીએ કે એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય અને એક ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ થાય. દાખલા તરીકે તમે બેંક મેનેજર છો તો તમને કોને લોન આપવી જોઈએ અને કોને જરૂર છે એ જાણવા માટે તમારે એની સોશિયોલોજી જાણવી પડે, તમારે એમની સાથે વાત કરવા માટે તમને એની ભાષા આવડવી જોઈએ. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેને આપણે વારંવાર આની વાત કરીએ છીએ કે એમ્પ્લોયબિલિટી નથી, તો એ એમ્પ્લોયબિલિટી વધારવા માટે એટલે આંતરવિદ્યા શાખાકીય જે અભિગમ છે એ માત્ર ને માત્ર કંઈ સૈદ્ધાંતિક નથી, એનો વ્યવહારિક ઉપયોગ છે.
0: બરોબર.
1: તો ઇન્ટર્નશીપ થકી ઉચ્ચ શિક્ષણમાં એને તમે પૂરી શકો. બીજું જે મહત્વનું પાસું ઉચ્ચ શિક્ષણમાં જે છે ને એ છે MEME, મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ, જેને આપણે ચોઇસીસ કહીએ છીએ.
0: બરોબર.
1: એટલે આપણી ભારતીય જ્ઞાન પરંપરામાં કહે છે ને કે ભાઈ મુક્તિ અપાવે તે વિદ્યા, અને એ મુક્તિનો અર્થ અહીંયા પસંદગીના સંદર્ભે છે કે જેમાં તમે 2 વર્ષનો ડિપ્લોમા, 1 વર્ષનો સર્ટિફિકેટ અને 3 વર્ષ પછી ગ્રેજ્યુએશન કરી શકો અને 4 વર્ષ પછી પણ ગ્રેજ્યુએશન પૂરું કરી શકો. અને આ મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ તમને તક મળે છે કે ભાઈ તમને એવું લાગે કે મારે મારી વ્યવસાયિક સજ્જતા માટે 1 વર્ષનો સર્ટિફિકેટ કરીને છોડી દેવું છે તો તમે છોડી દઈ શકો.
0: બરોબર છે.
1: અને એને કારણે શું થશે, માત્ર ડિગ્રી માટે નહીં ભણે, જ્યારે એને એવું થશે કે મારી સજ્જતા છે અને હવે હું આમાંથી એક્ઝિટ કરી શકું છું તો એને ડિગ્રી પણ મળશે અને એની નોકરી કરવાની તક જતી પણ નહીં રહે.
0: બરોબર છે.
1: એવી જ રીતે એક ક્રેડિટ બકેટ તૈયાર કરવામાં આવે છે કે જેમાંથી તમે તમારી માર્કશીટ તૈયાર કરી શકો. દાખલા તરીકે મને એવું લાગે કે ભાઈ મારો વિષય જે છે મીડિયા અને કમ્યુનિકેશન એ શીખવાની સાથે સાથે મને એવું લાગે છે કે મારે ગુજરાતી સાહિત્ય પણ શીખવું અને મને એવું લાગે છે કે મારે ફિઝિક્સ પણ શીખવું છે, તો આ તક આપણી પાસે નહોતી. હવે ઓન પેપર વસ્તુ તમે કરી શકશો. એની માટે યુનિવર્સિટીઓને પણ સૂચના અપાઈ છે, ઘણા બધા જેને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કહી શકાય એ પણ એમાં કરવામાં આવ્યા છે. તમે 4 વર્ષનો ડિગ્રી કરીને સીધા PhDમાં પણ અપ્લાય કરી શકો છો, એટલે સંશોધનને પણ આ રીતે પ્રોત્સાહન આપી શકો તમે. કારણ કે પેલા આપ જાણો છો કે PhDમાં એડમિશન મેળવવાનું જ મુશ્કેલ હતું. તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો 2 વર્ષ પછી 55% આવે પછી તમે આ કરી શકો. એટલે આ પ્રકારની એક ફ્લેક્સિબિલિટી, જે વિદ્યાર્થીઓના હિતની ફ્લેક્સિબિલિટી તમે કહી શકો, એ ઉચ્ચ શિક્ષણમાં છે.
0: હવે આપણે જયારે વ્યવસાયિક શિક્ષણની વાત કરીએ તો વ્યવસાયિક શિક્ષણ અને આપણું જે શિક્ષણનો મુખ્ય પ્રવાહ છે એ બંનેને NEP કઈ રીતે જોડે છે એ પણ થોડી વાત કહેશો.
1: આ બહુ મહત્વનો સવાલ છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે વ્યવસાયિક શિક્ષણ એ નથી જે છે એ બાકીના શિક્ષણથી જુદું છે. હું એવું માનું છું કે તમામ શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણનો અર્થ શું છે, તો કે ભાઈ તમારો વ્યવસાય અને તમારો અભ્યાસક્રમ વચ્ચે ઓછામાં ઓછું અંતર હોય.
0: બરોબર છે.
1: રાઈટ. દાખલા તરીકે તમે સાયકોલોજી ભણો છો તો તમે સાયકોલોજીમાં બાળકોના મનોવિજ્ઞાન પર PhD કર્યું, પણ તમે 3જા ધોરણમાં વાર્તા કહી શકો છો બાળકોને કે જેમાં બાળકને રસ પડે?
0: બરોબર.
1: તો એ મારા જ્ઞાનનું એપ્લિકેશન છે. હું બાળકોની મનોવિજ્ઞાનની નિષ્ણાત હોઈ શકું પણ મારી આ જ્ઞાન જે છે એ હું જ્યાં સુધી અપ્લાય નથી કરતી ત્યાં સુધી એ જ્ઞાન જે છે એનો અર્થ નથી રહેતો. એટલે મને એવું લાગે છે કે માત્ર વ્યવસાયિક નહીં, તમામ અભ્યાસક્રમો જે છે એને તમારે વ્યવસાય સાથે અને સમાજ સાથે બંને રીતે જોડવા પડે.
0: બરોબર.
1: તો જ એમાંથી ઓટોમેટિકલી એક એમ્પ્લોયબિલિટી વધે. દાખલા તરીકે આપણે ત્યાં લોકો માને છે ગુજરાતી ભાષા, પણ ગુજરાતીમાં પણ આ 3 બાબતો છે ભાષા શિક્ષણની. કારણ કે ભાષામાં આપણે એવું એક જમાનામાં માનતા હતા કે જેને અંગ્રેજી આવડે એને જોબ મળે, અત્યારે એવું નથી, જેને સારું ગુજરાતી આવડે એને જોબ મળે.
0: અચ્છા.
1: કારણ કે અંગ્રેજીમાં તો ઘણા બધા આખા દેશમાંથી યુવક યુવતીઓ મળી જાય, ગુજરાતીમાં અત્યારે એવું છે કે તમારું 80%નું જે પ્રાઇમરી એજ્યુકેશન છે એ ગુજરાતી માધ્યમમાં થાય છે.
0: બરોબર.
1: એટલે હવે જો તમે સારા લેખકો, સારા મીડિયા કન્ટેન્ટ ક્રિએટર ગુજરાતીમાં ઉભા કરો તો ગુજરાતીમાં તો નોકરી છે જ. કારણ કે ભાષા શિક્ષણની ત્રણ

0: બાબતો છે. વ્યાકરણ જે આપણે ભણીએ છીએ કોઈ પણ ભાષા ભણતી, બીજું છે સાહિત્ય અને ત્રીજું છે પ્રત્યાયન એટલે કમ્યુનિકેશન. હવે આપણે જ્યારે થિયરીટિકલ લેંગ્વેજ ભણીએ છીએ ને ત્યારે આપણે મોટા ભાગે સાહિત્ય અને વ્યાકરણ જ ભણીએ છીએ. ભાષાનું મૂળ કામ તો પ્રત્યાયનનું છે,
1: એ આપણે ભૂલી
0: જઈએ છીએ. તો આપણે કેમ ગુજરાતીમાં બીએ થયેલા અભ્યાસક્રમને તમે વ્યવસાય સાથે ના જોડી શકો? જોડી જ શકો. તો આ તક મને એવું લાગે છે કે બહુ મોટા પ્રમાણમાં એ એમનીપીમાં ઊભી થઈ છે. કારણ કે તમે ઇન્ટર્નશીપ કરો એટલે તમને ખ્યાલ આવે કે મારા વર્ગખંડ અને મારું વ્યવસાય આના વચ્ચે જે તફાવત છે, મારે કેટલું સજ્જ થવું પડશે મારા વ્યવસાયમાં ફિટ થવા માટે. એ એક મોટી જે ગેપ છે એને પૂરવાનો પ્રયત્ન
1: શિક્ષણ પ્રથામાં થયો છે. અચ્છા, બીજું એક મહત્વની વાત, ડિજિટલ શિક્ષણની આપણે જયારે વાત કરીએ તો એ કઈ રીતે આમાં એને આવરી લેવામાં આવ્યું છે અને કઈ રીતે આપણા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે?
0: હા, એટલે આમાં એવું છે કે જે પરંપરાગત શિક્ષણ અને નવું આધુનિક શિક્ષણ આ બંનેનો સમન્વય આ બંનેમાં કરવામાં આવ્યો છે. એટલે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરો છો પણ જે સ્ટ્રક્ચર છે તમારું સેમિસ્ટર સિસ્ટમનું ને ક્રેડિટનું એ તો વિદેશનું છે. તો આ આખી નીતિ છે ને સમન્વયની નીતિ છે. માત્ર આપણે આપણું જે છે એને ભૂલી જઈએ એ પણ બરાબર નથી, પણ તમારે વિશ્વ સાથે કદમ મિલાવવા માટે એ પદ્ધતિને અમલમાં મૂકવી પડે. એટલે ઘણા બધા કોર્સમાં 45% સુધી તમે ઓનલાઈન માટેની છૂટ ગવર્મેન્ટ તમને આપશે, જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે એ વ્યવસાયની સાથે પણ ભણી શકે. અને આપણે વિશ્વના જ્ઞાનમાં જ્યારે તમે ઓનલાઈન અવેલેબલ છો ત્યારે આપણી એક હાજરી નોંધાવી શકીએ.
1: બરોબર છે.
0: એટલે ટેકનોલોજી ઉપર આમાં વિશેષ ભાર આપવામાં આવ્યો છે અને ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે કરી શકાય. અત્યારે એઆઈ એક આપણે એને પડકાર તરીકે જોઈએ છે પણ એક તક પણ છે. અને ઉચ્ચ શિક્ષણમાં બહુ બધા બદલાવ એઆઈ પછી તમારે લાવવા પડશે, તો એની માટેનું સંશોધનની જોગવાઈ નો પ્રસ્તાવ પણ આમાં ચોક્કસ આપવામાં આવ્યો છે.
1: જી, એટલે આપણે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ એટલે એનીપી 2020 ની વાત કરીએ તો ઘણા બધા આપણને સારા સંકેત આપણને મળે છે ભવિષ્ય માટે એવું આપણે કહી શકીએ. એક શિક્ષણવિદ તરીકે સોનલ, તમારે એનીપી 2020 ને એક વાક્યમાં કહેવી હોય તો તમે કઈ રીતે એને કહેશો?
0: આપણે ઇન્ક્લુઝિવનેસ, અત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર વિશ્વ કામ કરે છે જેમાંથી આપણે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ જેને આપણે સમાવેશી વિકાસ કહીએ છીએ, હું એવું માનું છું કે સમાવેશી વિકાસ કરી શકીએ એવી ઘણી બધી તકો આમાં છે.
1: બરોબર.
0: અને હું એને જ મુખ્ય વાત માનું છું, કારણ કે આપણે સર્વાંગી વિકાસ છે એ શિક્ષણનો હેતુ હોવો જોઈએ. માત્ર વ્યવસાયિક નોકરી મળી જાય એવો નહીં હોવો જોઈએ. એટલે સર્વાંગી વિકાસ જે છે અને સમાવેશી વિકાસ આ બંને મુદ્દાઓ સૌથી વધારે એનઈપી દ્વારા તમે એનું સંવર્ધન કરી શકો એવો અવકાશ છે.
1: બરાબર.
0: હું એવું માનું છું કે તમે આ એક પ્લેટફોર્મ છે એને ઉત્તમ રીતે તમારા વિકાસમાં તમારા પોતાના અંદર ઇન્વેસ્ટ કરવા માટે આનો ઉપયોગ કરો તો હું એવું માનું છું કે ચોક્કસ આપણે સારા નાગરિકો પણ આપી શકીશું અને એકદમ સક્ષમ પ્રોફેશનલ પણ દેશને અને દુનિયાને આપી શકીશું.
1: તો આપણું જે સ્વપ્ન છે 2047 સુધીમાં વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એમાં આપણે આ શિક્ષણ પદ્ધતિ એક બહુ મહત્વનો ભાગ ભજવશે એ આશા સાથે. અને ડોક્ટર સોનલ, આપે બહુ સરળ ભાષામાં નવી શિક્ષણ નીતિ વિશે કેટલીક ઉપયોગી માહિતી આપી બદલ આપનો આભાર. આપને ખૂબ શુભેચ્છા.
0: થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આકાશવાણીનો.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 અંગે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા પ્રોફેસર સોનલ પંડ્યા અને શ્રી ત્રિલોક સંઘાણીની વિશેષ ચર્ચા. કાર્યક્રમના પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.

તો તમે જો આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ નિશા ઉપાધ્યાયના સ્વરમાં ભાગ્યેશ જાની રચના.

0: મિત્રો, આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 90 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે દીપક નારાયણ, એડિશનલ સેક્રેટરી અને ફાઇનાન્શિયલ એડવાઇઝર, માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકારનો શુભેચ્છા સંદેશ.
1: 8 જૂન કો આકાશવાણી કે 90 વર્ષ પૂરે હોને કે ઉપલક્ષ મેં આપ સબકો હાર્દિક બધાઈ દેના ચાહુંગા. ભારત કા લોક સેવા પ્રસારક હોને કે નાતે આકાશવાણી પિછલે 9 દશકોં સે જનતા કા જ્ઞાનવર્ધન ઓર મનોરંજન કરને કે સાથ સાથ સંકટ સમય કા સાથી ભી રહા હૈ. ગીત સંગીત નાટક ઓર ઉચ્ચારિત શબ્દ કી જો અમૂર્ત ધરોહર આકાશવાણી કે પાસ હૈ વો શાયદ કહીં ઓર નહીં હોગી. આકાશવાણી અહેમદાબાદ 1949 સે જનતા કે સાથ જનતા કે લિયે કામ કર રહા હૈ. ઉચ્ચ કોટી કે કાર્યક્રમો કા નિર્માણ કરને કે સાથ હી સમય સમય પર નવીનતમ સમાચારો કા પ્રસારણ યહાં કિયા ગયા હૈ ઓર સમસામયિક ઘટનાઓ પર વિશેષ ચર્ચા પરિચર્ચા કરકે આકાશવાણી ને હર ઘર કી વાણી કી ભૂમિકા બખૂબી નિભાઈ હૈ. આજ ભી વિકસિત ભારત કે લક્ષ્ય કો હાસિલ કરને મેં આકાશવાણી લગાતાર સેવારત હૈ. આપ સબકો આકાશવાણી અહેમદાબાદ કે માધ્યમ સે શુભકામના દેતે હુએ મુજે બહોત ખુશી હો રહી હૈ કે મેં ભી ઇસ ગૌરવશાલી રેડિયો પરંપરા સે જુડા હું. ભારત કી અમૂર્ત વિરાસત કો આકાશવાણી આગે ભી આને વાલી પીઢીઓ તક પહોંચાને કા કામ અવિરત કરતી રહેગી, ઇસકી મુજે આશા હી નહીં પૂર્ણ વિશ્વાસ હૈ. બહોત બહોત ધન્યવાદ. આપ
0: મિત્રો, હવે સાંભળીએ

ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: આવી જ જિંદગી આપણે જીવી રહ્યા છીએ અને આ જિંદગીમાં જ્યારે લાગણીના સંબંધો કે પછી સંબંધોમાં લાગણી મળી જાય ત્યારે મન કંઈક આવું જ કહે છે, શોધે છે મને ત્યાં જ્યાં મારા નિશાન પણ નથી હોતા, ક્યારેક ખુદમાં પણ શોધી જો, લાગણીના સંબંધો ક્યારે વાહિયાત નથી હોતા. મિત્રો, આપનો અને અમારો સંબંધ પણ આવી જ લાગણીનો છે. આપની વર્ષોથી અવિરત અમને સાંભળવાની આપની લાગણીનો ઉત્તર અમે આપની પસંદગીના વધુને વધુ સારા કાર્યક્રમો બનાવીને આપીએ છીએ. આ લાગણીને વધુ મજબૂત બનાવતા આજના સહિયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત, અભિવાદન. આપની રેડિયો સખી ભાવના દોશીના સ્નેહસભર નમસ્કાર. મિત્રો, દર વખતની જેમ આજનો કાર્યક્રમ પણ ખાસ છે. એક એવા મહિલાને મળવાના છીએ જે 73 વર્ષની ઉંમરે અન્યની સેવા લેવાના બદલે સેવા કાર્ય કરે છે. તેઓ ચોકલેટ બનાવે છે, અથાણા બનાવે છે, જુદી જુદી વાનગી સ્પર્ધામાં ભાગ લે છે, સ્ટીચિંગ કરે છે અને જીવનને એક ઉત્સવની જેમ માણે છે. એ છે ઉર્મિલાબેન રાજાણી. તેઓ આપણને અથાણા બનાવતા શીખવવાની સાથે સાથે જીવન કેમ જીવવું એ પણ શીખવશે. ઉર્મિલાબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: થેન્ક યુ.
0: ઉર્મિલાબેન, આપ અથાણા બનાવો છો અને તેને તમે પોતાનો બિઝનેસ પણ બનાવ્યો છે, એટલે આજે મોટી સંખ્યામાં બહેનો તમારી પાસે અથાણા બનાવવાનો ઓર્ડર આપે છે અને તમે હોશે હોશે અથાણા બનાવી આપો છો. તો આ જે યાત્રા છે તેની શરૂઆત કઈ રીતે થઈ?
1: મને પહેલેથી જ ઘણા વર્ષોથી અથાણાનો તો નાનપણથી શોખ જ હતો, એટલે હું કાયમ જે સિઝન આવે તો બધા થોડા થોડા અથાણા તો બનાવું છું. પછી ધીમે ધીમે એમ કે મેરેજ થયા, સાસરે ગયા, બાળકો, મારે 3 દીકરીઓ છે, તો બે દીકરીઓ સર્વિસ કરતી હતી સ્કૂલમાં, તો દરરોજ એ લોકો ટિફિન લઈ જાય તો ગરમ ગરમ નાસ્તાની સાથે હું અલગ અલગ અથાણા દેતી એમને.
0: બરાબર.
1: તો એ લોકોનો ગ્રુપ હોય, બધા સાથે બેસી અને નાસ્તો કરતા, એમાં બીજા ટીચરો બધા ચાખે એકબીજા એકબીજાનું, તો એ લોકોને બહુ જ ભાવ્યું. તો અથાણાની સિઝન આવી તો કે મેડમ, એ કે તમારા મમ્મીને કહો ને અમને અથાણા બનાવી દે. એટલે મારી દીકરીઓ કે ઘરે આવીને મને વાત કરી કે મમ્મી, બધા ટીચરોને ભાવે છે તો તમે અથાણું બનાવી દેશો? એટલે મેં તો કોઈ દિવસ બહારનું કામ કર્યું નહોતું, મેં તો આપણાથી એમ કેમ બનાવીને પૈસા લેવાય.
0: બરાબર.
1: તો કે મમ્મી, એમાં શું થઈ ગયું, એ લોકો સામેથી માગે છે ને આપણે બનાવી દેવું છે, અને તમારી વસ્તુ આટલી સરસ બને છે તો તમે કરો ને કે. એટલે મેં વિચાર કર્યો, મેં તો કરું કે નહીં, તો છોકરીઓ કે નહીં મમ્મી તમે બનાવો, ટીચરોને જોઈએ છે. એટલે એ મેં પેલા શરૂઆતમાં થોડા થોડા અથાણા બધા બનાવી દીધા, તો બધાને બહુ જ ફાયદા. પછી ધીમે ધીમે એમાં વધારો થતો ગયો, અને પહેલેથી જ બનાવવામાં એમ કે વસ્તુ બધી સારી જ રાખવી, પ્રિઝર્વેટિવ ન નાખવું, કલર નહીં, અને સારામાં એલી વસ્તુ જ બધી નાખવાની, એ જ ઓલાથી બનાવતી હું. તો ધીમે ધીમે કરતા આજે 15-17 વર્ષ થયા, આટલો બિઝનેસ વધી ગયો છે.
0: વાહ વાહ, સરસ. અને કયા કયા અથાણા બનાવો એ જણાવો.
1: હા, જો ગુંદા કેરી, ગોળ કેરી, છુંદો, મુરબો, પંજાબી અથાણું, ચણા મેથી, કેળા, ડારા, ગરમર, બધા અથાણા બનાવું છું.
0: બરાબર. અને ખાસ તો તમે બીજા નવી પેઢીને અથાણા ભાવે એના માટે તમે વેરિએશન પણ કરતા હો?
1: વેરિએશન કરું છું. એમાં મિક્સ કઠોળનું અથાણું બનાવું, મિક્સ વેજીટેબલ, આદુ લસણનું બનાવું, પછી ખજૂર અને લીંબુનું, કે જે ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે, એ પણ બનાવું છું.
0: બરાબર. અને આમ તો ઉર્મિલાબેન, બીજી પણ આપની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એના વિશે પણ આપણે વાત કરશું, પણ પહેલા બહેનોને આ જે અથાણા છે એની રેસીપી થોડીક આપ અમને જણાવો.
1: એટલે જો ગોળ કેરી છે, સમજો, તો ગોળ કેરીમાં આમ તમે મૂળ જોઈએ તો બધા સ્વાદ આવી જાય છે. તીખો, મીઠો, ખાટો, ખારો, કડવો, બધા રસ એમાં આવી જાય છે. એટલે એ બધા રસને હિસાબે ગોળ કેરી એકદમ સરસ થઈ જાય. અને ગોળ કેરીમાં પ્રિઝર્વેટિવ કોઈ દિવસ કોઈ જાતની વસ્તુ નાખતા જ નથી અમે. એવી જ રીતે ગુંદા કેરી છે, તો એમાં એ ખારું અથાણું થાય, તો એમાં એક ગોળ સિવાય બીજા બધા સ્વાદ આવી જાય છે. ત્રીજું એ કે ચણા મેથી, તો ચણા અને મેથી બે ફાઈબરવાળા છે અને એ પણ ખારું અથાણું થાય છે, તો એમાં એક મીઠા સિવાય બધા સ્વાદ આવી જાય છે. મુરબો અને છુંદો, કે જે એમાં સાકરનું પ્રમાણ વધારે હોય છે, તો એ જે લોકોને એસિડિટી હોય અથવા જે લોકોને નબળાઈ હોય એ લોકો માટે આ એકદમ ઠંડો અને હેલ્ધી છે, છુંદો અને મુરબો બંને.
0: બરાબર.
1: મુરબામાં શું છે

0: કે કેસર, એલચી, તજ બધી વસ્તુ આવે છે એમાં, એટલે એકદમ ઠંડક આપે છે આપણા પેટમાં અને શરીરમાં બધી જગ્યાએ.
1: બરાબર. અત્યારની પેઢી કદાચ અથાણા ખાવાનું પસંદ નથી કરતી, પણ અથાણા આપણા સ્વાસ્થ્ય માટે પણ

0: કેળા જેવા અથાણા આ પ્રાકૃતિક તત્વો રહેલા છે. હવે જે શરીર માટે તાજગી, પાચન સુધારે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, આથી લોકોને માત્ર સ્વાદનો આનંદ જ નહીં પરંતુ આરોગ્યદાયક જીવનશૈલી પણ મળે છે.
1: બરાબર.
0: આથી આ પરંપરાગત અથાણાને ફરીથી અપનાવવાની જરૂર છે, જેથી પ્રકૃતિ અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન જાળવાય.
1: બરાબર છે.
0: હવે એક એમાં અથાણામાં ગરમર છે, તો ગરમરના શું ફાયદા છે એ હું તમને જણાવું. ગરમર જેવી વસ્તુ આ પ્રાકૃતિક ગુણધર્મ હોય છે કે જે દર્દ અને સોજા ઉતારવાનું કામ આપે છે. બીજું છે ડારા. ડારા જેવા કે અથાણામાં પાચન સુધારવાનું, ગુણ વધારવાનું, આંતરિક તંદુરસ્તીમાં મદદરૂપ થાય છે. આ ડારાનો ગુણધર્મ છે. તમામ પરંપરાગત અથાણા આપણા શરીરને બળ, ઉર્જા અને રોગોની સામે પ્રતિકાર બનાવે. બીજું કેળા પણ અત્યંત ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી હૃદયને સ્વાસ્થ્ય સુધારો, બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. કેળા પણ મહત્વપૂર્ણ પરંપરાગત અથાણામાં સામેલ કરવાથી આપણો આહાર વધુ સમૃદ્ધ અને સંતુલિત બને છે.
1: અને આમ જોઈએ ને ઉર્મિલાબેન, તો તમે જે વાત કરી કે ગોળ કેરી છે કે ખાટી કેરી છે, તો એ બધા અથાણા તો સામાન્ય રીતે લોકો બનાવતા જ હોય, પરંતુ તમે જે ડાળા ગરમરની વાત કરી એની રેસીપી અમારી બહેનોને જણાવો કે એ અથાણું કઈ રીતે બને.
0: ગરમર જે બજારમાંથી લઈ આવીએ છીએ આપણે, તો પેલે એકદમ એના પર માટીનું પ્રમાણ વધારે હોય છે. પેલા એકદમ ધોઈ કરી અને એકદમ સાફ કરી નાખવાનું, પછી એને છાલ ઉતારવાનું, અને છાલ ઉતારીને તરત જ પાણીમાં જ રાખવાનું, નતર કાળી થઈ જાય છે. એટલે એ બધા નાના નાના પીસ, લગભગ 2-3 ઇંચના પીસ કરી ગોળ ગોળ, બહુ જાડી હોય તો એના વચ્ચે ફાડ કરીને પણ કરી શકાય છે. અને પછી એમાં હળદર મીઠું નાખીને એક રાત રાખી દેવાનું.
1: બરાબર.
0: પછી બીજા દિવસે એમાં કેરીનું પાણી જે નીકળ્યું હોય, ગોળ કેરી આપણે બનાવી હોય એમાં હળદર, કેરીમાં હળદર મીઠું નાખ્યું હોય, એ પાણી આપણે રાખવાનું. એ પાણી આમાં નાખી ને એના પર કંઈ પણ વજન રાખી અને બરણીમાં ભરી લેવાનું.
1: બરાબર.
0: આ ગરમર થઈ. પછી ડારા એ આવે છે, આમ તમને દેખીતે જો તો લાંબા, ઓલા મૂળા કેમ લાંબા હોય એ રીતે લાંબા લાંબાઈ હોય છે ડારા. તેના પાન બધા કાઢી નાખવાના અને એને નાના પર ટુકડા એને કાટતું જવાનું, એની છાલ ઉતરતી જાય ઓટોમેટિક. એવી રીતે એને સુધારી લેવાનું, શાકની જેમ સુધારી અને પછી એને એક સાઈડમાં રાખી, અને જે આપણે રાઈનો એક લાડવો મળે છે, ઘરે પણ બનાવી શકાય, રાઈના કુરિયા, એમાં થોડુંક તેલ નાખીને એકદમ મિક્સરમાં પીસી લેવાનું, એટલે એકદમ ચિકાશ જેવું થઈ જાય. પછી એને એની અંદર કેરીનું પાણી નાખીને એકદમ ફીણવાનું, ફીણીને એકદમ હળવું થઈ જાય ને જ્યારે, ત્યારે એ ડારા પર એને મિક્સ કરી દેવાનું.
1: બરાબર.
0: એટલે ડારા અને ગરમર. અને ત્રીજું અથાણું છે કેળા. કેળા બજારમાંથી આવે એટલે લગભગ 3-4 વાર એને ધોઈ નાખવાના. કેળાની પ્રકૃતિ એકદમ ગરમ, એ એવી રીતે બારોબાર થતા હોય કે એ બધી સિઝન સહન કરીને એ ફળ પેદા થયું હોય. એને બહુ પાણી ન જોઈએ, પણ એને જે તડકો હોય, ઠંડી હોય, ગમે એ હોય, પણ એમાંથી એ ફળ ઉત્પન્ન થઈ જાય છે.
1: અને
0: એ બારોબાર હોય એટલે ગરમી હોય છે, એટલે 3-4-5 પાણીએ ધોઈ અને પછી એમાં હળદર મીઠું નાખી એક રાત રાખી દઈએ. પછી એમાં કેરીનું પાણી અને જરૂર પડે તો થોડુંક સાદું પાણી નાખીને બુડબુડાવું પાણી, મીઠું એમાં જરા વધારે પ્રમાણમાં નાખવાનું, જેથી કરીને કેળાનું કાચું કેળું ખાશો તો તમને કડવાસ ઉપર લાગશે. મીઠું ને હળદર નાખ્યા પછી અને કેરીનું પાણી નાખ્યા પછી એનો સ્વાદ આખો બદલાઈ જાય છે અને એના ગુણધર્મ એટલા સરસ થઈ જાય છે કે જે આપણને ખૂબ જ ફાયદો આપે છે.
1: બરાબર. અને અત્યારે યુવાનો છે, એને અમુક પ્રકારનો સ્વાદ ભાવતો હોય છે, તો તમે એ લોકોને ભાવે એ પ્રકારના અથાણા પણ બનાવો છો, તો એની રેસીપી પણ અમારી બહેનોને આપો.
0: હા, ચોક્કસ. એમાં છે જો મિક્સ કઠોળનું અથાણું.
1: મિક્સ કઠોળ? અરે વાહ.
0: એટલે જે એમાં કે ચણા છે, મગ છે, ચોરી છે, એ બધા કઠોળ પલાળી દેવાના, થોડા પલાળી અને પછી બીજે દિવસે એને ખાટા પાણીમાં લગભગ 4-5 કલાક રાખવાના. પછી એને કપડા ઉપર પકતા કરી દે, એટલે પછી એની અંદર કેરીનું ખમણ અને ગુંદાનો જે મસાલો બનાવ્યો એ જ મસાલો એમાં નાખી શકાય છે.
1: બરાબર.
0: એ મસાલો નાખી, તેલ નાખી, એક દિવસ એમને એમ રાખવાનું, પછી થોડુંક વધારે તેલ નાખવાનું. તેલ તરતો તરત સુકામ નહીં નાખવાનું, કે જે કઠોળને મસાલાનો સ્વાદ એમાં ખેંચાઈ જાય. બીજે દિવસે વધારે તેલ નાખે ને એટલે પછી એ બરોબર સેટિંગ થઈ જાય. બીજું અથાણું છે મિક્સ વેજીટેબલ. એમાં વેજીટેબલમાં જો રીંગણા, બટેટા,

0: લસણ બધા શાકભાજી સુધારી લેવાના.
1: હા,
0: સુધારી અને પછી તળી લેવાના.
1: હા,
0: તળી લઈ અને એને એક બાજુ રાખી દેવાનું. લસણ એ બધું સાતરી લેવાનું, એ બધું એક બાજુ રાખી દેવાનું. પછી એમાં આમલી અને ગોળ એ બંનેને ઉકાળવાના. ઉકાળી અને ગાળી લેવાનું.
1: બરાબર,
0: ગાળી અને પછી એમાં શાકભાજી ઠર્યા હોય આ ગાળેલું ઠરી જાય પછી એ બધું મિક્સ કરી એની અંદર તમારે તૈયાર મસાલો નાખવો હોય તો બી તમે નાખી શકો, અને ગુંદાનો મસાલો તમારે નાખવો હોય તો એ બી તમે નાખી શકો છો. એ બધું મિક્સ, આમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે, એ જે તળ્યું હોય છે એટલું જ તેલમાં. પછી ઉપરથી થોડુંક તેલ નાખવાનું જેથી કરીને આપણે એનો સરસ કલર પણ આવે, ઘણો સ્વાદ પણ આવે. એ બધું મિક્સ કરી રાખી દેવાનું. કોઈ ડેઝર્ટેરિટેટિવ નહીં, કોઈ વસ્તુ નહીં.
1: અને બારે માસ રહે,
0: બારે મહિના રહે છે,
1: બારે
0: રહે છે, ફ્રીજમાં રાખવાની જરૂર નથી.
1: બરાબર.
0: બીજું અથાણું છે ખજૂર લીંબુનું.
1: અરે વાહ.
0: હા, આ ખજૂર લીંબુનું અથાણું ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે, સુગર ફ્રી છે. એમાં એવું છે કે ખજૂર જરા કડક હોય ને એ લેવાનો.
1: બરાબર.
0: ખજૂર ને છોલી એના બબે પીસ કરવાના. એક કિલો ખજૂર હોય તેમાં અડધો કિલો લીંબુ લેવાના. અડધો કિલો લીંબુનો જેટલો રસ નીકળે એટલો.
1: બરાબર.
0: એ રસ એક બાજુ કાઢી પછી એમાં જે અથાણાનો મસાલો છે એ એમાં મિક્સ કરવાનો અને એકદમ હલાવી લેવાનો.
1: બરાબર.
0: મસાલાને લીંબુના રસ સાથે. અને જો કોઈને વધારે મીઠું જોતું હોય તો તમે એમાં ગોળ જોઈએ તો નાખી શકો, પણ સુગર તો નહીં જ. એટલે પછી એ ખજૂર સાથે મિક્સ કરી દેવાનું.
1: બરાબર.
0: મિક્સ કરી એને એક રાત રાખી ને પાછું સવારે ચલાવવાનું, ફરી બપોરે હલાવવાનું. એટલે બે ત્રણ વાર તમે હલાવશો એટલે અથાણું તૈયાર. એમાં તમારે જોઈએ તો થોડુંક તેલ નાખવાનું, ના નાખો તો બી ચાલે, ને નાખો થોડુંક તો જરા કલર વધારે દેખાય સરસ. એટલે ખજૂર લીંબુનું અથાણું હેલ્થ માટે ખૂબ જ સારું છે. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે, લીંબુમાં સી વિટામિન ભરપૂર હોય છે. પછી આદુ લસણનું અથાણું છે, બંનેના ફાયદા ખૂબ જ છે. આ અથાણું પાચન સુધાર લાયક છે, ઠંડી ખાંસીમાં રાહત આપે છે, શરીરને રોગ પ્રતિકાર શક્તિ મજબૂત બનાવે છે.
1: એની જણાવો રેસીપી.
0: હા, અડધો કિલો લસણ હોય તો પાંચ કિલો આદુ લેવાનું. હવે બીજું એ કે જો તમને આદુનો સ્વાદ વધારે ભાવતો હોય તો અડધો કિલો સાથે અડધો કિલો લસણ લેવાનું અને સામે અડધો કિલો કેરી લેવાની.
1: અચ્છા,
0: ત્રણેય વસ્તુ એક સરખું. પણ ઘણા લોકોને આદુનો સ્વાદ ઓછો ફાવતો અથવા તીખાશ વધી જાતી હોય એટલે ઓછો લે છે.
1: ઓછો લે. બરાબર.
0: બીજું એ લસણને ફોલી કરી પછી એને તેલમાં સાતરી લેવાનું, એને અલગ રાખી દેવાનું. પછી આદુને જરાક મોટી ખમણીથી ખમણ કરવાનું અને એને તેલથી સાતરી લેવાનું.
1: બરાબર.
0: એટલે આદુનો પણ એક અલગ બાજુ રાખી દેવાનું. અને કેરી હોય છે એને છોલી કરી અને એ પણ જાડા ખમણથી જરાક ખમણી
1: નાખવાના.
0: હવે આ બંને વસ્તુ ઠંડી થાય એટલે કેરીનું ખમણ એમાં નાખવાનું અને લગભગ અડધો અડધો કિલો ત્રણેય છે તો એની સામે અડધો કિલો મસાલો મિક્સ કરી દેવાનો.
1: બરાબર.
0: અથાણાનો ખારો મસાલો જે ગુંદાનો છે એ, અને તૈયાર વાપરતા હોય તો
1: તૈયાર
0: એ એમાં મિક્સ કરી સરખી રીતે બરોબર એકદમ હાથેથી હલાવી લેવાનો. એક જ વાર હાથેથી હલાવવાનો પછી એને બીજી વાર હાથ નહીં અડાડવાનો.
1: બરાબર.
0: એને આખી રાત રાખી કરી ને પછી એમાં તમારે સવારે તેલ નાખવાનું. એમાં તેલ જરા બુડબુડાવ જોઈએ. જો કોઈને તેલ બુડબુડાવ ન જોતું હોય તો તમે અથાણું ફ્રીજમાં રાખવાનું.
1: બરાબર.
0: અથવા તમારે બારે જ રાખવું હોય તો થોડું એમાં વિનેગર ઉમેરવું પડે.
1: બરાબર.
0: નતર શું થાય, પ્રિઝર્વેટિવ વગર તો એ રહે નહીં.
1: બરાબર.
0: એમાં તમારે જે રીતે તમને ફાવે એ રીતે તમે રાખી શકો છો.
1: અને ઉર્મિલાબેન, એવું કહેવાય છે કે જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો અને જેનું અથાણું બગડ્યું એનું વર્ષ
0: વર્ષ.
1: તો ઘણા બહેનોને અથાણા બગડી જતા હોય, ઘણી વાર જે ગુંદા છે એ પોચા પડી જતા હોય કે કેરી પોચી પડી જતી હોય, ઘણી વાર ઉપર ફૂગ જેવું થઈ જતું હોય, તો આનું શું કારણ અને એના માટે શું કરવું જોઈએ એ જણાવો.
0: જો ઘણી વાર શું થાય છે કે ગુંદા કેરી આવ્યા હોય ને તો એ ક્યારેક ક્વોલિટીમાં ફેર પડી જાય, એ એક છે. બીજું એ કે મસાલાના પ્રમાણમાં કઈ ફેરફાર થયો હોય તો બની શકે છે.
1: બરાબર.
0: ત્રીજું એ કે ફૂગ વરી જાય છે તો ઘણી વાર શું થાય છે કે હવામાન બદલાઈ જાય છે. હવામાન અથાણા સિઝનમાં અચાનક વરસાદ ને ભેજવાળું વાતાવરણ થઈ જાય તો ત્યારે જો અથાણા બની જાય તો બી બની શકે છે. તો એના માટે એક રસ્તો છે કે તમે જો એ અથાણા બનાવો તો થોડુંક એમાં વિનેગર તો કમ્પલસરી નાખવું પડે. એનું કારણ છે કે હવામાનના હિસાબે ભેજ લાગી જાય તો અથાણું બગડી જાય.
1: એટલે એવું વાતાવરણ હોય એ જગ્યાએ આપણે થોડું વિનેગર નાખી દઈએ તો ચાલે. બરાબર.
0: આમ ન વાપરો તો કઈ જરૂર નથી, પણ સિઝન પ્રમાણે થોડુંક આપણે એડજસ્ટ રાખવું પડે છે.
1: બરાબર.
0: અને ચોથું એ કે તમારે એની સાચવણ માટે થઈને એર ટાઈટ બળની

0: અથવા બુરબુડાવ તેલ.
1: હા,
0: હવે ઘણી વાર શું થાય, ગુંદા કેરી નું અથાણ હોય, હવે ઘણા ને ખીચડીમાં મસાલો ભાવતો હોય, તેલ ખીચડી ભાવતા હોય, તો તમે કાઢી અને પછી એ તેલ ઓછું થતું જાય મસાલો, તો પાછું તમારે એ તેલ એમાં રહેવું જોઈએ. અથવા તમે ફ્રીજમાં રાખો તો તમે તેલ ઓછું હોય તો ચાલે, તમારે ખીચડી સાથે તેલ જોતું હોય તો તમારે બારે રાખવું પડે.
1: બરાબર બરાબર. અને આપણે જ્યારે કાઢીએ અથાણું તો પણ થોડુંક કાળજી રાખીએ,
0: કાળજી રાખવી પડે.
1: હા, કે ટાઈટ રીતે આપણે બંધ ન કરી હોય તો એમાં હવા લાગી જાય, એટલે થોડીક નાની નાની કાળજી રાખીએ તો આપણા અથાણા આખું વર્ષ
0: સરસ
1: સરસ રહે. અને ઉર્મિલાબેન, જ્યારે કોઈ પણ વ્યક્તિ અથાણા જુએ તો એમાંથી જે ગૃહિણી હોય છે એની કિંમત થતી હોય છે કે આ કેટલી હોશિયાર છે અને કેટલી આવડત છે.
0: અથાણા ખોલે અને કુદરતી સુગંધ આવે ને, સમજી લેવું કે બરોબર જ છે.
1: બરોબર છે, બરાબર. અને ખૂબ સરસ તમે અથાણાની તો રેસીપી આપી. અને ઉર્મિલાબેન, તમે બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિ કરો છો અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ આપ બનાવો છો, તો એના વિશે થોડીક માહિતી આપો.
0: હા, મેન તો 12 મહિના મારી સ્ટિચિંગનું કામકાજ છે, એના માટે તેને લેડીઝ બધા ડ્રેસ છે, બ્લાઉઝ છે, વન પીસ છે, ચણિયા ચોલી છે, અમરેલા છે, પ્લાઝો છે, ટોટલી લેડીઝ ની કોઈ પણ આઈટમ હું સ્ટિચ કરું છું. બીજું હોમમેડ ચોકલેટ બનાવું છું, બુકે ઓર્ડર આવે તે રીતે બુકે બનાવું છું અને અમુક સ્ટોરોમાં સપ્લાય કરું છું.
1: વાહ.
0: હા, એટલે હોમ એમાં ફ્લેવર વાળી પણ હોય છે, અલગ અલગ ફ્લેવરની બનાવાય છે, ડ્રાયફ્રૂટ વાળી હોય છે, ફ્રૂટ એન્ડ નટની હોય છે, પછી ફિલિંગ વાળી હોય છે, અલગ અલગ જેવી ફ્લેવર કે એવી બધી બનાવી દઉં છું. મેં ચોકલેટમાં 3 ક્વોલિટી હોય છે, મિલ્ક, વ્હાઈટ અને ડાર્ક, ત્રણેય ચોકલેટમાંથી મિક્સ કરીને પણ બનાવી દઉં, એમને મેં બનાવી દઉં છું. બીજું એ કે મારા હસબન્ડ સાબુ બનાવે છે, એર ફ્રેશનર બનાવે છે, મેજિક ક્લોથ કરે છે અને ડાર્ક કાઢવાનું લિક્વિડ બનાવે છે. એમાં પણ અમે બંને સંકળાયેલા છે ને, અમે બંને મળીને બનાવીએ છીએ. એ યુનિક વસ્તુ છે બધી.
1: વાહ, ખૂબ સરસ. ઉર્મિલાબેન, તમે ઘરે આટલું બધું બનાવો છો, 12 બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો, તો કઈ રીતે તમે બધું મેનેજ કરો છો, કઈ રીતે સમય કાઢી અને સમયનું મેનેજમેન્ટ કરો છો?
0: સૌથી વિશેષ એક મોટું કામ મારું છે કે હું જે બી કામ કરું છું ને મન હળવું રાખીને કરું છું.
1: બરાબર.
0: એટલે કામ ક્યાં શું થાય છે એ મને ખ્યાલ નથી, કામ કરું છું પણ મનમાં બોજો નથી ને, એટલે એ કામ વ્યવસ્થિત થઈ જાય છે.
1: બરાબર.
0: અને ટૂંકા સમયમાં થઈ જાય છે. ઓલું શું, મન જાજુ દોડતું ને તો સમય એથી વધારે દોડે, એટલે કામ હાથમાંથી ખૂટે જ નહીં. મેઇન પોઈન્ટ મારી પાસે છે.
1: બરાબર.
0: એનાથી હું કરું છું તો હું બધી બાજુથી વ્યવસ્થિત રીતે પહોંચી જાઉં છું. સંસ્થામાં જવું હોય તો એ રીતે જાઉં છું, મારું સિલાઈ કામ કરવાનું તો એ રીતે કરું છું, એ સિવાય કોઈ સેવાનું કામ હોય તો બી કરું છું. અત્યારે મને એક સેવાનું કામ આવ્યું છે કે જે એક જગ્યાએ લંડનમાં સોમ યજ્ઞ છે, તો એમાં મટુકીના શણગાર બનાવવાના હતા.
1: વાહ.
0: તો ગ્રુપમાં આવ્યું હતું કે કોઈને એવી રીતે સેવા કરવી હોય, આ કામ છે, ધજા બનાવવાની છે ને આ કામ છે.
1: વાહ.
0: એટલે મેં એમને ફોન કર્યો તો ભાઈ કે હા, કે તમે કે અમે તમને કટિંગ કરીને અમે તમને દઈ જાશું અને લઈ પણ જાશું, પણ તમે આ કરી દેશો. મેં કીધું હું સેવા કરીશ, તો અત્યારે મારે આવી ગયું છે કામ.
1: વાહ વાહ, બહુ સરસ.
0: એ કામ ચાલુ જ છે.
1: અને આ બધી પ્રવૃત્તિમાં આનંદ કેવો આવે ઉર્મિલાબેન, એ કયો?
0: આનંદ તો ખૂબ જ છે, કોઈ જાતનો ભાર જ નથી રહેતો.
1: હા.
0: અને એકદમ પ્રફુલ્લિત રહે છે. અત્યારે ઘણા મને પૂછે છે કે તમે અવળી ઉંમરે આટલું કામ કરો છો, પણ મને પોતાને નથી ખબર પડતી હું કેટલું કામ કરું છું. કોઈ કે ત્યારે મને ખ્યાલ આવે છે કે હું આટલું કામ કરું છું.
1: વાહ વાહ વાહ, બહુ સરસ. અને તમારી ઉંમરના જે બીજા બહેનો હોય કે બીજા કોઈ ભાઈઓ હોય, તો ઘણીવાર એકલતા અનુભવે, નિવૃત્ત થઈ ગયા હોય, બાળકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત હોય, ત્યારે ઘણીવાર ફરિયાદ પણ હોય છે, તો તમે પતિ પત્ની કઈ રીતે જીવો છો?
0: ત્રણેય દીકરીઓ સાસરે છે, વેલ સેટ છે, પણ અમે બંને જણા આવી રીતે પ્રવૃત્તિ કરીએ છીએ ને, એટલે અમારો દિવસ ક્યાં જાય છે અમને ખબર પડતી નથી. બીજું એ કે અમને કોઈ પણ શરીરમાં જરા તરા તકલીફ આવે કરે, પણ અમને એમ ખબર નથી પડતી કે તકલીફ છે, કારણ કે એથી વધુ પ્રવૃત્તિ છે ને, એટલે એનો વાંધો નથી આવતો, અમને ખબર નથી પડતી. હા, છતાં ક્યારેક થાક લાગે તો બેસી જઈએ, આરામ કરી લઈએ, એ બધું શરીરને સાથ આપીએ આપણે, પણ શરીરે આપણને એટલો જ સાથ આપે છે અને મન પણ સાથ આપે છે.
1: એટલે શરીરનું પણ તમે ધ્યાન રાખો છો કે ભાઈ આપણે પ્રવૃત્તિ કરવી છે તો આપણે સાજા સારા રહીએ, એ પહેલી શરત હોય છે.
0: અત્યારે સૌથી સારી મારી તંદુરસ્તી એકદમ સરસ છે, મને કોઈ જાતની કાંઈ જ તકલીફ નથી.

0: કોઈ ગોળી મને રેગ્યુલર કઈ છે જ નહીં.
1: વાહ વાહ,
0: એકદમ નિરોગી છું.
1: ખૂબ સરસ. અને તમે જે રીતે વાત કરી કે આટલી પ્રવૃત્તિ કરો છો, ખૂબ આનંદથી જીવન જીવો છો, અને બીજા લોકો સાથે તમને મળવું પણ ગમે, તમે તમારાથી નાની ઉંમરની બહેનો સાથે મળીને પણ પ્રવૃત્તિ કરો છો, તો જે અમારા શ્રોતાઓ સાંભળી રહ્યા છે એને તમે કંઈક સંદેશ આપો.
0: હું એક ખાસ સંદેશ આપું છું કે આમાં ઉંમરનું કંઈ કામ નથી. હંમેશા મનમાં હળવાશ અને વર્તમાનમાં રહીએ તો આપણું જીવન એકદમ સરળતાથી પસાર થાય છે. જીવનમાં જેટલા પોઝિટિવ રહીએ એટલા જીવનમાં આનંદ વધતો જ જાય છે. કોઈ જાતની ફરિયાદ હોવી જ ન જોઈએ જીવનમાં, એમ તો જીવન એટલું હળવાશથી નીકળી જાય છે.
1: વાહ વાહ. એટલે આપણે ફરિયાદ કરીએ એના કરતાં જે પણ સમય અને સંજોગ છે એ મુજબ જો આપણે જીવન જીવીએ તો આપણે ખુશ રહીએ અને આપણું આસપાસનું વાતાવરણ પણ ખુશ રાખી શકીએ. શ્રોતાઓ, ઉર્મિલાબેને આપણને ખૂબ સરસ માહિતી આપી, અને જો આપ પણ તેમનો સંપર્ક કરવા માંગતા હો તો તેમના મોબાઈલ નંબર નોંધી લેશો. મોબાઈલ નંબર છે 97-25-99-59-16, એટલે 9725-99-5916. અને આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તમે પણ મારી સાથે બહુ સરસ રીતે વાત કરી, આનંદ ખૂબ જ આનંદ આવ્યો અને મને આ એક અનેરો લાભ મળ્યો એના માટે હું ખૂબ જ ખુશ છું. નમસ્કાર.
1: અને હવે શ્રોતા મિત્રો, કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, પરંતુ કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

વાહ, ગીત સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. અને હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા આપને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને પત્ર અને ઇમેઇલ દ્વારા જરૂરથી જણાવજો. સાજા, સારા અને તંદુરસ્ત રહેજો. આ સંદેશ સાથે આપની રેડિયો સખી ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ, મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર, હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. બરાબર 1 વાગે હિન્દીમાં સમાચાર અને 1 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 એ ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું, ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો ભારત આવી પહોંચ્યા છે. શ્રી સુગિયોના નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકની સહઅધ્યક્ષતા કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મજબૂત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે. બેઠકના પ્રારંભમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેઓ બંને દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ વેપાર અને રોકાણ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા અને પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આતુર છે. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલા પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવર જવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. ટીડીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ઉમેદવારોની યાદી જાહેર કરી. પાર્ટી ઉદ્યોગપતિ સના સતીશ, શિક્ષણવિદ ભાષ્યમ રામકૃષ્ણ અને ટીડીપી સોશિયલ મીડિયા વિંગના વડા ચિંતા કાયલા વિજયને

0: ઉમેદવાર જાહેર કર્યા છે. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસના સંદર્ભે ગઈકાલે ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી એનસીઆર પ્રદેશમાં 6 પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ કેસ હરિયાણા સરકારના 8 વિભાગો અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ચંદીગઢ રિન્યુએબલ એનર્જી સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટીના 2 વિભાગોમાં 661 કરોડના જાહેર ભંડોળના ઉચાપત અને ગેરરીતિ સાથે સંબંધિત છે. સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે પરિસરમાં અનિયમિતતાઓ અને ગુનાની આવક પ્રાપ્ત કરવા સંદર્ભે હરિયાણા કેડરના વરિષ્ઠ જાહેર કર્મચારીઓ અને એક ખાનગી કન્સલ્ટન્સી ફર્મ અને તેના ડિરેક્ટરના રહેણાંક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં પુરાવા મળી આવ્યા છે જે સૂચવે છે કે જાહેર કર્મચારીઓએ બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને ખાતા ખોલવામાં, ભંડોળ ટ્રાન્સફર કરવામાં અને ત્યારબાદ ઉચાપત કરવામાં મદદ કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નાગરિકોને સ્વસ્થ ખાવાની આદતો અપનાવવા અને સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી મોદીના ખાદ્યતેલના વપરાશમાં 10% ઘટાડો અને સારા સ્વાસ્થ્ય અને મજબૂત રાષ્ટ્ર માટે સંતુલિત આહાર અપનાવવાના સંદેશનો પણ પુનરોચ્ચાર કર્યો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે સવારે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલના 77મા સંસ્કરણમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી માંડવીયાએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી.
1: साइकिलिंग करने से आपकी हेल्थ अच्छी रहती है. साइकिलिंग से फ्यूल का बचत होता है. वर्तमान में ट्रैफिक की बहुत बड़ी समस्या है, उसका भी समाधान है. तो क्यों न हम साइकिलिंग करें. देश के नागरिकों में अपने हेल्थ के प्रति अवेयरनेस बढ़ी है. मोदी जी ने आधा घंटा रोज फिटनेस देने के लिए कहा है, तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूँ कि हमारी कई समस्या का समाधान होगा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ઉત્તરવહીઓના પુનઃ મૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું કે પોર્ટલ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને અંતિમ તારીખ પહેલા તેમની અરજીઓ સબમિટ કરવા અપીલ કરી છે. હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે. 2044 સુધીમાં આ ક્ષેત્રમાં હવાઈ મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.
2: अंतर्राष्ट्रीय हवाई परिवहन संघ एशिया प्रशांत क्षेत्र के उपाध्यक्ष शेल्डन ही ने कल ब्राजील में बताया कि भारत पिछले कई वर्षों से एशिया प्रशांत क्षेत्र के विमानन विकास में महत्वपूर्ण योगदान दे रहा है. उन्होंने कहा कि भारत दुनिया के सबसे तेजी से बढ़ते घरेलू नागर विमानन बाजारों में से एक है. श्री शेल्डन ने यह भी कहा कि इस क्षेत्र में पिछले 5 से 10 वर्षों में मजबूत वृद्धि हुई है और भविष्य में भी इसके मजबूत बने रहने की आशा है. समाचार कक्ष से मैं पायल शर्मा.
0: અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો ઉભો કરતા 2 ઈરાની ડ્રોનને અટકાવીને નાશ કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે પશ્ચિમ એશિયામાં તૈનાત યુએસ દળો દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
3: अमरीका की सैन्य कमान ने बताया है कि अमरीकी बल हाई अलर्ट पर हैं और इस क्षेत्र में किसी भी खतरे का जवाब देने के लिए तैयार हैं. पश्चिम एशिया में तनाव और बढ़ गया है. ईरान ने कल कुवैत और बहरीन में अमरीकी सैन्य ठिकानों पर बैलिस्टिक मिसाइलें दागी. ये हमले होर्मुज जलडमरु मध्य के पास ईरान की ड्रोन गतिविधि की खबरों के बाद अमरीकी बलों के केशम द्वीप और गोरुख में ईरानी रडार और निगरानी स्थलों को निशाना बनाने के कुछ घंटों बाद हुए. इस बीच अमरीका और ईरान के बीच बढ़ते तनाव के बीच शांति के प्रयास करने के उद्देश्य से पाकिस्तान के गृह मंत्री मोहसिन नकवी कल ईरान पहुंचे. हाल के हफ्तों में ये उनकी ईरान की तीसरी यात्रा है. समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ગઈકાલે સાગર જગલાન અને કિશોર કાજલ ધોચકે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યા છે. આ સાથે ભારતે મંગોલિયામાં ચાલી રહેલી આ સ્પર્ધાના ત્રીજા દિવસે વધુ 6 ચંદ્રકો જીત્યા છે. સાગર જગલાની ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામ ફાઇનલમાં તામીર એશિન માવને 3-2 થી હરાવ્યો હતો. જયદીપે

મોનખબતને 15-4 થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલા કુસ્તીમાં કાજલે અંડર 23 76 કિલોગ્રામ વર્ગમાં નાઇજીરિયાની દામોલા ઓજોને 8-0 થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રિયા મલિક, હંસિકા લાંબા અને માનસી હલાવતે વિવિધ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ડ્રિંક્સ બ્રેક સુધી ભારતે 8 વિકેટે 544 રન બનાવ્યા છે. ભારતે દિવસની શરૂઆત 3 વિકેટે 368 રનથી કરી હતી. શુભમન ગિલને મોહમ્મદ સલીમે 126 રને આઉટ કર્યા હતા. ઋષભ પંત 81 અને KL રાહુલ 100 રન બનાવીને આઉટ થયા હતા. આગામી દાયકામાં વૈશ્વિક તેલ માંગ વૃદ્ધિમાં ભારતનો હિસ્સો આશરે 50% અને વીજળી વપરાશ વૃદ્ધિ 15% રહેશે. સેન્ટ પીટર્સબર્ગને ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતા રશિયાના તેલ ઉત્પાદક રોઝનેફના વડા ઇગોર સેચીને જણાવ્યું કે 2035 સુધીમાં ભારતનો તેલ વપરાશ 44% વધીને લગભગ 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ થવાનો અંદાજ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહ અધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું, ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને ઇયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલા પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જેમણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવરજવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વિક્ષેપના સમયગાળા દરમિયાન સ્થાનિક એલપીજી ઉત્પાદનમાં 60% વધુનો વધારો થયો છે, જ્યારે અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અન્ય દેશોમાંથી પણ પુરવઠો મેળવવામાં આવ્યો છે. સુરતમાં ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીના ગુંગળામણના કારણે મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે અશ્વિનીકુમાર વિસ્તારમાં ઈટીપી પ્લાન્ટની ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઈ કર્મીના ફસાયા હતા. ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જોકે ગુંગળામણથી 4 લોકો મોતને ભેટ્યા હતા. આ અંગે ફાયર ઓફિસર રણજીત સિંઘે વધુ માહિતી આપી.
1: केमिकल क्या था वो अभी हमको भी कुछ आइडिया नहीं है, क्योंकि ये जो था वो जहरीला गैस होगा, ज्यादा स्ट्रॉन्ग वाला था गैस. तो अभी हम भी इंक्वायरी करेंगे आफ्टर ये इंसिडेंट के बाद. अभी तो पूरा माहौल अभी पूरा पुलिस वालों की तरफ से वो लगाया हुआ है, और ये गैस की जो मात्रा थी वो ज्यादा थी, और जब हम आए तब वो अनकॉन्शियस थे और वो पानी की जो ईटीबी की जो टंकी है उसके अंदर ही थे. फायर डिपार्टमेंट की टीम ने, हमारी टीम ने उसको बाहर निकाल के हॉस्पिटल के में भेज दिया.
0: ફિટનેસ, ટકાઉપણું અને સમુદાય ભાગીદારીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ભારતીય રમતગમત સત્તામંડળે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સન્ડે ઓન સાયકલનું આયોજન કર્યું, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જયપુર અને બીકાનેર ખાતે મુખ્ય ઉજવણીનું આયોજન કરાયું, જેમાં નાગરિકો, રમતવીરો, અધિકારીઓએ ભાગ લીધો. અમદાવાદના મેયર હિતેશ બારોટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1000થી વધુ સાયકલ સવારો સાથે સાયકલોથોનને લીલી ઝંડી આપી હતી. છોટાઉદેપુરમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ વડા આઈપીએસ ઇમ્તિયાઝ શેખની આગેવાની હેઠળ યોજાયેલી આ સાયકલ રેલીમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાખી વર્દી વગર સ્પોર્ટ્સ અને સિવિલ ડ્રેસમાં ફિટનેસના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ આ મુજબ જણાવ્યું.
2: આજે સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રોજેક્ટ છે, તેના અંતર્ગત વિવિધ 72 કાર્યક્રમોનું જૂન 1 થી 14 આયોજન કરવામાં આવેલું છે. અમારી છોટાઉદેપુર જિલ્લા પોલીસ ટીમ, ડીવાયએસપી એચક્યુ અને અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. પેટ્રોલ પંપ ચોકડી છોટાઉદેપુરથી આ કાર્યક્રમ શરૂ થશે અને એસપી ઓફિસ પર આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.
0: મહીસાગર જિલ્લાના 123 કરોડ રૂપિયાના બહુચર્ચિત નલ સે જલ કૌભાંડમાં 3 આરોપી ઝડપાયા છે. સીઆઈડી ક્રાઇમે આરોપી મનહર પટેલને રામ પટેલના મુવાડાથી, પ્રદીપ શેઠને વીરપુરથી તેમજ નવીન ભરવાડને સરવરિયા ગામેથી ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં મનહર પટેલ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે.

જિલ્લાના ડોલવણ તાલુકામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારના અરસામાં અંતાપુર ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 જેટલી નોંધાઈ હતી. જો કે બનાવમાં કોઈ જાનહાનિ નહીં કે નુકસાન થયાના અહેવાલ નથી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે મહેસાણા જિલ્લામાં 12 થી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ 12 સ્થળોએ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન કેન્દ્ર સરકારની કુલ 15 યોજનાઓ તેમજ રાજ્ય સરકારની 55થી વધુ યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળેથી નાગરિકોને ઉપલબ્ધ કરાવાશે. રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈથી લઈ ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવી માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવા અભ્યાસક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રોન પાયલોટ, સોલાર ટેકનિશિયન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનિશિયન અને સ્માર્ટફોન ટેકનિશિયન કમ એપસેટ ટેસ્ટર જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: હવે આપ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધા અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.
1: અમદાવાદ શહેર એક પછી એક વિવિધ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે અને હવે તે રમતગમતના પાટનગર બનવા તરફ પણ અગ્રણી શહેર બની ગયું છે. તેનું તાજું જ ઉદાહરણ અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાથી મળ્યું છે. રમતગમત અને આયુષ મંત્રાલયના સહકારથી યોજાયેલી આ સ્પર્ધાનો હેતુ પ્રાચીન ભારતીય પરંપરાને વૈશ્વિક રમતગમત તરીકે સ્થાપિત કરવા અને તેને ઓલિમ્પિક સુધી પહોંચાડવાનો છે. સૌપ્રથમ આકાશવાણી અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 4 જૂને વર્ચ્યુઅલ માધ્યમથી આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને સંબોધતા આ સ્પર્ધાને અમદાવાદથી વિશ્વ રમતગમતના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશ વિદેશના રમતવીરોનું સ્વાગત કરતા તેમને આયુષ મંત્રાલયના યોગા 365 અભિયાનમાં જોડાઈ વૈશ્વિક દૂત બનવા પણ આહવાન કર્યું હતું. આ પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધા યોગને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત તરીકે નવી ઓળખ અપાવશે તેવો વિશ્વાસ પણ શ્રી મોદીએ વ્યક્ત કર્યો.
3: આજ યહ દેખકર બહોત ખુશી હોતી હૈ કે કરોડો લોગ યોગ કો અપની દિનચર્યા કા હિસ્સા બના ચુકે હૈ. ધ્યાન, પ્રાણાયામ ઉનકી જીવન શૈલી કા હિસ્સા બન રહા હૈ. લેકિન સાથીઓ, હર જીવન પરંપરા સમય કે સાથ નયે ચરણ મે પ્રવેશ કરતી હૈ. યોગાસન સ્પોર્ટ્સ કી યે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇસી ચરણ કા શુભારંભ હૈ.
1: અમદાવાદમાં આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે પ્રથમ યોગાસન સ્પર્ધાનો ઇતિહાસ લખાશે ત્યારે અમદાવાદ અને ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે યાદ કરાશે.
4: સૂર્યોદય દુનિયા મે પ્રારંભ હોતા હૈ તબ સે ઇષ્ટ સે પૃથ્વી સારી ચક્કર લગાતી હૈ સૂર્ય કે રાઉન્ડ પર ઓર અપની ધરી પર 24 અવર્સ કન્ટિન્યુઅસ જહાં સૂર્ય કા પહેલા કિરણ નિકલે વહાં યોગ હોતા હો દોસ્તો એસા યોગ કા ફેલાવ આજ દુનિયા મે હો ચુકા હૈ ઉસકો સ્પોર્ટ્સ કે રૂપ મે યોગાસના કે રૂપ મે આજ ભારત દુનિયા મે અપના પ્રચમ ફેલા રહા હૈ ઓર ઇસલિયે આજ હમ વર્લ્ડ ચેમ્પિયનશિપ કે દ્વારા દુનિયા કો હમારા યોગ કા પ્રચાર તો કર રહે હૈ યોગાસના કે દ્વારા હમ દુનિયા મે સ્પોર્ટ્સ કે રૂપ મે ભી ઉસકો આગે બઢા રહે હૈ 2030 મે યહી અમદાવાદ મે ગુજરાત મે ભારત મે

0: तो आप सब लोगों को ये गाना बहुत अच्छी तरह से याद हो जाएगी, करेंगे ना? अच्छा बच्चों, तो नमस्कार।
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સંઘગાન શિક્ષણ. આજનું શિક્ષણ હતું કન્નડા ભાષામાં. ગીતકાર હતા B.R. ગીથા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

354.6 મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અત્યારે બપોરના 3:01 થવા જઈ રહી છે. સમય થયો છે અમારી પ્રથમ સભાને વિરામ આપવાનો. ફરી મળીશું સાંજે 5 વાગે. ત્યાં સુધી રજા આપશો. અમારી આકાશવાણી અમદાવાદની DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાનું પ્રસારણ યથાવત રહેશે. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. થોડી જ વારમાં પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી.

0: अब बाकी हिस्सा आपको सुनवाएंगे इस अंतराल के बाद।
1: શું તમે તૈયાર કર્યું છે હીટસ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: अब आज का छाया गीत कार्यक्रम समाप्त करने की जयप्रकाश को आज्ञा दें। नमस्ते।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ, આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સુગમ સંગીત, સ્વરકાર ડોક્ટર ભરત પટેલ. કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા સાંભળીએ આ જાહેરાત.
1: શું તમે તૈયાર કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત

0: મોળી છાશ નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: સુગમ સંગીત કાર્યક્રમમાં સૌપ્રથમ રજૂ કરીએ છીએ કવિ દિનેશ ડોંગરેની રચના ડોક્ટર ભરત પટેલના સ્વરમાં.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: કાર્યક્રમમાં હવે રજૂ કરીએ છીએ કવિ મુકેશ દવેની રચના ડોક્ટર ભરત પટેલના સ્વરમાં.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજે હવે પછી તેમજ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો, જેમાં તરબૂચ અને સક્કર ડેટીની ખેતી કરતા જસદણ તાલુકાના કનેસરા ગામના યુવા ખેડૂત દિનેશભાઈ હાંડા સાથેની મુલાકાત રજૂ કરીશું. સાથે સાંભળશો અરવિંદ બારોટના સ્વરમાં લોકગીત, નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય કાનન છાયા તેમજ વિરલ રાવલની. બરાબર 8:30 વિશેષ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં માણશો 8:30, 9:15 સ્પોટલાઇટ રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી, 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર જે કેન્દ્રિત રહેશે અભિનેત્રી ખ્વાજા અહમદ અબ્બાસ પર, 10 છાયાગીત, 10:30 ઢલતી જાય રાત. મિત્રો, આ હતી માહિતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે આપને માહિતી આપીએ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે, જેમાં 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતી, વિષય રહેશે ફળ અને શાકભાજીના પાકોમાં પાકોની ખેતીમાં આવરણ, રજૂઆત વિરલ રાવલની. ફિલ્મી ભક્તિ સંગીત માણશો 7:20, 7:30 કલાકાર નિધિ ધોળકિયાના સ્વરમાં સુગમ સંગીત, રચનાઓ છે કવિ સંજુવાળા અને કવિ મિલિંદ ગઢવીની. 7:55 પર્યાવરણ વિષયક 5 વિષય રહેશે વાવાઝોડું, રજૂઆત સિદ્ધિ વોરાની. આઠ અને ત્રીસ કલાકાર બિહારીદાન હેમુદાન ગઢવીના સ્વરમાં ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં. 8:50 ગુજરાતી વાર્તાલાપ, દિવ્યાંગો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સુશ્રી દીપા સોની સાથેનો વાર્તાલાપનો ભાગ 1 રજૂ કરીશું. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન માનસું 9:15, 10:30 લોકવાર્તા આઈ ચેતબાઈમાં રજૂ કરશે કલાકાર રાજુભાઈ ઈશરાણી. મિત્રો, 11 થી 3 સુધીના કાર્યક્રમો રિલે કરીશું અમારા અમદાવાદ કેન્દ્ર પરથી, જે અંતર્ગત 12 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, 1:30 ફોજી જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. હવે આપને માહિતી આપીએ અમારી આવતીકાલે સાંજે સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે, જેમાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 ચંદુભાઈ રાઠોડના સ્વરમાં ભજનો, 6:30 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી, તેમજ 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો રિલે કરીશું અમદાવાદ કેન્દ્ર પરથી. 8 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, 9:15 સ્પોટલાઇટ રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી, 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર જે કેન્દ્રિત રહેશે અભિનેત્રી ડિમ્પલ કપાડિયા પર, 10 છાયાગીત અને 10:30 ઢલતી જાય રાત. મિત્રો, આ તે માહિતી અમારા આજે હવે પછી તેમજ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે. હવામાન સમાચાર. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થવાની સંભાવના છે. ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાગરખેડુ ભાઈઓ માટે સાવચેતીની કોઈ સૂચના આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા. હવે પછીનું પ્રસારણ દિલ્હી કેન્દ્રથી થોડી ક્ષણોમાં.

0: જીવન માટે અનિવાર્ય એવી જૈવિક વિવિધતાના જતન માટે ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડને સક્રિય સાથ આપી રહેલા અમારા સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર
1: મિત્રો. ધરતી માતાની સાચી માવજત કરીએ તો એને રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકો કે એવા જ પાક વર્ધકો આપવાની જરૂર જ નથી.
0: એનાથી આગળ કુલ ઉપજની સામે મોટા ભાગની રકમ

0: રસાયણો પાછળ વપરાઈ જવાથી સરવાળે બચત તો ઓછી જ થાય છે.
1: શ્રી નરેન્દ્રભાઈ મંડીરે પ્રાકૃતિક ખેતીનો અર્થ સમજાવીને ઓછા ખર્ચે વધુ વળતર મેળવવા ઉપર જ ભાર મૂક્યો છે. સાંભળો, તમે પણ સાંભળો.
0: નમસ્કાર મંડી સર.
2: નમસ્તે.
3: નમસ્કાર મંડી સાહેબ.
2: નમસ્તે. નમસ્તે સર.
0: હવે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે જે વાત કરીએ છીએ એમાં આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, આપણી જે જૂની પદ્ધતિઓ છે એની વાત છે. હવે અત્યારે નવામાં જે રાસાયણિક ખાતરો, દવાઓ અને મોંઘા શંકર બિયારણો, એ પાછળ ખર્ચ આપણે ઘટાડવો હોય અને ખરેખર આ ખેતી અપનાવી હોય તો આપણે શું કરી શકીએ?
2: પહેલા તો મેડમ હું તમને કહું કે રાસાયણિક ખાતર, ડીએપી એટલે પાયાનું ખાતર, તો પાયાનું ખાતર મારે નથી વાપરવું અને મારે ઝીરો બજેટ ખેતી અથવા થોડા ઓછા ખર્ચમાં ખેતી કરવી છે તો પાયાના ખાતર પહેલા હતું, 1960 પહેલા નહોતું ડીએપી, તો શું કરતા હતા? તો અત્યારે ઘન જીવામૃત પાયાનું ખાતર છે. પહેલો મુદ્દો યુરિયા. યુરિયા છે સપ્લિમેન્ટ ડોઝ છે, પાક ઉગી ગયો
3: બરાબર
2: અને એને આપણે પોષણ આપવું છે, વેજીટેટ
3: નાઇટ્રોજન વધારે આપવું છે.
2: તો યુરિયાને બદલે તમે આનો સબસ્ટિટ્યુટ જીવામૃત છે, જીવામૃત છે એ પણ આપણી આગળ પ્રાકૃતિકમાં તૈયાર છે. અચ્છા, તમે હાઇબ્રિડ બિયારણ, મેં તમને અગાઉ વાત કરી, જીનેટિકલ મોડિફાઈડ સીડ, ફાઉન્ડેશન, બ્રીડર સીડ, સર્ટિફાઈડ સીડ, લેબલ સીડ, ટેગ સીડ અને હાઇબ્રિડ સીડ, આટલા બિયારણોની વણઝાર નીચે દેશી બીજ તો તળી આવ્યું.
3: બિલકુલ.
2: તો એ બધા જ બિયારણો ઉપરના છે, બધા જ મોંઘા છે અને બધાની સીડ ટ્રીટમેન્ટ કરી એટલે બધું જ કેમિકલ દ્વારા છે, એ જમીનમાં જશે. તો એની સામે આપણું સબસ્ટિટ્યુટ બીજામૃત છે, બીજ અમૃત, બીજને સંસ્કાર કરવાના, કેના, ગૌમૂત્ર, ગોબર અને ચૂનો, તો એના ઉપર કવર આવે એટલે ફંગલ ઇન્ફેક્શન ન લાગે, ભેજ પકડે એટલે 100% ઉગી જાય, તો આ બીજામૃત છે. ઓછામાં ઓછું પાણી જોઈએ એટલે વાપસા કન્ડિશન, ભેજ ઉપરથી સીધો સનસ્ટ્રોક લાગે, નીચે જે જીવાતો સૂક્ષ્મ જીવ એને પ્રોટેક્શન મળે એટલે આચ્છાદન ઓછાડ, અને એક વાક વાવો, હું મગફળી જ વાવી દઉં 5 વીઘા ને મગફળીમાં રોગ આવ્યો તો શું કરવાનું? તો પાક ફેઈલ ગયો તો પછી તકલીફમાં આવી જાય. તો એક કરતા વધુ, માનો મગફળી વાવી, માનો કે એની પેરેલલ મેં બીજો પાક વાવ્યો તો એ સબસ્ટિટ્યુટ આપણને બીજો ભાગ મળે. હવે આવે એવી ડીએપી, યુરિયા અને બીજની વાત આવી. હવે વાત પાક ઉગી ગયો પણ એમાં રોગ આવ્યો, તો તમારી જાણ માટે કહું, દેશી બીજમાં રોગ આવતો નથી, રોગ આવતો નથી અને રોગ આવતો
3: નથી.
2: પ્રાકૃતિક ખેતી દ્વારા કરો. હવે માનો કે રોગ આવ્યો દાખલા તરીકે, તો આપણને ખેડૂત તરીકે કોઈ પણ રોગ આવે, માનો કે ચૂસિયા જીવાત આવી, ઈયળ આવી, તો પહેલામાં આપણે શું કરીશું? કોન્ટેક ઇન્સેક્ટિસાઇડ, સ્પર્શે તેવી દવાઓ,
3: સ્પર્શઘાતક દવાઓ,
2: સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ, રસ દ્વારા
3: ચૂસાય
2: પેટમાં જાય, ત્યાર પછી આ બે નો કંટ્રોલ થાય તો સિન્થેટિક પાયરેથ્રોન હાઇડ્રોજન. તમે વિચાર કરો, 1 લિટર ડબલાના 2000 થી 2500 રૂપિયા છે. હવે એના અવેજીમાં આમાં શું તકલીફ છે? નીમ અસ્ત્ર, નીમ લીમડાનો, લીમડાનો પાન લ્યો, લીમડાની ડાળ કીર્યો, પાણીમાં પલાળી નીચોવી અને એ તાજે તાજું પાણી તમે
0: છાંટી દેવાનું,
2: પાક ઉપર છાંટી દેવું, બધી જીવાતું નીયળ વહી જાય. માનો કે એની કરતા જોરદાર ઈયળ આવી તો ઓલામાં આપણે સિન્થેટિક પાવી તો આમાં સૂઠાસ્ત્ર, સૂઠાસ્ત્ર, સૂઠનું દ્રાવણ બનાવી.
0: અચ્છા,
2: પછી આપણે જેમ અસ્ત્ર એટલે સરસંધાન કરતા હતા તો આમાં નિમાસ્ત્ર, સૂઠાસ્ત્ર, તો આવા તમામ પ્રકારના 10 પર્ણી અર્ક, 1 કરતા વધુ પર્ણ, પર્ણ એટલે 10 પાંદડા, 10 પાંદડાનો રસ કાઢી અને તમે નાખો તો એ પાછું મોટા મોટો અમોઘ શસ્ત્ર છે. તો આ બધા દેશી ઔધો છે એટલે તમામ ખર્ચ આપણી જમીનમાં જ છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે ખર્ચ ઓછો લે. એટલે આવી રીતની જે પદ્ધતિ છે એ આપણી જૂની પદ્ધતિ જ હતી, સમય સંજોગોની એ વસ્તુ ખોટી નહોતી, સમય પ્રમાણે વસ્તી વધારાના કારણે જે સમયની માંગ હતી, પણ એમાં જે રેશિયો હતો એ આપણે ટપી ગયા. માનો કે એમ કીધું કે 3 ભાગ છાણિયો ખાતર નાખો અને 1 ભાગ યુરિયા કે ડીએપી નાખો, એને બદલે સમય સંજોગો જતા ઓલા શંકર ભગવાનના પોઠિયા જેવું કે 3 વાર નાવું અને 1 વાર ખાવું, આગળ બોલતા ગયા ભૂલી ગયા, 3 વાર ખાવું ને 1 વાર નાવું, એટલે એમ આપણે વધારતા ગયા, પણ ખેડૂતનું ઉત્પાદન મળતા ગયા એટલે કર્યું, પણ ખેડૂત

0: એવો છે, ઉત્પાદન મળ્યું પણ જમીનની કન્ડિશન બગડી અને આજે પરિસ્થિતિ એવી છે. હું આ બહુ જાહેર એક સ્ટેજ ઉપરથી આપને કહું છું, જો આની આ પરિસ્થિતિ રહી તો 2040માં આપણી જમીન ટાઇલ્સ બની જશે, એક ટીપુ જાણી જમીનમાં નહીં જાય. કોરોનેશન નહીં તો જીપ્સમ ડીએપી યુરિયા જમીન હાર્ડ થતી ગઈ, પાક ઉપર દવા છાંટતા ગઈ, વાતાવરણ બગડતા ગયા. એટલે પ્રકૃતિ બાયોડાયવર્સિટી છે એ આખી ચેન્જ થઈ ગઈ. એટલે બાયોડાયવર્સિટીના માધ્યમથી હું આપને કહું છું કે પ્રાકૃતિક ખેતી, એમાં ઝીરો બજેટ ખેતીને પણ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સારું અને મીઠું ઉત્પાદન મેળવી છે,
1: અને તો જૈવ વિવિધતા જળવાશે. મને એવું લાગે કે જાત જાતના જેટલા કહીએ છીએ એટલી વનસ્પતિઓ ઉગી શકશે તો જ જો જમીન સાચી હશે. તો સાચી વાત છે મંડી સાહેબ, આપણે ઘણી બધી સરસ ચર્ચામાં કરી રહ્યા છે, પણ હવે જૈવ વિવિધતાના જતનથી લોકોનું આરોગ્ય સુધારવામાં મદદ મળે આવી ખેતીથી?
0: યસ,
1: કારણ કે લોકોનું આરોગ્ય
0: આખરે તો પ્રશ્ન ત્યાં આવવાનો છે. આપણી આગળ કરોડો રૂપિયા છે પણ પહેલું સુખતે
1: જાતે ન રહ્યા,
0: પહેલું સુખતે
2: જાતે ન રહ્યા.
0: હું તો ત્યાં સુધી દાખલા સાથે કહું કે મારી આગળ માનો કે કોઈ વ્યક્તિ આગળ 10 કરોડ રૂપિયા છે, રામ બોલો ભાઈ રામ થઈ ગયું, તો એ 10 કરોડ 1.5 કરોડ નાળિયેરની જગ્યાએ ટીંગાડીને લઈ જઈ શકાશે?
1: સવાલ નથી.
0: તમારું જો શરીરનું તંદુરસ્ત હશે તો તમને સારો ખોરાક હશે, અને સારો ખોરાક હશે તો તમારું તંદુરસ્તી, એટલે ઝેર મુક્ત ખોરાક તમે ખાશો તો જ તમારી તંદુરસ્તી હશે, અને જો સારી તંદુરસ્તી હશે તો જ તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશો અને તમારા સંસાધનોનો ઉપયોગ કરી શકશો. એટલે બાયોડાયવર્સિટી આખરે પોઈન્ટ એ માણસની તંદુરસ્તી સાથેનો પોઈન્ટ છે, અને એમાં તમામ જીવો એકબીજાના સંપર્કમાં રહી
1: અને
0: કડીરૂપ સારી
1: રીતે. એટલે આપે તો મરી ગયેલી વાત કરી, પણ હું માનું કે જીવતા હોય ને એને અન્નળીનું કેન્સર થયું, ખાઈ તો શકવાનું નથી,
0: તો કહેવાનું
1: એની પાસે ગમે એટલા કરોડો રૂપિયા શું કરવાના,
0: શું કરવાના. એટલે કહેવાનો અર્થ એ છે કે છેવટે માણસે, પેલા કહેવત હતી કે શરીર હાંચવા માટે દેવું કરીને પણ ઘી પી
1: લીધું,
0: કહેવત હતી. આપણા ઘરડા છે ને બહુ હોશિયાર હતા, માણસની તાકાત માણસની શરીરની સૌષ્ઠવતા જો સારી છે તો તમામ રોગો તમારેથી દૂર રહેશે.
2: બરાબર છે,
0: એટલે મેઇન અગત્ય
2: બરાબર છે. આપણો જૈવિક વિવિધતાનો જતન કાર્યક્રમમાં મેઇન ઉદ્દેશ છે અત્યારે પાછું બીએમસી બનાવી રહ્યા છે આપણે, કે એમાં બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી એટલે ગામના લોકો ભેગા થઈ અને આ એક કમિટી બનાવે છે, અને એમાં પછી આપણી વનસ્પતિ હોય, આપણા પશુ પક્ષીઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાને સાચવી રહ્યા છે. તો દરેક જૈવ વિવિધતાના વ્યવસ્થાપન સમિતિ બીએમસીમાં એક સ્થાનિક વૈદ્ય હોય, એક મહિલા હોય છે, પરંતુ તેમાં શું પ્રાકૃતિક ખેતીના તજજ્ઞને રાખવાથી ફાયદો થાય ખરો?
0: યસ, બહુ બહુ સરસ પ્રશ્ન છે. મૂળ જે માણસનો ખોરાક છે, સવારમાં ઉઠે દૂધથી માંડીને રાત્રે સુવે ત્યાં સુધી દૂધ, દિવસ દરમિયાન એને ખોરાક જોઈએ, અને ખોરાક ખેતી દ્વારા થાય છે, ગાય દ્વારા દૂધ મળે છે.
1: બરાબર,
0: તો ગાય દ્વારા એટલે પશુપાલન અને ખેતી આ બે એક એવા વ્યવસાય છે કે જે માણસના તંદુરસ્તી સાથે અથવા બાયોડાયવર્સિટી સાથે સીધા સંપર્કમાં છે. આપણે વૈદ્યનો ઉલ્લેખ કર્યો, તો પેલા અત્યારે આપણે ડોક્ટરો છે, પેલા તો ગામડામાં વૈદ્ય જ હતા. આપણે કહેવત સાંભળી છે કે સબદર્દ કી એકી દવા લ્યો પાસેર ને પાડો, ગામડાઓમાં હાવ અભણ માણસો હતો પણ અનુભવ દ્વારા, પ્રાકૃતિક ખેતીની પણ અનુભવ દ્વારા દેશી ઓસડિયાથી તમારી તંદુરસ્તીનું રહસ્ય સાચવતા હતા. બહેનો આ ખેતી અને પશુપાલન સાથે સીધા સંપર્કમાં છે,
1: બિલકુલ,
0: એટલે બહેનોને રાખતા હતા. પણ ખેતી અને પશુપાલનના જો વ્યક્તિ આમાં હોય તો આ બાયોડાયવર્સિટીનું જે અત્યારે કમિટી છે એમાં જો ખેતી પશુપાલનને લગતા એકાદ વ્યક્તિ હોય, અને એમાં પાછી રાસાયણિક ખેતી કરતા નહીં ને તો બાયોડાયવર્સિટીની ચેન્જ
1: કોઈ અર્થ જ નથી.
0: પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા ઝેરમુક્ત ખેતી કરતા હોય અને જે ગાય રાખતા હોય એવા ખેડૂતને આ કમિટીમાં રાખવા હોય તો સોનામાં સુગંધ ભળે એવું મારું માનવું છે.
1: બિલકુલ સાચી વાત. એટલે આ વાત તો મુદ્દો મને એવું લાગે છે કે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ પણ આપનું સૂચનને જરા ગંભીરતાથી વિચારશે, કારણ કે એમાં જે તે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ છેવટે તો સમાજને મળવાનું છે, અને એ જૈવ વિવિધતા જેટલી સચવાશે એટલા એના પોષણ પણ એટલા વિવિધતા રહેવાની છે. હવે આપણે ત્યાં જૈવ વિવિધતા ભરપૂર છે એમ કહીએ છીએ ઘણી વખત, તો કેટલીક કહેવતોમાં તેમ કહેવાય છે કે વી આર લિવિંગ ઇન પુઅર કન્ટ્રી ઓફ રીચ ડાયવર્સિટી.
0: જી,
1: એટલે આપણી પાસે

0: દેશ આપણો ગરીબ છે એવું, એટલે મૂડીને કારણે કે મૂડીનો અભાવ છે. તો ઓછા ખર્ચે આરોગ્ય જાળવવામાં સરકારને આપણી બાયોડાયવર્સિટી કે આ સજીવ ખેતી કઈ રીતે મદદરૂપ થઈ શકશે?
1: બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, ભારત એક એવો દેશ છે કે વિશ્વમાં પ્રકૃતિને લગતા સંસાધનોનો જો સંપૂટ હોય તો ભારત દેશ છે. એમાં રણ પણ છે અને જંગલ પણ છે, એમાં દરિયો પણ છે. એટલે કહેવાનો અર્થ છે તમામ કુદરતી સંસાધનો મેક્સિમમ છે. માનો આપણે હમણાં ગયા વખતે થોડી ચર્ચા ખેર પેલા ઊંટની થઈ હતી, ચેર વૃક્ષની થઈ હતી, જંગલની થઈ હતી, પણ એની જાળવણી અને જાળવણીમાં આ માનો કે એક સોનાનો ચેન છે, એમાં કડીઓ છે, એક કડી તૂટી જાય તો સોનાનો ચેન તૂટી જાય. એમ જંગલ એકલું ખાલી ગીર નહીં, માનો કે ફોરેસ્ટની વાત નથી કરતો, જંગલ સિવાય પણ માણસનો આમાં રોલ છે. પ્રકૃતિનો માનો કે આકાશમાં ઓઝોન થ્રી O3 નું પણ તૂટે તો પણ એ તકલીફ છે. તો આખી આખી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના તમામ પાસા આપણી આગળ ખૂબ સારી રીતે સચવાયેલા છે, પણ એ વધુ સારી રીતે સચવાય અને એનો રિયલમાં બાયોડાયવર્સિટીમાં એનો ઉપયોગ થાય તો અને તો જ આ પ્રાકૃતિક ખેતી એમાં ઉપયોગી થઈ શકે.
0: કારણ કે અત્યારે શું છે કે જૈવ વિવિધતા જેમ ઘટતી ગઈ, પોષક તત્વો ઘટતા ગયા, એટલે અત્યારે હોસ્પિટલો પાછળ તો અબજો રૂપિયાનો ખર્ચો છે, સરકારને પોતાને પણ દવાઓ પાછળનો ખર્ચો છે, આવા બધા જ ખર્ચા. એટલે એને કારણે જે કેટલાક વિકાસના અથવા તો લોકોની સુખાકારીના બીજા કામો થઈ શકતા જ નથી. લોકો જાણે પ્રાકૃતિક એટલે જૈવ વિવિધતાથી દૂર ગયા, પ્રકૃતિક જીવનથી દૂર ગયા, એને કારણે બીમારીઓને કારણે પછી વિકાસ પણ અટક્યો. કારણ કે નાની ઉંમરે છેક 10-12 વર્ષના છોકરાને જો અત્યારે ડાયાબિટીસ હોય કે આંખોની તકલીફ થઈ હોય તો એ કદાચ આના કારણે જ છે ને, જૈવ વિવિધતાનો આપણો ઘટાડો થયો એના કારણે જ હશે ને.
1: સાહેબ બહુ સરસ પ્રશ્ન તમે કર્યો. તમે વિચાર કરો, એક હું ખાલી દાખલો દઉં, યુરિયા ડીએપી નો મિનિમમ અત્યારે યુરિયા ડીએપી બધું આપણે ત્યાં નથી બનતું, આપણે વિદેશથી આયાત કરીએ. સાહેબ 10,000 કરોડ રૂપિયા. હવે જો તમે વિચાર કરો બાયોડાયવર્સિટી થી જો પ્રાકૃતિક ખેતી અથવા દેશી પદ્ધતિથી ખેતી કરો તો આપણે યુરિયા ડીએપી નો ખર્ચ ઘટાડી
0: શકીએ.
1: અચ્છા, એ ખર્ચ બંધ થયો એટલે આપણા ખોરાકમાં શુદ્ધતા વાળો ખોરાક આવ્યો એટલે આપણે તંદુરસ્ત બન્યા, તો 1,000 કરોડો રૂપિયા જે હોસ્પિટલમાં ખર્ચ છે, માણસની તંદુરસ્તી નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધા તંદુરસ્ત રહે છે, તો માનસિક તંદુરસ્તીને કારણે બીજા જે પ્રશ્નો છે જે સંલગ્ન આપણને અત્યારે સીધા સંપર્કમાં નથી દેખાતા, સામાજિક સંબંધો, માનો કે દૂષણો છે, આપઘાત છે, એવા ઘણા સાયકોલોજીકલ છે, એ તંદુરસ્ત ખોરાક હશે તો એ દૂષણો પણ ઘટશે. તો કહેવાનો અર્થ એક બાયોડાયવર્સિટી અથવા એક વસ્તુથી ભગવાને આપણને જે સંસાધનો આપ્યા છે એ ખૂબ સારી રીતે આપણે એને વિકસાવી શકશું. અને આપણો જે પ્રશ્ન છે કે જે કરોડો રૂપિયા આપણે હુંડિયામણ દઈએ છીએ અથવા કરોડો રૂપિયા જે ખર્ચ કરીએ છીએ અને આપણે જે ઝેરવાળું ખાઈએ છીએ એનાથી આપણે મુક્ત, એટલે બહુ સાચી બાબત છે.
2: એટલે હમણાં જની જ વાત કરું છું કે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કાલોલ ગયા અને ત્યાં એમણે એક આ રીતે પરિસંવાદ રાખ્યો ખેતીનો, કૃષિ ઉપરનો. તો એમાં એમણે એમ જ કીધું કે કેન્સર છે, કિડની ફેલ થવાના કારણો છે, કે તમને હાર્ટ એટેક આવવાના કારણો છે, બધા જ કારણો રાસાયણિક ખાતર છે કે છે.
1: મેડમ, આપને જાણ માટે કહું કે એ કાર્યક્રમ હાલોલનો હતો, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ, જે વિશ્વની પ્રથમ પ્રાકૃતિક યુનિવર્સિટી છે. સાહેબ પોતે ગવર્નર સાહેબ આના મુખ્ય પ્રણેતા છે પ્રાકૃતિક ખેતીમાં. આપણે ગર્વ લેવો પડે કે ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ પોતે ગાંધીનગર થી બાય ટ્રેન વડોદરા આવ્યા, વડોદરા થી બાય બસ એસટી નોન એસી ગાડી માં હાલોલ આવ્યા, હાલોલ થી સાયકલ દ્વારા બપોરના 1 વાગે કેમ્પસમાં આવ્યા. કેમ્પસમાં શ્રોતા તરીકે એક પ્રાકૃતિક કૃષિનો એક મારે ત્યાં સેન્ટર છે એટલે હું હતો. બપોર પછીના ટેકનિકલ સેશનમાં પણ મારું લેક્ચર હતું. આપ તદ્દન સાચા છો, એમણે બહુ ભાર દઈને,
2: બહુ જ ભાર દઈને
1: કે જે તમે હમણાં વાત કરી કે આપણે ખૂબ બહારથી હુંડિયામણ આ બધી દવાઓ ખરીદવા, રાસાયણિક ખતરનો ખર્ચ થાય છે, હોસ્પિટલોમાં ખર્ચ થઈ છે, આપણે જો પ્રાકૃતિક ખેતી એમને વજન દઈને વારંવાર અને ઇન પ્રેઝન્સ ઓફ હંડ્રેડ્સ ઓફ સાયન્ટિસ્ટ અને ચારેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એના સાયન્ટિસ્ટો 450 થી અપ સાયન્ટિસ્ટ

0: આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-244-39-31, એટલે કે 0281-244-39-31.
0: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: अपने बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग और दीजिए उसे बुलंदियों के पंख.
3: आपका बिजनेस लोकल है या राष्ट्रीय, आकाशवाणी देती है उपभोक्ताओं तक पहुंचने का हर विकल्प.

0: કેમ છો મિત્રો?
1: અપને બિઝનેસ કો બઢાને કે લિયે લીજીએ આકાશવાણી કા સહયોગ ઓર દીજીએ ઉસે બુલંદિયો કે પંખ.
2: આપકા બિઝનેસ લોકલ હૈ યા રાષ્ટ્રીય? આકાશવાણી દેતી હૈ ઉપભોક્તાઓં તક પહોંચને કા હર વિકલ્પ.
1: और अब तो आप घर, दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग.
2: आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता.
1: बुकिंग है तो संपर्क करें 8700001-4242 पर.
2: 8700001-4242.
3: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: બેન, નોકરી મળી ગઈ.
5: અરે વાહ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ.
4: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
5: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
4: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
5: પહેલા બજેટ બનાવતા સી, પછી ખર્ચો કર.
4: પણ બેન,
5: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
4: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
5: અચ્છા,
6: આરબીઆઈ કહે છે
7: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
8: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીઓના મોત. રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2 ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ. વિશ્વ યોગા

0: આસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું. સમાચાર વિગતવાર. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં 8 થી 18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે. નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે. ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને પુરૂષ સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે. સર્વે દરમિયાન જો કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્ર મોકલી આપવામાં આવશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને પાકિસ્તાન સરહદને સ્પર્શતા 16 ગામોની મુલાકાત લેશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મુલાકાત દરમિયાન અધિકારીઓ દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરશે. રાત્રિસભા, બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત એડીજીપી વાબંગ જમીર વાવથરા જિલ્લાના આસરગામ અને રાછણા ગામની મુલાકાત કરશે. આ ઉપરાંત એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છ પૂર્વ જિલ્લાના સિરાનીવાડ અને જટાવાડા ગામ, આઈજીબીપી નાહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, ડીઆઈજી એએમ મુનિયા વાવથરા જિલ્લાના રાડોસણ અને ગોલબ ગામની મુલાકાત લેશે. આ ઉપરાંત કચ્છ પશ્ચિમ જિલ્લામાં ડીઆઈજી કેએન ડામોર જૂના અને ડેઢિયા ગામ, ડીઆઈજી ડોક્ટર લીના પાટીલ ઉધમો અને પટાગર, એસીપી આરટી સુસરા પુરાંજપુર અને ગુનાવ તથા ડીઆઈજી સુધા પાંડે દિનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રિ રોકાણ કરશે. આ મુલાકાતનો હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ અભ્યત બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. તે અગાઉ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી. બેઠકનો હેતુ રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોનો પરિચય કેળવવાનો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીઓના મોત થયા. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે ટાંકીની અંદર ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ચારેયને બહાર કાઢ્યા હતા. આ અંગે ડીસીપી આલોક કુમારે વધુ માહિતી આપી.
2: 3 लेबर है और एक कंपनी का सुपरवाइजर है. वो यहाँ पे सफाई करने के लिए यहाँ पे गए. उसमें सबसे पहले एक लेबर उसके अंदर टैंक के अंदर गिर गया जो बेवान हो गया. तो बाकी उनको देखने के लिए गए जो निकालने वाले थे वो भी उसमें बेवान हो गए. फिर सुपरवाइजर ने फायर को कॉल किया. जब तक फायर की टीम पहुंची तो तब तक सुपरवाइजर भी उस टैंक में जाके गिर चुका था. टोटल 4 लोगों की मरने की बात इसमें सामने आई है. प्रिलिमिनरी ये पता चला है कि जो सीसीटीवी फुटेज देखा है उसमें कोई भी सेफ्टी इक्विपमेंट नहीं पहना गया था.
0: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલી 2 દિવસીય કાર્યશિબિરનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલા સમાપન સમારોહમાં શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં જીપીસીબીની ભૂમિકા સૌથી નિર્ણાયક છે. જીપીસીબી બોર્ડના અગ્રસચિવ વિનોદ રાવે જણાવ્યું કે પર્યાવરણના નિયમોનું પાલન કોર્ટના આદેશથી થાય તેના કરતા આપણે સ્વેચ્છાએ કરીએ તે વધુ જરૂરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abd ને ફોલો કરશો. રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
3: मैक्सिमम टेम्परेचर की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है, और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर में। मछुआरों के लिए कोई विशेष वार्निंग नहीं है, लेकिन टिप प्रेशर ग्रेडियंट

0: वजह से हवाएं तेज चल रही हैं, जिनकी स्पीड करीब 15 से 20 गस्टिंग 25 नॉट हो सकती है, दोनों ही नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में।
1: રાજ્યભરમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની વર્ગ એક અને વર્ગ બેની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ। 19 જિલ્લાઓમાં 323 કેન્દ્રો પર 60,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી। જૂનાગઢ જિલ્લામાં યોજાયેલી પરીક્ષા દરમિયાન 18 કેન્દ્રમાં 4,249 ઉમેદવારો હાજર રહ્યા। આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ એક, મુલકી સેવા વર્ગ એક અને બે, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બે, મદદનીશ વન સંરક્ષણ પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ બે તેમજ હિસાબી અધિકારી વર્ગ એક અને બેની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવશે। કેન્દ્રશાસિત પ્રદેશ દમણનો દરિયાકાંઠો હવે મિની ગોવા તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે આજે કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ દરિયાકિનારા, પર્યટન, માળખાગત સુવિધાઓ અને તાજેતરના વિકાસની પ્રશંસા કરી।
2: परसों जो मोदी जी यहाँ पर आए थे हमारे देश के वड़ाप्रधान, और उन्होंने जो यहाँ का एयरपोर्ट का उद्घाटन किया, बस डेपो का उद्घाटन किया, तो वो देख के लग रहा है कि यहाँ का टूरिज्म अभी पहले से बहुत ज्यादा बढ़ गया है। और यहाँ पे जो पीछे से तो यहाँ का भी मतलब विकास अच्छा है, जो रात का नाइट शो वगैरह जो है यहाँ पे वो बहुत अच्छा है, और हमने भी यहाँ पे खूब एंजॉय किया है। और जो मोदी सर ने जो बोला है कि यहाँ पे विद फैमिली आइए, बजट में रहेगा, जो एयरपोर्ट का उद्घाटन किया, वो सब जो उन्होंने बोला वो यहाँ पे आके मैंने देखा, वो सब कुछ मतलब है, सही है।
1: અમદાવાદમાં રમાઈ રહેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપના ત્રીજા દિવસના અંતે ભારતે મેડલ ટેલીમાં કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જેમાં 24 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સામેલ છે, જ્યારે સિંગાપુર 6 ચંદ્રક સાથે બીજા ક્રમે છે। યોગમાં અસાધારણ કૌશલ્ય, શિસ્ત અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરીને ભારતીય રમતવીરોએ વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને રમતમાં વૈશ્વિક નેતા તરીકે દેશનો દરજ્જો મજબૂત બનાવ્યો। 75 દેશોના 500થી વધુ યોગવીરો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। 4 જૂનથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધાનો આવતીકાલે અંતિમ દિવસ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાના 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2009માં ગાંધીનગર ખાતે સ્થપાયેલી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકાગાળામાં ઓક્ટોબર 2020માં ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે INIનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે। પોરબંદર જિલ્લાના 2 ખેલાડીઓને ઇઝરાયેલની નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે। મૂળ બખરડાના અજય ખૂંટી અને પોરબંદરના રાહુલ ઉડેદરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ મેળવી છે। વિશ્વ પર્યાવરણ દિવસથી વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ સુધી 34 દિવસમાં 1 કરોડ આદિવાસી વ્યક્તિ દીઠ 1 વૃક્ષ ઉછેરવાની વલસાડ જિલ્લાના ધરમપુરના પીપરોડ હિલ સ્ટેશનથી શરૂઆત કરાઈ છે। 100 બંગાળી બાવળના રોપાણું, પ્રતિકાત્મક વૃક્ષારોપણ સાથે આ મહાઅભિયાન શરૂ કરાયું છે। અમદાવાદના સેલા ખાતે યોજાયેલી પહેલી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ખાનક શાહ અને નક્ષ પટેલે 2-2 ખિતાબો જીત્યા છે। ખાનકે 17 વર્ષથી નીચેના વયજૂથમાં છોકરીઓમાં જુનિયર સિંગલ્સ અને 15 વર્ષથી નીચેના વયજૂથમાં સબ જુનિયર સિંગલ્સનો તાજ જીત્યો છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે। રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે। સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીના મોત। રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને 2 ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ। વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।

0: અરે ઉભો રે યાર, મારા બેંક અકાઉન્ટ માં ખોટી એન્ટ્રી નો પ્રોબ્લેમ છે.
1: તો બેંક માં ફરિયાદ નોંધાવ ને.
0: બેંક ને લખીને એક મહિનો થઈ ગયો પણ તેઓ ગુગલી પર ગુગલી નાખી રહ્યા છે.
2: તો RBI ના બેંકિંગ લોકપાલ ને આની જાણ કર.
3: તો હું સમજાવું છું. જેમ ક્રિકેટ માં થર્ડ અમ્પાયર એમ જ RBI નો બેંકિંગ ઓમ્બડ્સમેન. RBI કહે છે જો બેંક તમારી ફરિયાદ નો ઉકેલ એક મહિના માં ના લાવે તો તમે RBI ની કમ્પ્લેન મેનેજમેન્ટ સિસ્ટમ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આ છે RBI નો તમારી ફરિયાદ ઉકેલવા માટેનો સરળ માર્ગ, એ પણ મફત.
4: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ રજૂ કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય કાનન છાયા તેમજ વિરલ રાવલની. કાર્યક્રમમાં આકાશવાણી રાજકોટનું પ્રદાન રહેશે.

0: બબ્બાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હોવ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ, રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હોવ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ, રામ રામ.
2: એ રામ રામ અટલબેન, રામ રામ.
3: વિરલભાઈ, રામ રામ. મજામાં ને?
2: અરે અટલબેન, મજા મજા.
3: હા,
2: મજા તો છે, પણ આ ગરમી છે ને, એટલે પછી થોડીક એની સજાય હોય સાથે સાથે.
3: હા, પણ એમાં છે ને, દરેક વસ્તુમાં હું એમ માનું વિરલભાઈ,
2: હા હા,
3: કઈક ને કઈક સારું છુપાયેલું હોય છે. એટલે ભગવાન એમ કહે કે એક હાથ થી લે ને તો બીજા હાથ થી દેતો જ હોય છે. હવે તમે એમ થાશે કે ભાઈ ગરમીમાં શું છે, જો ગરમીમાં કેરી ખાવા મળે, તરબૂચ ખાવા મળે, શકરટેટી ખાવા મળે.
2: વાહ,
3: હા ને,
2: એટલે તરબૂચ ને શકરટેટી નું નામ સાંભળી તો મજા આવે. એક તો એમાં પાણી નો ભાગે વધારે હોય ને, મીઠાશ હોય,
3: એટલે પ્રકૃતિ ને ખબર છે કે ભાઈ ગરમીમાં મનુષ્યોને આની જરૂર પડવાની છે, એટલે એ પ્રમાણે એ આયોજન કરે.
2: વાહ, બરોબર. એટલે દરેક ઋતુની અંદર છે ને, એ ઋતુમાં દરેક વ્યક્તિને જે અનુકૂળ પડતા હોય એવા ફળો, એવા શાકભાજીઓ, એવી પ્રાકૃતિક વસ્તુઓ કુદરત આપણને સરળ રીતે આપતું હોય છે, આપણને સમજાય છે એ મોડું.
3: હા, પણ મને છે ને અત્યારે એક પ્રશ્ન એ થાય વિરલભાઈ, કે મને ભાવે બહુ આ બધું,
2: બરોબર,
3: પણ અત્યારે બજારમાં જે મળતા હોય છે ને, આપણે વિડીયો કેટલા બધા જોતા હોય છે કે ભાઈ ખોટી રીતે ઇન્જેક્શન નાખીને પકવે છે ને, કૃત્રિમ રીતે એમાં મીઠાશ પેદા કરે છે, એટલે મને આમ થોડુંક ખાતા પેલા છે ને, આમ થોડીક એક શંકા જાય. એટલે મને એમ થાય કે કોઈ ખેડૂત પ્રાકૃતિક રીતે કંઈક એવું ઉત્પાદન કરતા હોય ને, તો એની પાસેથી લેવું મને ગમે.
2: હા, એટલે અટલબેન, આ જે વિશ્વાસ આપણને મળે ને, એ બહુ અગત્યનો હોય છે. નહીંકર અત્યારે બધી જ કોઈ પણ વસ્તુ ખાવા પીવામાં શંકાની દ્રષ્ટિથી આપણે વધારે જોઈએ છે. પણ આપણે ચોરે ઘણા એવા મહેમાને આવે છે, મિત્રો આવે છે, યુવાનો આવે છે, બહેનો આવે છે, તો એવા મિત્રો, એવા બહેનો, એવા યુવાનો આગળથી આપણને ખબર પડે કે એ બધા પ્રાકૃતિક ખેતી કરી અને ઘણી બધી વસ્તુઓ ઉગાડે છે, એટલે આપણને હજી એ હોપ છે, આપણને આશા છે કે હજી આપણને સારી વસ્તુ ખાવા મળશે. અને ચોરે આજે આવી જ કંઈક આપણે વાત માંડવી છે.
3: વાહ ભાઈ વાહ, તરબૂચ અને શકરટેટી ખાવા મળવાના છે કે ખાલી વાતો?
2: પેલા તો વાતો કરીએ, પછી આપણે એની વાડીએ ખાવા જશું. એટલે તરબૂચ અને શકરટેટી ખેતી વિશે વાત કરવાની છે. અને વાત કરવા માટે દિનેશભાઈ હાંડા, કે જેઓ યુવાન છે, ખેડૂત છે અને જસદણ તાલુકાના કનેસરા ગામના વતની છે, એ ખાસ ચોરે આજે આપણા મહેમાન થયા છે. અને એમની સાથે વિષય નિષ્ણાંત કહી શકાય એવા નીતિનભાઈ અગ્રાવત, કે જેઓ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણના પ્રોગ્રામ કોઓર્ડિનેટર છે અને ખેતી નિષ્ણાંત તરીકે વર્ષોથી કામ કરે છે.
3: અચ્છા,
2: તો આ બંને મિત્રો ખાસ તો ચોરે આવ્યા છે, તો સૌથી પહેલા અટલબેન, બેયનું સ્વાગત કરીએ, બેયને કહીએ રામ રામ,
3: રામ રામ. નીતિનભાઈ, તમે આમને લઈને આવ્યા છો દિનેશભાઈને, તો પહેલા તો એમનો તમે કેટલા વર્ષથી ઓળખો છો અને એમનો થોડોક પરિચય આપો.
4: બેન, આપણી સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર આમ તો 32 વર્ષથી જસદણ વિછિયા વિસ્તારમાં કામ કરે છે, અને છેલ્લા 4 વર્ષથી દિનેશભાઈ હાંડા આપણી ફાર્મર ફિલ્ડ સ્કૂલ આરોહણ પ્રોજેક્ટમાં જોડાણા. હવે બધા આજે ખાલી ખાસ કરીને આત્મનિર્ભર ભારત કે મેક ઇન ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ શબ્દ

0: આપણે બહુ પ્રખ્યાત છે. તો અમે વિચાર્યું કે ભાઈ ખેતીમાં સ્ટાર્ટઅપ શા માટે નહીં, અને આવા યુવાન ખેડૂતો જ્યારે આજે ગામડું છોડીને ખેતી છોડીને દૂર ભાગી રહ્યા છે, ત્યારે આવા નવયુવાનો અમારી સાથે જોડાય તો એને પણ એક મોડર્ન આધુનિક સ્વરૂપમાં ટકાઉ ખેતીની અંદર એક સ્ટાર્ટઅપ કરે અને એક સારી ખેતી કરે. તો ચારેક વર્ષથી દિનેશભાઈ અમારી સાથે જોડાણા અને એને આ ટેટી તરબૂચની ખેતીનું સ્ટાર્ટઅપ ગણી શકાય, સરસ મજાનું સ્ટાર્ટઅપ કર્યું.
1: વાહ વાહ. તો આપણે દિનેશભાઈને જ પૂછીએ એમના સ્ટાર્ટઅપ વિશે, પણ પહેલા અમને દિનેશભાઈ આ કનેસરા ગામ વિશે થોડીક માહિતી આપો.
2: કનેસરા ગામમાં તો માહિતી આપવાની જ ન હોય, છતાંય હું આપું છું કે કનેસરા ગામમાં 7-8 હજારની વસ્તી છે અને એવું ગામ છે. અને કનેસરાની વાત કરવી તો કનેસરા ગામમાં જ્યારે વઢાજામ અને વથલ પદમણીને દેશવટો દીધો હતો, એ કચ્છ છોડી અને આ બધું આવ્યા હતા, ત્યારથી કનેસરા ગામમાં એને રહેઠાણ કર્યું હતું. અને જ્યારે વથલિયા ડુંગર ઉપર જ્યારે મોરલો બોલે ત્યારે વઢાજામને તેનો દેશ સાંભળ્યો, એટલે વથલ પદમણીએ એને શ્રાપ દીધો હતો મોરને કે આ બધું બોલમાં એમ. એટલે હાલ અત્યારે વથલિયા ડુંગર ઉપર મોર પણ બોલતો નથી શ્રાપના કારણે, એવું મારું ગામ છે.
1: એટલે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વાળું ગામ છે. અને તમારે કેટલા વીઘા ખેતી છે?
2: મારે 13 વીઘા ખેતી છે.
1: બરાબર. અને પેલા શું કરતા એમાં?
2: પેલા એ ખેતી જ કરતા હતા, પણ પેલા કપાસ મગફળી એવું વાવેતર કરતા હતા. ત્યાર પછી ખેતીમાં જયારે મેં થોડોક રસ લીધો અને મને એમ થયું કે ખેતી કરવી છે, એટલે મેં આગળ આગળ જાણી અને બધું જોયું કે ભાઈ આ બધી નફાકારક નથી, આમાં બધું ખર્ચામાં જાય છે. કપાસ માંડવીમાં 6 મહિને પાક થાય છે ત્યારે આપણે આવક થાય છે. અને ત્યાર પછી મેં એવો વિચાર કર્યો કે આપણે હવે ટેટી અને તરબૂચ આવું બધું વાવી, પ્લાસ્ટિક મલ્ચિંગ કરવું અને આધુનિક ખેતી થોડીક અપનાવી તો આપણે કંઈક આગળ આવી, આવો વિચાર આવ્યો.
3: બરાબર. તો દિનેશભાઈ, તમને આવો વિચાર આવ્યો તો એ વિચાર આવવા પાછળ તમને ક્યાંથી ક્યાંક માર્ગદર્શન મેળવ્યું હોય, કોકના તરફથી આ વાત મળી હોય કે આવું કંઈક કરાય, તો એના વિશે થોડી વાત કરો કે આવો વિચાર ક્યાંથી આવ્યો અથવા ક્યાંથી આવું તમને શીખવા મળ્યું?
2: વિચારમાં તો હું મારા બેનેવીને ત્યાં આટો ગયો હતો, ત્યાંથી એવું મેં જાણ્યું કે તરબૂચ ને એવું વાવે છે, એટલે મેં જોયું બધું જાણ્યું, પછી મને એમ થયું કે આ કરવા જેવું છે. એટલે ત્યાર પછી મેં આવું કીધું મલ્ચિંગ ને ગ્રો કવરથી આપણે ખેતી કરવી છે, એટલે એ કરવી, એટલે ત્યારથી એવો વિચાર આવ્યો કે આ કર્યા જેવું છે અને આ કરવું જોઈએ.
3: બરાબર.
2: એટલે ત્યારથી મેં શરૂઆત કરી.
3: બરાબર. એટલે ઘરના અને તમે બધા આમ પારંપરિક ખેતી પેલા કરતા અને હવે તમે આ પ્રાકૃતિક ખેતી તરફ વેળા, તો અત્યારે પ્રાકૃતિક ખેતી કેટલા ભાગમાં કરો છો?
2: અત્યારે 5 વીઘામાં કરું છું.
3: બરાબર.
2: પ્રાકૃતિક ખેતી.
3: બરાબર.
1: તો આજે તરબૂચ અને શક્કર ટેટી છે એની ખેતી વિશે થોડીક વિસ્તૃત માહિતી આપો. કોઈ ખેડૂતને કરવી હોય તો જમીન તૈયાર કરવાથી માંડી અને બીજ ક્યાંથી લેવા, પછી શું શું માવજત કરવી, પિયત અને પછી વેચાણ.
2: એમાં એવું છે, જ્યારે મલ્સિંગ કરવાનું થાય ત્યારે સારી રીતે ઊંડી ખેડ કરી, ઝીણી રોટાવેટર કે અથવા કોઈ પણ રીતે ઝીણી ગોરાળ જમીન તૈયાર કરવી, દેશી સાણિયું ખાતર નાખવું, પાયામાં ખાતર નાખવાનું હોય નાખવું, પછી બેડ તૈયાર થઈ જાય એટલે ડ્રીપ ઉપર નાખી અને ત્યાર પછી મલ્સિંગનો કાગળ આવે એ ઉપર નાખી. અને બીજનું એવું હોય કે આપણે જાણી અને એમ લાગે કે આ વેરાયટી સારી છે અને આમાં સારું રહેશે, એ રીતે એવું બીજની પસંદગી કરી.
1: અને કયા મહિનામાં કરવાની રોપણી?
2: એ પહેલા મહિનામાં કરી નાખવાની, જાન્યુઆરીમાં.
1: જાન્યુઆરીમાં, એટલે આપણે ગરમી સુધી ખાવા
2: માંડે. એ તો આપણે નક્કી કરવાનું એમ હોય કે હવે ઉનાળામાં આપણે આટલા દિવસે પાક છે, એ રીતે આપણે અગાઉ જ ઓલું કરી અને વાવવાનું રહે.
1: એટલે કેટલા મહિનાનો પાક છે આ બંને?
2: તરબૂચ છે એ 3 મહિનાનો પાક છે અને ટેટી છે એ 2-2.5 મહિનાનો પાક છે.
1: એ રીતે આયોજન કરવું,
2: એ રીતે આયોજન અગાઉ કરવું પડે.
1: અને આમાં જમીન કેવી માફક આવે?
2: જમીન ફૂલ ભેજ વાળી હોય માફક આવે, કારણ કે ટેટીને અને તરબૂચને પાણી જોઈએ, એટલે ફૂલ ભેજ વાળી હોય એ જમીન અનુકૂળ છે.
1: બરાબર. એટલે આપે કીધું કે આપણે પેલા રોટાવેટર થી સાફ કર્યું, પછી રેસ્ડ બેડ બનાવવાનું, બરાબર ને? પછી એમાં મલ્ચિંગ કરીને પછી ચોપી દેવાનું.
2: હા, મલ્ચિંગ કરીને પછી ચોપી દેવાનું.
1: પછી એમાં ખાતર કે એવી કઈ પોષણની જરૂર પડે ખરી?
2: હા, ખાતરની અને એવી બહુ જરૂર પડે, દવા ખાતર પણ એ સતાય મને એવો કેવો

0: વિચાર આવ્યો કે આ જંતુનાશક કરતા ઓર્ગેનિક તરફે થોડુંક જવું પડશે, એટલે હું અત્યારે હાવ ઓર્ગેનિક નથી કરતો પણ 50% છું.
1: બરાબર.
0: અને મારું એવું સપનું છે કે હવે મારે હાવ 100% ઓર્ગેનિક અપનાવવું છે, આવું સપનું પણ છે.
1: બરાબર. એટલે એમાં પછી જીવામૃત ને એવું બધું આપવાનું.
0: હા, એવું, હા, જીવામૃત ને એવું બધું આપવાનું, ખાટી છાશ, ગૌ કૃપા અમૃત આ બધું આપવાનું, અને રાસાયણિક ખાતર કરતા જે સાણિયું ખાતર છે એનો વધારે ઉપયોગ કરવો, રાસાયણિક ખાતર નો ઓછો ઉપયોગ કરવો, આવું બધું કરવાનું મારી ઈચ્છા છે.
1: બરાબર. તો હવે બીજ ને બધું ક્યાંથી લીધું પછી તમે?
0: બીજ મેં બાજુમાં જસદણ છે ત્યાંથી લીધું હતું, અને પેલા એક બે ખેડૂત પાસેથી મેં જાણ્યું કે કયું બીજ માં કયું સારું ક્વોલિટી છે, એવું મેં જાણી અને પછી જ મેં જસદણ થી બીજ ખરીદી કરી હતી.
1: અને પિયત પછી કેવી રીતે આપો છો?
0: પિયત માં બહુ ટેટી તરબૂચ માં તો ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે જો પાણી વધી જાય તો નાનો છોડ હોય તો સુકાવાની પ્રોબ્લેમ છે, અને જો મોટું ફળ બનાવવામાં બહુ પાણીની જરૂર પડે ત્યાં સમયે પાણીની વધારે, કારણ કે ઉનાળો હોય એટલે પાણીની સમસ્યા બહુ હોય, એટલે ત્યારે પાણીની વધુ જરૂર પડે, એટલે ડ્રીપનો અને આ મલ્સિંગનો ઉપયોગ કરવો, એટલે ભેજ જાળવી રાખે એટલે એમને જળવાઈ રહે.
1: તો તમારે પિયતની શું વ્યવસ્થા છે? કૂવો છે, બોર છે?
0: મારે કૂવો છે અને ડ્રીપ છે, એટલે એવું છે.
1: બરાબર.
2: પછી પશુધન કઈ છે તમારી પાસે?
0: હા, પશુધન છે, બે ગાયું છે અને એક ભેંસ છે અને બળદ છે.
1: બરાબર. તો આ જે ખેતી કરતા હોય ખેડૂતો, એમાં પછી કઈ જે જંગલી પશુઓ છે એનો કઈ ત્રાસ થાય ખરો?
0: ના, જો શક્કર ચેટી વાવો એટલે ભૂંડ હોય, એટલે ગામડામાં અત્યારે ભૂંડની બહુ સમસ્યા છે, ભૂંડ હોય એટલે એની શક્કર ટેટીની સુગંધથી ભૂંડ બહુ આવે છે, એટલે એને હાટો અત્યારે મેં ઉપયોગ કર્યો છે, ઝટકા મશીન, પછી અલંગની ઓલી જાળી, આવો ઉપયોગ કરી અને એના ત્રાસથી
1: કર્યું છે. અને આ જે તમે કરો છો, તમારે કુલ 13 વીઘા જમીન છે?
0: 13 વીઘા.
1: એમાં 5 વીઘામાં તમે આ બધું કર્યું?
0: 5 વીઘામાં કર્યું.
1: તો પછી માણસો રાખ્યા છે કે એકલા હાથે જ બધું કરો છો?
0: ના, એવું જરૂર પડે કે ભાઈ કામ છે તો માણસો રાખવાના, નકર તો આ બધું મલ્સિંગ ને ક્રોપ કવર ને એવું કરવું ને, એટલે માણસો ની ઓછી જરૂર પડે. ખાલી જયારે આપણે માલ તૈયાર થઈ જાય ને ત્યારે ખેતર માંથી બહાર કાઢવામાં અને એમ જ જરૂર પડે, બાકી તો આ મલસિંગ ને એવું એટલે નિંદામણમાં બધી ફાયદો રહે, એટલે એમ મજૂરની જરૂર નથી પડતી.

0: અને અહીંયા વાડીએ બેઠા બેઠા જ વેચાઈ જાય મારે.
1: તો અહીંયા જે લેવા આવે છે એ બધી વ્યક્તિગત રીતે આવે છે કે કોઈ વેપારી પણ આવીને લઈ જાય છે?
0: ના, વેપારી આવે તો ઈ એમ કે ભાઈ હું લઈ જાઉં તો હું તમને 2 રૂપિયા ઓછો ભાવ આપું. મેં કીધું ના, મારે ઈ રીતે વેચવા નથી હું, એટલે વ્યક્તિગત રીતે જ મેં વેચ્યા હતા.
1: તો ક્યાં ક્યાંથી આવે છે લોકો લેવા?
0: લોકો આજુબાજુના ગામમાંથી, લગભગ 7-8 ગામના લોકો ખરીદી કરવા આવ્યા હતા કે હાલો દિનેશભાઈ ની વાડીએ જવું છે અને તરબૂચ ને ટેટી. અને મારો થોડોક જીવે દિલાવર કે ભાઈ આવો બેસો, ચા પાણી ચાલુ હોય, સતત શરબત ચાલુ હોય. અને પેલા તો જી લેવા આવે અને હું કહું કે ભાઈ તરબૂચ ખાવ, ટેટી ખાવ. પછી જી બધાને ઈ લોકો લેવા આવે એટલે આરે નાના નાના છોકરા હોય એટલે હું કહું કે લ્યો ભાઈ છોકરાઓને તરબૂચ ખવારો. પછી એમ કે ભાઈ મારે 20 કિલો લેવાશે, મારે 30 કિલો લેવાશે. એ રીતે મેં વેચાણ કર્યું હતું.
1: ખુબ સરસ.
2: એટલે અટલબેન, યુવાન છે ને એ ખેતીમાં આવે ને તો એની પાસે નવા વિચારો હોય, નવા આઈડિયાઝ હોય. તમે પોતે માર્કેટિંગ માટે બધા વોટ્સએપ થી બધા ફોન કરીને ભેગા કર્યા. પછી જીવ જો ઉદાર હોય તો એ વેચવું છે એ સરળ પડે. અને અત્યારે ચખાડીને લોકોને આપો તો લોકોને વધારે ગમતું હોય છે.
1: એટલે આ બધી વસ્તુ MBA કોર્સ કરતા બાળકો ભણતા હોય છે ને એ દિનેશભાઈ એ ખેતરે બેસીને શીખી લીધું છે. નીતિનભાઈ ને પૂછીએ કે નીતિનભાઈ, દિનેશભાઈ જેટલા કેટલાક યુવાનો આવી રીતે રિસ્ક લેતા હશે? કારણ કે એક રીતે એમણે રિસ્ક જ લીધું. પેલા જે પરંપરાગત ખેતી કરતા હતા એમાંથી આ તરફ વળ્યા.
3: ખાસ અટલબેન, કે મનુષ્ય માત્રનો સ્વભાવ છે કે ભાઈ કંઈક નવું અપનાવવું અથવા નવું સ્વીકારવાનું હોય ત્યારે સ્વાભાવિક છે અંદર એક ડર હોય કે શું થશે, કેમ થશે. પણ જેમ વિરલભાઈ વાત કરી એમ કે ડિજિટલ પ્લેટફોર્મ માધ્યમ છે કે યુવાનો થોડા સાહસિક થયા છે. સાથે સાથે ખેતીની અંદર અત્યારે સૌથી મોટી ચેલેન્જ હોય તો ક્લાઇમેટની છે. વાતાવરણ અને આબોહવાની અંદર બહુ મોટો પલટો આવ્યો છે તો એની સામે રક્ષિત ખેતીને કઈ રીતે ટકાવવી, બરાબર છે? તો આવા ગ્રો કવર છે, મલ્ચિંગ છે. અને ખાસ કરીને દિનેશભાઈ સાથે અમારી જે ફાર્મર ફિલ્ડ સ્કૂલ છે ત્યાં અમે બધા આવા ડેમોન્સ્ટ્રેશન કર્યા રૂરલ ટેકનોલોજીમાં. તો અત્યારે 10 થી 12 ખેડૂતો અલગ અલગ પાકની અંદર આ રીતે મલ્ચિંગ બેડ ક્યારા પદ્ધતિથી ખેતી કરવા લાગ્યા છે, જેમાં ગલકા છે, કાકડી છે, ગુવાર ઇવન. પણ હવે લોકો ખાસ કરીને ખેતીની અંદર જે છે અટલબેન, કે એક પરમેનન્ટ કન્ટિન્યુટી ઇન્કમ જેને કહેવાય, ઇન્કમ સિક્યુરિટી જેને કહેવાય, એ આવકની જે સલામતી ખેડૂતોની નથી હોતી. ચોમાસામાં 4 મહિના એમને રોજગારી મળી જાય, શિયાળામાં 2-3 મહિના મળી જાય, અને ઉનાળો એવી વસ્તુ છે કે 4 મહિના જેવો સમય ખેડૂત માટે કાપવો બહુ કપરો હોય છે. ત્યારે આવી રક્ષિત ખેતી છે અથવા મલ્ચિંગ ખેતી છે ઓછા પાણીએ ઉનાળાની અંદર ખાસ, જેને ઇન્કમનો સોર્સ ના હોય, ત્યારે આવી ખેતી ખૂબ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે.
1: તો દિનેશભાઈ, આપની ખેતી જોવા બીજા લોકો આવે છે ખરા, કોઈ અપનાવે છે ખરો?
0: હા, મારી ખેતી જોઈ અને આજુબાજુના ગામના હોતે આવે છે કે ભાઈ કેવી રીતે દિનેશભાઈ બેડ તૈયાર કર્યા છે અને કેવી રીતે મલ્સિંગ કર્યું છે, ક્યાંથી મલ્સિંગ પેપર લઈ આવે છે, આ બધી ફોન અથવા રૂબરૂ જોઈ જાય છે.
1: બરાબર.
2: પછી જે મલ્ચિંગ તમે કરો છો એમાં તમને કઈ સહાયતા મળતી હોય છે
1: સરકારની?
0: હા, સરકારની સહાય મળે છે કે હેક્ટરે 12,000 કે એકરે 12,000 એની જે લિમિટ હોય એ પ્રમાણે મલ્સિંગ નો કાગળ હોય એના તો પૈસા એમને સરકારથી સહાયમાં જ આવી જાય છે અને હું દર વર્ષે સહાય લઉં પણ છું.
2: બરાબર. નીતિનભાઈ, તમારી યારે વાત થતી હતી કે ભાઈ દિનેશભાઈ એક એવા યુવાન છે કે જે યુવાનને ઘણા બધા લોકો એનું માને છે અથવા તો ગામમાં એમની એવી છાપ છે, તો એના વિશે વાત કરો કે એમનું અનુસરણ કરે છે અથવા તો એમનામાં વિશ્વાસ ઘણા બધા લોકોને થયો છે.
3: વિરલભાઈ, ખાસ કરીને ખેડૂત એક એવો વર્ગ છે કે જે ખાસ કરીને સાંભળેલું અથવા ક્યાંક એમને વાંચેલું કે એવું હોય તો ઓછું અપનાવે છે, પણ નજરે જે જોવે છે ને એ 100-100% એ અપનાવે છે નાના એના ક્ષમતા પ્રમાણે. તો ભાઈ દિનેશે આ ટેટી તરબૂચની ખેતી છેલ્લા 4-1 વર્ષથી શરૂ કરી, તો એમના યુવાનો ત્યાં જોવા આવ્યા, એમને વિશ્વાસ બેઠો કે ના આ બધી વસ્તુ શક્ય છે ખરી. અને અમારી આરોહણ ફાર્મર ફિલ્ડ સ્કૂલમાં જોડાણા ધીમે ધીમે એમને માહિતી ત્યાંથી પ્રાપ્ત થઈ ફાર્મર ફિલ્ડ સ્કૂલમાંથી. અને એમાં અત્યારે લગભગ મોટાભાગના યુવાન ખેડૂતો જે છે ખાસ કરીને એ આવું દિનેશની ખેતી જોઈને ખાસ કરીને અપનાવે છે. અને જે ખેડૂતો આ યુવાન ખેડૂતો જે છે ખાસ કરીને એ હવે આડેધડ કે અકાર્યક્ષમ પગલાઓ ખેતીમાં નથી લેતા. અમારી ફાર્મર ફિલ્ડ સ્કૂલ પર આવે એના ડેમોન્સ્ટ્રેશન

0: જોવે, એની પ્રેક્ટિસ સમજે, અને ત્યાર પછી વન બાય વન એ લોકો કરી રહ્યા છે, તો એનું રિસ્ક અને જોખમ પણ ઘણું ઓછું થયું છે, અને ઓછા ખર્ચે વધુ નફો કઈ રીતે મેળવી શકાય, બરાબર છે. સાથે સાથે પર્યાવરણ, પ્રકૃતિ કે એની સોઇલ હેલ્થ, જમીન તંદુરસ્તીને કઈ રીતે સાચવી શકાય. આપણી એક કહેવત હતી કે કણબી પાછળ કરોડ, એટલે કણમાંથી મણ પેદા કરનારા જે ખેડૂતો છે એની પાછળ કરોડો જીવો વસતા હતા, બરાબર છે. વૈયા હોય, ચકલા હોય, મરઘા હોય, બેક્ટેરિયાઓ હોય, તો આ બધી વસ્તુઓને પણ એ લોકો હવે સાથે લઈને ચાલતા થયા છે. એટલે ખરા અર્થમાં ખેતીની જે વ્યાખ્યા હતી એને હવે યુવાનો સાર્થક કરી રહ્યા છે.
1: તો દિનેશભાઈ, આપે જયારે આ શરૂઆત કરી અને એક વિચાર મૂક્યો, ઘરમાં કીધું હશે, આસપાસ કીધું હશે, તો ત્યારે શું પ્રતિભાવ મળ્યા? તરત સ્વીકારી લીધું બધાએ કે હા ચાલો આપણે કરવું છે નવું કંઈક?
2: હા, એ તો મેં ઘરમાં એવી વાત કરી બાપુજીને કે બાપુજી આ રીતે મારે મલ્સિંગ અને ગ્રો કવરથી ખેતી કરવી છે, તો એમાં ડ્રીપની જરૂર પડે, દેશી સાણિયું ખાતર ભરવું પડે. તો પપ્પા એમ કે આપણી પાસે પૈસા નથી, ડ્રીપ છે નહીં લેવી. એટલે મેં વીસીયામાં જાણ્યું કે ભાઈ મારે ડ્રીપ લેવી છે, પૈસા છે નહીં તો શું કરશું. એટલે મને કે તને લોન કરી દઉં, એટલે મેં શરૂઆતમાં લોન માથે તો મેં ડ્રીપ લીધી હતી. પછી બાપુજી ખારા થયા કે હપ્તો શેમાંથી ભરશું. પછી મેં જેવું જ મલસિંગ ને ક્રોપ કવર થી ખેતી શરૂ કરીને એટલે સીધી આવક બમણી થઈ ગઈ. એટલે તો પછી હપ્તાના બધા થઈ જાય. પછી એને એમ થયું કે મલસિંગમાં આમાં સારું છે અને ઉત્પાદન સારું છે, એટલે એમાં કર્યા જેવું છે. એટલે બાપુજીને થોડોક સપોર્ટ કર્યો કે ના ભાઈ કર. એટલે હવે તો એમ કે હવે આ 5 વીઘાનું કર્યું, આવતી સાલે 10 વીઘાનું આપણે કરવું છે, અને મગફળી અને કપાસ વાવવાનું બંધ કરી દેવું છે, આ કરવું નથી. એટલે હવે મારે એવો વિચાર છે કે આવતી સાલે મારે 10-10 વીઘામાં બધું કરવું છે.
3: તો અટલબેન, દિનેશભાઈ જેવા યુવાન જો એક ગામમાં ખેતી કરતા હોય તો એના જે ફળ છે અથવા તો એને જે સરસ રીતે આ પોતાની વાતને મૂકી હોય તો ગામના ઘણા બધા લોકો એને અનુસરતા હોય છે, અને ગામમાં એક વિશ્વાસનું સંપાદન થતું હોય છે. આપણે શરૂઆતમાં જ વાત થતી હતી કે શક્કર ટેટી ને તરબૂચ ખાવા તો બહુ ગમે, પણ વિશ્વાસ ક્યાં કે જ્યાં ઇન્જેક્શન નહીં માર્યું હોય. તો આવા વિશ્વાસપાત્ર ખેડૂત દિનેશભાઈ આંડા સાથે વાત કરવાની આજે ખૂબ મજા આવી,
1: અને મને લાગે છે ઘણા બધા મિત્રોને પણ એમની સાથે વાત કરવી હશે. અને ભાઈ એમને કદાચ આવું કઈ વિચાર આવે કે ભાઈ અમારે પણ આવું કઈક મીઠા મીઠા ફળ ખાવા છે અને અમારે આવી ખેતી કરવી છે, તો એ માટે આપણે દિનેશભાઈ નો નંબર મિત્રોને આપી દઈએ.
3: દિનેશભાઈ હાંડા કે જેઓ જસદણ તાલુકાના કનેસરા ગામના વતની છે, એમનો મોબાઈલ નંબર છે 91-61-48-48-7-28
1: એટલે કે 9106148728.
3: તો અટલબેન, નીતિનભાઈ, દિનેશભાઈ ને બધા બેઠા છે, ડાયરો જાયમો છે, એક સરસ મજાનું લોકગીત સાંભળી
1: ચોક્કસ
3: પછી છૂટા પડીએ. સૌ મિત્રોને કહીએ રામ રામ
4: રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ, બધાને કહીએ
3: રામ રામ.

આપ સાંભળી રહ્યા હતા ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. નિર્માણ હતું અટલ શર્માનું, નિર્માણ સહાય કાનન છાયા તેમજ બિરલ રાવલની. પ્રસારણ આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

नमस्कार, आकाशवाणी समाचार करण वाणा मुख्य समाचार। भारत इंडोनेशिया संयुक्त आयोग की बैठक में व्यापक व्यूहात्मक भागीदारी और द्विपक्षीय सहयोग ने मजबूत बनावा पर चर्चा थी। केंद्रीय राज्यमंत्री डॉक्टर जितेंद्र सिंह कहूं छेल्ला 12 वर्ष में भारत नवीनता और आत्मविश्वास थी प्रेरित महत्वाकांक्षी राष्ट्र में परिवर्तित थयु। मुंबई आंतरराष्ट्रीय विमान मथके थी 5 करोड़ की किमत 3 किलोग्राम सोनू जप्त। आगामी 2 થી 3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી અને ઉલાનબાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 રજતચંદ્રક જીત્યા। સમાચાર વિગતવાર। 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને ઇન્ડોનેશિયાના તેમના સમકક્ષ સુગિયોનોએ આ

0: બેઠકની સહ અધ્યક્ષતા કરી. સાંભળીએ એક અહેવાલ.
1: બેઠક દરમિયાન બંને નેતાઓએ રાજકીય બાબતો, સંરક્ષણ, દરિયાઈ સહયોગ, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ અને આરોગ્ય સંભાળ, ઉર્જા અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી. બંને નેતાઓએ પ્રાદેશિક અને બહુપક્ષીય મંચો પર ગાંઠ, સહયોગ અને સંકલન માટેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. અગાઉ સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં તાજેતરના વર્ષોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. શિવાંગી ત્રિવેદી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા 12 વર્ષમાં ભારતને નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યું છે. મીડિયા સાથે વાત કરતા ડોક્ટર સિંહે કહ્યું કે વહીવટી સુધારા અને નાગરિક કેન્દ્રિત નીતિઓને દેશના લોકોની ભવિષ્યની સંભાવનાઓને જોવાની રીત મૂળભૂત રીતે બદલી નાખી છે. તેમણે કહ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી 7 થી 8 વર્ષમાં લગભગ 45 અબજ ડોલર સુધી વધવાની અપેક્ષા છે. તેમણે કહ્યું, સરકારનું લાંબા ગાળાનું લક્ષ્ય માત્ર આર્થિક વિકાસ જ નથી, પરંતુ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણમાં ફાળો આપતા સશક્ત અને મહત્વાકાંક્ષી સમાજનું નિર્માણ કરવાનું છે. સરકારે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં દેશવાસીઓને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે, જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં પણ નોંધપાત્ર રીતે ઓછા છે. એક અહેવાલ.
2: पश्चिम एशिया में हाल के संकट के दौरान ऊर्जा सुरक्षा सुनिश्चित करने के लिए उठाए गए कदमों का उल्लेख करते हुए सरकार ने कहा है कि भारत उन चुनिंदा देशों में शामिल रहा जिसने समुद्री यातायात में गंभीर बाधाओं के बावजूद होर्मुज जलडमरू मध्य के रास्ते ऊर्जा आपूर्ति को निर्बाध बनाए रखा. सरकार के अनुसार देश में पेट्रोलियम उत्पादों की कोई कमी नहीं हुई और एलपीजी की वितरण व्यवस्था भी सामान्य रूप से चलती रही. प्रिया मंडल की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
0: ઉલ્લેખનીય છે કે ઘરેલું રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઉત્તર વહીઓના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પોર્ટલ આજે મધરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને વહેલી તકે અરજી કરવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં મહેસૂલ ગુપ્તચર વિભાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી સોનાની દાણચોરી કરતી ટુકડીનો પર્દાફાશ કર્યો છે. વિમાનમથકેથી લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતનું 3.2 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું. દરમિયાન બાંગ્લાદેશ અને શ્રીલંકાના 3 મુસાફરો અને એરપોર્ટના 3 કર્મચારી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રાહક બાબતો વિભાગના ઈ જાગૃતિ ડિજિટલ મંચને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 હેઠળ રજત પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર સરકારી પ્રક્રિયાઓમાં સુધારો કરવા અને ટેકનોલોજી દ્વારા ડિજિટલ પરિવર્તનને માન્યતા આપે છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ શરૂ કરાયેલા આ એઆઈ આધારિત મંચ પરથી 2,07,000થી વધુ ફરિયાદોનો ઉકેલ લવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક અધિવક્તા પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સન્માન મેજર બરાકની અનુકરણીય સેવા અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા પ્રયાસોમાં ભારતના લાંબા સમયની યોગદાનની માન્યતા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા સલીમ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સલીમ કુમારે તેમની પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકાઓમાં તેમની બહુમુખી પ્રતિભા અને યાદગાર અભિનયથી એક અલગ છાપ છોડી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું ગઈકાલે રાત્રે કોચીમાં 57 વર્ષની વયે નિધન થયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABAD ફોલો કરશો. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાના કેટલાક વિસ્તારો, બંગાળ

નિખાળી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન આગામી 4 દિવસ સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ રાજસ્થાન અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી પણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને SAFF ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું, મહિલા ફૂટબોલરોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમની નોંધપાત્ર સિદ્ધિ દેશભરની યુવા છોકરીઓને આત્મવિશ્વાસ અને હિંમત સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે. ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું, આ નોંધપાત્ર સિદ્ધિ ભારતમાં મહિલા ફૂટબોલની વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ જીત આગામી સમયમાં વધુ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ ભારતીય મહિલા ટીમને SAFF ચેમ્પિયનશીપ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગોવાના મડગાંવ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 3-1 હરાવીને 6 વખત આ સ્પર્ધા જીતી હતી. ભારતીય કુસ્તીબાજોએ આજે મંગોલિયામાં ઉલાન બાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં પુરૂષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં 2 સુવર્ણ અને 2 રજત કાંસ્ય ચંદ્રક જીત્યા છે. દીપકે 61 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના એસિલ આઇટાકીનને 6-0 હરાવી, જ્યારે દિનેશે 125 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના યેદિગે કાસિમબેકને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. બીજી તરફ મોહિત કુમાર અને વિકીએ અલગ અલગ શ્રેણીમાં કાંસ્યચંદ્રક જીત્યા છે. ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતના અંતે અફઘાનિસ્તાને ભારત સામે 5 વિકેટે 113 રન બનાવ્યા. આ સાથે અફઘાનિસ્તાન 451 રનથી પાછળ છે. રમતના અંતે રહમત શાહ 43 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી માનવ સુથારે 3, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી. દિવસની શરૂઆતમાં ભારતે 8 વિકેટે 564 રનના વિશાળ સ્કોર પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે મ્યુંગે દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી હાન સિયોંગ સુકને નામાંકિત કર્યા છે. રાષ્ટ્રીય સભા દ્વારા મંજૂરી બાદ હાન લી દેશના બીજા મહિલા પ્રધાનમંત્રી બનશે. અમેરિકાના ઓહિયોમાં સામુદાયિક ઉત્સવ દરમિયાન થયેલા ગોળીબારમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2ની હાલત ગંભીર છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ગોળીબાર ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક થયો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ગોળીબારની ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે શંકાસ્પદોની શોધ શરૂ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત. આગામી 2-3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ઉલાનબાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે વિશેષ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર.

0: દિવસે પ્રકૃતિના રક્ષણ સંવર્ધનનો દ્રઢ નિશ્ચય કરનારા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.
1: મિત્રો, પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની સહિયારી છે. પછી આપણે સામાન્ય નાગરિક હોઈએ, કોઈ કંપની હોય કે આસ્થાનું સ્થાન એવું ધાર્મિક સ્થળ હોય,
0: મિત્રો, પર્યાવરણની રક્ષાને ઈશ્વરની પૂજા અર્ચના જેટલી જ મહત્વની ગણતા આવા ધર્મ સ્થાનોની પ્રવૃત્તિઓ પણ ખરેખર અનુકરણીય છે.
1: બિલકુલ.
0: તાજેતરમાં જ અમે આવા ધર્મસ્થાન બોટાદ જિલ્લાના પાળિયાદની શ્રી વિસામણ બાપુની જગ્યાની મુલાકાતે ગયા હતા
1: અને આ ધર્મસ્થાનની પ્રકૃતિના રક્ષણ માટેની પ્રવૃત્તિઓ વિશે જાણીને અમે તો દંગ રહી ગયા.
0: પૂજ્ય વિસામણ બાપુની જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાએ મંદિરની પ્રકૃતિ અને પર્યાવરણ રક્ષણની પ્રવૃત્તિઓની એક ઝલક આપી છે, સાંભળો.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે એક એવા સ્થળનો તમને પરિચય કરાવી રહ્યા છે કે જ્યાં લાખો લોકો માટે આસ્થાનું જે સ્થાન છે અને છતાં પ્રકૃતિને પર્યાવરણના રક્ષણ માટે પણ એટલું જ પ્રયત્નશીલ જે સ્થાન છે અને એવા સ્થાનમાં અમે બેઠા છીએ, છેક ત્યાંથી તમારા સુધી આ વાતચીત પહોંચાડી રહ્યા છીએ. હવે હિનાબેને જેનો પરિચય આપશે.
3: મિત્રો, અમે આજે પાળિયાદ આવ્યા છે અને પરમ પૂજનીય વંદનીય મહામંડલેશ્વર આપણે કહીએ છીએ, આપણા બા 1008 મહામંડલેશ્વર આપણે જેમની પરિચય આપીએ છીએ,
2: એટલે જીવતા જાગતું જે સ્થળ ગણાય છે એવા વિસામણ બાપુની જગ્યામાં એના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબાની પાસે અમે બેઠા છીએ અને છતાં પર્યાવરણના રક્ષણ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એની ચર્ચા કરવા માટે આપણે બેઠા છીએ, જેથી તમને પણ ક્યારેક અહીંયા આવીને એ બધી પ્રવૃત્તિઓના દર્શન કરવાની ઈચ્છા થાય તો તમે ચોક્કસ આવી શકો છો. તમને બધાને સંસ્થા તરફથી અમારા તરફથી ખુલ્લું નિમંત્રણ છે, તો આપણે શરૂ કરીએ પ્રવૃત્તિઓની પરિચય મેળવવાનું.
3: મારા હરિયાળ ગુજરાતના મિત્રો, હું અહીંયા જેવી એન્ટર થઈને ગાડીમાંથી હું જેવી ઉતરી છું ને એટલે આજુબાજુ એકદમ લીલી લીલી હરિયાળી, બધી જ જગ્યાએ વનસ્પતિ, વૃક્ષો, ક્ષુપ, બધી દિવાલની લાઈને લાઈને, અને તમે નહીં માનો સ્વચ્છ, એટલું બધું સ્વચ્છતા એટલી બધી કે એક પાંદડું પડ્યું હશે તો પણ મને ક્યાંય દેખાયું નથી. એટલે એટલા લોકો અહીંયા એટલા જોતરાયેલા છે કામમાં. સ્વચ્છ જગ્યા છે, સ્વસ્થ જગ્યા છે, આરોગ્યપ્રદ જગ્યા છે અને હરિયાળીથી ભરપૂર જગ્યા છે. આપણે સૌ પ્રથમ પ્રણામ કરીએ છીએ બાને, નિર્મળા બાને, અને એમની સાથે જ આપણે આ જગ્યાનો પરિચય લઈએ છીએ. વંદનીય, પૂજનીય, નમસ્તે બા.
4: જય સિયારામ બેન, જય સિયારામ. પાળિયાદ ધામનો જો ટૂંકમાં પરિચય આપું તો વિસામણ બાપુ જગ્યાથી ઓળખાય છે. વિસામણ બાપુની જગ્યા તરીકે આ પ્રખ્યાત છે. અને આમ તો આ સ્થાપના કરી વિસામણ બાપુ એથી હું 7મી પેઢી થાઉ અને મારા ગ્રેન્ડસન એટલે 9 પેઢીથી હવે સેવાનો લાભ મળી રહ્યો છે. અને વિસામણ બાપુ એટલે જે આ સંસ્થાના સ્થાપક, એમના દ્વારા જે આ ગાયો અને પર્યાવરણ અને જે એમણે જે રસ્તો અમને બતાવ્યો એ રસ્તે ચાલવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ અમે. અને આપણે દેશી ભાષામાં કહેવાય કે જ્યાં રોટલો ને હારી ઢૂકડો, એટલે રોટલો એટલે અન્નક્ષેત્ર અને જે આવે એને મીઠો આવકારો આપવો, એ જ મેઇન સેવા છે અહીંયા પાળિયાદની.
3: મિત્રો, ખાસ એક વાત કહેવાની કે હું તમને કહેવાનું એ ભૂલી ગઈ કે જ્યારે સાંજે આવીને ત્યારે એટલું સરસ દેશી જમણ હું અહીંયા જમી અને ચૂલા પણ તમે જોયા હોય ને તો એટલા બધા મસ્ત પહોળા વિશાળ કે આવા મેં જોયા નહોતા. અને લાકડા ઉપર જ રસોઈ કરે છે બધી જ, રોટલા, રોટલી, દેશી શાક, દેશી ખીચડી, કઢી. અને હું કોઈ દિવસ ઘી ગોળને રોટલો ના ખાઉં, મેં પોતે ઘી ગોળને રોટલો ખાધો ચોળીને. અને મને ઘી તો આમ એકલું તો ખાવું ગમે નહીં, પણ છતાં પણ એટલું સરસ ઘી કે હું 3-4 ચમચી તો એમને જ ઘી પી ગઈ છું.
2: બિલકુલ. અને શ્રોતા મિત્રો, મૂળ તો રાજ્ય સરકારે અને આપણે કેન્દ્ર સરકારે જે આગ્રહ કરેલો છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કે વિવિધ વનો દ્વારા આપણે પર્યાવરણનું રક્ષણ કરીએ, અને એમાં પણ અહીંયા એટલે ખાસ કરીને વિસામણ બાપુની જગ્યા દ્વારા, પૂજ્ય બા દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે કે કયા કયા પ્રકારના વન છે એ હવે આપણે એમની પાસેથી જ વધુ માહિતી મેળવીએ, તો બા ગુજરાતને વધુ હરિયાળું

0: આપની સંસ્થાના અને આપના પ્રયત્નો કેવા કેવા છે?
1: ગુજરાતને હરિયાળું બનાવવા માટે તો આપણા માનીએ છીએ નરેન્દ્ર મોદી અને બધા ઘણી અથાગ મહેનત કરી રહ્યા છે, પણ અમારાથી જે શક્ય બની શકે અમે પ્રયત્નો અમારા વડવાઓના પગલે ચાલ્યા કરીએ છીએ. અને લગભગ 4-5 વર્ષ પહેલાં એક નક્ષત્ર વન બનાવ્યું, એક રાશિવન બનાવ્યું અને એક ગ્રહવન બનાવ્યું. નક્ષત્ર વન એટલે આપણા જે 27 નક્ષત્ર હોય એ 27 નક્ષત્રના આપણે કેમ જે પીઝાની સ્લાઇસ કરીએ એવી રીતે એક વર્તુળમાં સર્કલમાં એવી રીતે 27 ભાગ એના કરી અને એક એક નક્ષત્રના જે નામ પ્રમાણે એના જે વૃક્ષ હોય એ વૃક્ષો એ નક્ષત્રમાં જે જન્મેલા હોય એના હાથે 9-9 એક એક લાઇનમાં 9 વૃક્ષ વાવવાના. એટલે એ રીતે જેટલા વધુ માણસોને ઇન્વોલ્વ કરી શકાય એટલા જોડાઈ શકે એવી રીતે નક્ષત્રવન તૈયાર કરવામાં આવ્યું છે. એવી જ રીતે ગ્રહવન અને રાશિવન પણ 4-5 વર્ષ પહેલાં કર્યું છે, એવી કોશિશ કર્યા કરી છી. અને કોઈનો પણ જન્મદિવસ હોય તો અમારો એવો જ આગ્રહ હોય છે કે તમારો જેટલા વર્ષ હોય એટલા વૃક્ષો વાવો. કેક કાપવી આપણી સંસ્કૃતિ નથી, એટલે આપણે જે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ એનાથી લોકો દૂર રહે અને આપણી સંસ્કૃતિથી થોડા વધારે જોડાય એ અમારા પ્રયત્નો હોય છે.
2: એટલે પ્રધાનમંત્રી સાહેબનો જે સંદેશ છે, એક પેડ માં કે નામ, અને અમે ઘણી વખત પ્રોગ્રામમાં પણ એમ કહીએ છીએ કે મમ્મીના નામે તો ખરું જ, પણ પછી આપણા પરિવારમાં આપણું પ્રિયજન જે પણ હોય એના નામે એક વૃક્ષ વાવીએ તો આખી જિંદગી તમે એને સાચવી શકો અને તમારો

0: જોડાય એ અમારા પ્રયત્નો હોય છે.
1: એટલે પ્રધાનમંત્રી સાહેબનો જે સંદેશ છે, એક પેડ માં કે નામ, અને અમે ઘણી વખત પ્રોગ્રામમાં પણ એમ કહીએ છીએ કે મમ્મીના નામે તો ખરું જ, પણ પછી આપણા પરિવારમાં આપણું પ્રિયજન જે પણ હોય એના નામે એક વૃક્ષ વાવીએ તો આખી જિંદગી તમે એને સાચવી શકો અને તમારો એના પ્રત્યે પ્રેમ વધી શકે. પાળિયાદમાં ખાસ એમાંય જો અહીંયા નક્ષત્રવન ને રાશિવન કર્યા છે એ તો બરાબર છે કે પ્રકૃતિને અનુરૂપ તમે કર્યા જ છો, પરંતુ એવા કયા વૃક્ષો છે કે અહીંની જમીને ભાવે છે ને વર્ષો જૂના છે અને એ લગભગ બધે જ જોવા મળતા હોય?
0: તમે જ્યારે એક વૃક્ષ માં કે નામની વાત કરી તો એ પ્રોગ્રામ મને બહુ જ પ્રિય છે અને એને અમે અહીંયા એવી જાહેરાત પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી કે દરેક લોકો જે અહીંયા અમારી સાથે સંકળાયેલા છે એ લોકો બધા એક વૃક્ષ પોતાની માના નામે વાવે, અને કદાચ કોઈ એવા જગ્યાએ રહેતા હોય ફ્લેટમાં કે એવા કે જેને સુવિધા ન હોય તો એ લોકો અહીંયા એમને મા સાથે આવે તો અહીંયા અમે વૃક્ષ પણ આપશું અને જગ્યા પણ આપશું અમે.
1: એટલે ખાસ વડ પીપળ અહીંયા અમે જોયું મંદિર પાસે પીપળો છે, આપણે વર્ષો જૂનો પીપળો છે અને એના પાન પણ મેં જોયા તો બહુ જ મોટા છે, એવા પાન લગભગ બહુ જલ્દી જોવા મળતા નથી, તો એની ખાસિયત શું છે અને બીજા કયા કયા વૃક્ષો વવાય છે?
0: આમ તો પીપળો વિસામણ બાપુએ વાવેલો છે, જે પીપળો આપે દર્શન કર્યા હશે એટલે પીપળાનું મહત્વ વધારે છે. અને આમ દરેક વડ ને પીપળો ને તો હોય જ, પણ મારા બ્રધર હિરકુબામાં એવું કહેતા કે અમારી દરેક જે જ્યાં જ્યાં જમીન છે અમારી વાડી ખેતર જ્યાં હોય ત્યાં દરેક જગ્યાએ ઉમરો વાવેલો છે એમણે, કે ઉમરો એવું કહેતા હતા કે ઉમરો છે એ પક્ષીઓનું સદાવ્રત છે, એટલે લીમડા, ઉમરો, આંબળા એ તો અનેક વૃક્ષો બધા છે, હા, પણ એમ કે ઉમરાનો એમને વડલો પીપળો અને ઉમરાનો વધારે આગ્રહ કરતા.
2: એમાં તો આપે બહુ સાચી વાત કરી બા, કે આપણે ત્યાં વિસ્તારમાં, આ વિસ્તારમાં તો ખાસ કહેવત છે જ કે એક એક ઉમરો વાવન 100 ગામ જમાડો એટલું પુણ્ય થાય, એટલે આવા તો વડ, પીપળો, પીપર, લીમડો વગેરે તો છે, પણ જમીન સુધારતા કેટલાક વૃક્ષો આપણા ખેતરમાં પણ અમે જોયા કે ખીજડો શમી વૃક્ષ છે, પછી પારસ પીપળો છે, એ 24 કલાક આપણને ઓક્સિજન આપે છે, બીજા ફળાવ વૃક્ષો ને એ બધા વૃક્ષો પણ ત્યાં આપણા ખેતરમાં ને વાડીઓમાં વવાયેલા છે. ત્યારે
0: ફળ આપતા વૃક્ષો પણ છે, જેવા કે જામફળના ઘણા ઝાડ છે, સીતાફળ છે, આંબા પણ વાવેલા છે, અને જે એક નાનું એવું ઓર્ચાર્ડ જે બનાવ્યું છે જામફળનું એમાંથી અમે તોડતા નથી, એ ખાલી પક્ષીઓ માટે જ રાખ્યું છે. અને બાકી તો એક જે આયુર્વેદમાં ઉપયોગ થતા હોય એવા વૃક્ષો વાવવાનું પણ એક છે, વૈદ્યરાજ એમને સલાહ પ્રમાણે થોડાક એવા વૃક્ષો પણ વાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
1: બા, બીજી એક ખાસ વાત કે મને અહીંયા સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે, જ્યાં જોઈએ ને ત્યાં ક્યાંય એવું નહીં કે મને આ ગંદુ, ઇવન ભોજનાલયમાં પણ હું ગઈ ને તો ત્યાં પણ એટલું બધું સ્વચ્છ કે એવું લાગે નહીં કે અહીંયા જમીને હાલ ઊભા થયા છે વ્યક્તિ, કે બહાર તમે ફરતા હો ને પ્રાંગણમાં તો ત્યાં ઝાડનું એક પાંદડું પણ પડતું નથી. તો સ્વચ્છતાના તો આગ્રહી બધા જ છે, આપણા પ્રધાનમંત્રીથી માંડીને રાજ્યપાલ, ગવર્નર સાહેબ બધા જ એમ કહે છે કે સ્વચ્છતા જાળવો, તો અહીંયા એ સ્વચ્છતા બહુ જ અકબંધ જળવાઈ રહી છે, તેનું કારણ ખાસ કહેશો?
0: થેન્ક યુ રામેન, તમને સ્વચ્છતાના વખાણ કર્યા એ બદલ. અમે જ્યારથી મેં આ સંભાળી, આમ તો જો કે સ્વચ્છતાનું તો પહેલાંથી હતું જ આ સંસ્થામાં, પણ જ્યારથી મેં સંભાળ્યું ત્યારથી મેં ને ભૈલુભાઈએ કોન્શિયસલી ડિસાઇડ કર્યું હતું કે આપણે એક જે જનરલ એવું ઇમ્પ્રેશન હોય કે આશ્રમો તો ગંદા જ હોય, ત્યાં ભોજન તો એમ કે અનહાઇજેનિક હોય, એટલે એ દૂર કરવા માટે અમે કોન્શિયસ પ્રયાસ કરી અને પરિણામ આપની સામે છે.
1: બીજી એક વાત છે, સ્વચ્છતાની સાથે સાથે જ પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત, એમાં અત્યારે મને દેખાય છે કે પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ. મિત્રો, ખરેખર હું વાત સાચી કહું છું, અહીંયા આવ્યા પછી મેં ક્યાંય પ્લાસ્ટિકની એક થેલી જોઈ નથી. ઇવન હું રસ્તામાં આવતી હતી ને હાઈવે પર, તોય મને કે એવી હોટલો કે એવું કંઈ બહુ ખાસ દેખાયું નહીં કે ના નાના નાના પડીકા મળતા હોય ને બધા એ ખોરાક કે બધા ફૂડ પેકેટ ખાવાના આદિ હોય, કારણ કે આખી દેશી પ્રજાતિ અને દેશી લોકો વધારે અહીંયા છે, એટલે પ્લાસ્ટિકનો નામો નિશાન નથી.
0: પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ ખરેખર જો પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ આપને લાગ્યું હોય તો હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું, અને એમાં એ દિશામાં પણ અમારા પ્રયાસ

0: છે કે અમુક ટાઈમે જ્યારે ફ્રી હોય ત્યારે અમારું એક જે મહિલાઓનું ગ્રુપ છે એ બધા અમે ભેગા થઈને નદી કિનારેથી બધા પ્લાસ્ટિક કદાચ કોઈ હોય તો એ બધું ભેગું કરી અને જે જગ્યાએ એની સામે જે પહોંચાડવું પડે ત્યાં પહોંચાડીએ. અને નદીમાં જે આપણે અવારનવાર ઘણા ગામોમાંથી જતા હોય તો એક નદીને ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે જે બધા કચરો ઠલવતા હોય પ્લાસ્ટિકની બોટલ્સની એ બધું જોઈને બહુ દુઃખ થાય. એટલે એનું પણ જ્યારે બોલવાનું થાય ત્યારે હું બધાને કહેતી હોઉં કે થોડું કંટ્રોલ કરે એમ. અને ખાસ તો ગાયોને માટે કે બહેનોને અમે કહેતા હોઈએ કે રસોડાનું જે વેસ્ટ હોય કે વધારે રોટલી એક બે વધી હોય એવું બધું પોલિથીનમાં પેક કરીને ન ફેંકે, કેમકે એ ગાયોને બહુ જ નુકસાન કરે છે. એટલે એ પણ પ્લાસ્ટિક વર્ષો સુધી, એટલે એ અમે પ્રયાસ કરીએ છીએ કે ખાવાની ચીજ વસ્તુ એટલીસ્ટ પ્લાસ્ટિકમાં તો ન જ ફેંકે. અને આ હું શીખી છું, અમે એક પ્રોગ્રામમાં ગયા હતા પાટણ, ત્યાંથી ત્યાં પાટણમાં એ લોકોએ બધાએ નક્કી કર્યું છે કે ખાવાનો વેસ્ટ પ્લાસ્ટિકમાં નહીં નાખવાનો, તો એ અમે અપનાવી અને બીજાને સલાહ આપતા હોઈએ છીએ. બહુ સારી વાત છે આ.
1: એટલે એમાં તો આપણે ત્યાં વર્ષો પહેલાથી મને હજી પણ યાદ છે એ કહેવત આપણા વિસ્તારમાં કહેવાતી કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભગવાનનો વાસ ત્યાં જ હોય જો ચોખ્ખાઈ હોય તો. એની સાથે સાથે વૃક્ષોમાં પણ જોયું છે કે અમારા એક વન અધિકારી જે નિવૃત્ત છે એ પણ બહુ સરસ કહેતા કે વૃક્ષો છે એ વરસાદને જમીનમાં ઉતારવાની ગળણી પણ છે અને જમીનમાંથી ઉપર પાછું પાણી લાવવા માટે ડંકી પણ છે. એટલે એ વૃક્ષો છે, ત્રીજું વૃક્ષો પોતે પાણી શુદ્ધ કરે છે, એના મૂળમાંથી આપોઆપ પાણી જે પાણીની અંદરનો બગાડ છે એ શોષાઈ જાય છે, અને વૃક્ષ પાણી બાકીનું જમીનની અંદરનું પાણી ચોખ્ખું કરે. એટલે આ બધા પ્રયત્નો આપણી જગ્યા દ્વારા સંસ્થા દ્વારા જે થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. એની સાથે સાથે હવે જે ભવિષ્યમાં આપે જે કહ્યું એ પ્રમાણે એક સરસ મજાના વન તૈયાર થઈ રહ્યા છે એના થોડા આયોજનની વાત કરશો જેથી શ્રોતા મિત્રોને જેને રસ હોય એ અહીંયા તરત આવી શકે.
0: જ્યાં નક્ષત્ર વન વગેરે જે વનો બનાવ્યા છે ત્યાં રહેવા માટે કોટેજીસનું પણ આયોજન છે ફ્યુચરમાં, કે ત્યાં લોકો ત્યાં રહી શકે, વનની મજા માણી શકે અને પોતાની જગ્યાએ પાછા જઈને એવું અહીંયાથી પ્રેરણા લઈને એવું કરી શકે. અને આમ તો આપણી જે કોઈ સંસ્કૃતિ છે જૂની એની સાથે સાયન્સ તો વણાયેલું છે જ, જેમ કે આપણે વડ કે પીપળો કે જે પીપળામાંથી 24 કલાક ઓક્સિજન મળે છે એ ઘણા લોકોને ખબર ન હોય, પણ પીપળાને આપણે પાણી આપવાનું એ રિલિજિયસ રીતે જો વણાયેલું હોય તો પીપળાને આપણે સાચવીએ. એટલે એવી રીતે આપણી સંસ્કૃતિ સાથે સાયન્સ તો વણાયેલું છે જ અને એ રીતે સચવાઈ રહ્યા છે બસ. હા
2: બા, બહુ સરસ ચર્ચા રહી, બહુ જ મજા આવી. મને તો એમ થાય કે અહીંયા વારે ઘડી આવું, વારે વારે આવું ને અત્યારે જવાનું મન ના થાય, એટલી સરસ મજા આવી મને. અમારા હરિયાળુ ગુજરાત કાર્યક્રમના શ્રોતા મિત્રોને આપણી સંસ્કૃતિ, આપણી પર્યાવરણ, આપણી પ્રકૃતિ એના વિશે આપ સંદેશ શું આપશો, આપના આશીર્વાદ કહો?
0: આમ તો ઘણું બધું આપે વાત કરી જ છે, પણ હું જે આ મીડિયા માધ્યમથી જે કોઈ સાંભળતા હોય એ લોકોને એટલો સંદેશ આપવા માગીશ કે પર્યાવરણને આપણે સાચવશું તો પર્યાવરણ આપણને સાચવશે. અને આ જગ્યા દ્વારા અમારા ફાધર ઉનરબાપુ એવું કહેતા કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે બહુ પાતળી રેખા છે, એટલે એમાં ભેદ કરતા શીખે માણસો. અત્યારે થોડું અંધશ્રદ્ધા વધી રહી હોય એવું દેખાય છે, અને રિલિજન તરફ તો આપણું યંગર જનરેશન પણ પાછી આવી રહ્યું છે, એ બહુ ખુશીની વાત છે. બસ એટલું જ.
2: એટલે બા, મને તો અહીંયા આવીને તો એમ થતું હતું કે કોઈ મહારાજ બેઠું હશે, કોઈ કંઈક જ્યોતિષ જોતું હશે, કંઈક કોઈક દાણા નાખતું હશે, આવું કંઈક હશે એમ, કારણ કે વાતો બધી અલગ અલગ સાંભળી હોય. પણ તમે જે વાત કરી ને કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, એટલે અહીંયા આવ્યા પછી એવું ચોક્કસપણે લાગે છે કે ભરપૂર શ્રદ્ધા જ છે અહીં, ક્યાંય અંધશ્રદ્ધા નથી, કોઈ એવું કાર્ય પણ નથી, અને ખૂબ મજા આવે એવું સ્થળ છે.
1: એના વિસામણ બાપુની જગ્યાનો આમ તો એક જ મંત્ર છે કે તમામ રોગની કે તકલીફોની ઔષધિ એકમાત્ર રામનું નામ. એમનું નામ અંધશ્રદ્ધા જે ક્યાંય છે જ નહીં, માત્ર તમે રામ નામનો જપ કરો. અને ઉનડ બાપુ તો રામાયણ જયારે કે વાંચતા ત્યારે અહીંયા લોકો સમગ્ર સાંભળવા બેસતા હતા, એ રીતે આખી સ્થિતિ હતી. એટલે આજે જે પર્યાવરણને બચાવવા માટે વિસામણ બાપુની જગ્યા દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે અને એની સાથે સાથે જે અહીંયા ગીર ગાયોના જતન માટે, ઘોડાઓના જતન માટે, કારણ કે કાઠિયાવાડી અશ્વ

0: પણ અત્યારે હવે ખૂબ લુપ્ત થવાના આરે છે, એટલે એના રક્ષણ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાંનો હવે પછીના કાર્યક્રમમાં આપણે ક્યારેક લાભ લઈશું.
1: ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર, પ્રણામ,
2: વંદન.
3: જય સિયારામ. નબેન, આપનો આભાર. અને ભાઈ, આપણે એવા અવારનવાર આવતા રહેજો. અને આપને સૌને, શ્રોતા મિત્રોને પણ જય સિયારામ. આપણે સૌ શ્રી રામ ભગવાનના આશીર્વાદ, શ્રી રાઘવેન્દ્ર સરકારના અને વિહળાનાથના આશીર્વાદ સૌ ઉપર વરસતા રહે અને આપણે એમના કૃપાપાત્ર બની રહીએ, એ જ પ્રાર્થના. જય સિયારામ.
0: ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.
1: નમસ્તે, જય સિયારામ.
4: મિત્રો, મંદિરમાં નિયમિત દર્શને આવતા શ્રદ્ધાળુઓએ પણ પર્યાવરણના રક્ષણ માટે સૌને સાથે લઈને કરાતી પ્રવૃત્તિઓની વિગતો આપી છે.
0: નમસ્તે.
5: નમસ્તે.
0: શું આપનું નામ?
5: કિશોર તુરખિયા.
0: કિશોરભાઈ, ક્યાંથી આવો છો?
5: અમે વડોદરાથી આવી રહ્યા છીએ.
0: તો કિશોરભાઈ, તમને આ વિસામણ બાપુની જગ્યામાં શું ખાસ શું લાગે છે? એટલે ધાર્મિક તો પ્રવૃત્તિઓ બધી સંસ્થાઓમાં થતી જ હોય છે, અહીંયા કંઈક એવું કહે છે કે પર્યાવરણને સાચવવા માટે દેશી ખાતર ને ખેતીથી અને ગીર ગાયો ને ઘોડાઓનું સંવર્ધન છે, કેટલાક પક્ષીઓને પણ સરસ રીતે સાચવવામાં આવી રહ્યા છે, તો એ બધામાં આ પ્રવૃત્તિ આ સંસ્થા કઈ રીતે કરે છે?
5: આમ તો આ જગ્યા 250 વર્ષ જૂની જગ્યા છે અંદાજિત, અને અમે 7-8 પેઢીથી અમે આ જગ્યાના સેવકો છીએ. અહીંયા જેમ આપે પૂછ્યું કે પર્યાવરણ માટે, તો પર્યાવરણ માટે પૂજ્ય ભૈલુભાઈ તથા પૂજ્ય મહામંડલેશ્વર નિર્મળાબા એમના અંડરમાં એ રીતના અહીંયા વ્યક્તિ બધા રાખેલ છે, જેને જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના વ્યક્તિઓ અહીંયા રાખેલા છે, અને તેઓ ખૂબ જ સારી રીતે અને ટેકનિકલી સેવા આપી અને જે જરૂરિયાત છે એ પૂર્તતા કરે છે એ લોકો.
0: બરાબર. તો તમે એટલે અમે જઈને આમ તો હજી જોયું છે કે ત્યાં ખેતીમાં, વાડીઓમાં ને એ બધામાં દેશી ખાતર ને એ જ નાખે છે અને રાસાયણિક દવાઓનો ઉપયોગ પણ નથી થતો, તો એનાથી એના ઉપજમાં એમાં કંઈ તમને ફરક દેખાય છે?
5: બેઝિકલી અહીંયા જે આપણે બણકલ નામની ગૌશાળા આવેલી છે જેમાં 700-800 ગાયોનું
0: આખો ત્યાં જથ્થો છે
5: ત્યાં, અને એ જે ગાયો છે એનું જે છાણ છે એનું પણ અહીંયા ખૂબ સારી રીતે એનો સ્ટોર કરવામાં આવે છે અને એનું ખાતર બનાવવામાં આવે છે, અને જે એનાથી જે ખેતી ભૈલુભાઈના અંડરમાં થઈ રહી છે, ભૈલુ બાપુના અંડરમાં એ ખેતી એક સરાહનીય છે. આ જે કાઠિયાવાડ પંથકમાં આ પાળિયા જગ્યાની ખેતી ખૂબ જ વખણાય છે, અહીંની ગૌશાળા છે એ પણ ખૂબ જ નામના પામેલી છે.
0: અને કંઈક હવે તો દૂર નક્ષત્ર વન છે, ગ્રહ અને રાશિવન છે, એવા પણ વવાઈ રહ્યા છે, તો એમાં તમે બધા ક્યાંય ભાગ લીધો છે કે એમાં તમને લાભ મળે છે?
5: હા જી, પૂજ્ય બાશ્રીના અંડરમાં તેમજ ભૈલુભાઈના દેખરેખ હેઠળ આખું જે નિર્માણ પામી રહ્યું છે, નિર્મળ વન, નિર્મળ ધામ, અને જેમાં ભૈલુભાઈ શાસ્ત્રોક્ત રીતે તથા બાએ બંને એ રીતના એનું આયોજન આખું વાસ્તુશાસ્ત્ર મુજબ કરેલું છે, જેમાં જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના યજ્ઞો કરી અને એનું જે કંઈ પણ કરવા માટેનું જરૂરી છે વસ્તુ એ કરે છે બા. અને જેમ આપે કીધું એમ કે વન, અલગ અલગ 3 ટાઈપના વન ઊભા કરેલા છે બાએ, અને એમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે તે જેને તેને જે જે નામ પ્રમાણે અને રાશિ પ્રમાણે એનો જે સમન્વય કરી અને જે ઝાડને અનુરૂપ હોય એ રાશિ પ્રમાણે એ વ્યક્તિ પાસે ઝાડ બાએ પૂજા કરીને એની
0: વવરાયેલા
5: છે.
0: બરાબર છે. અને એ સિવાય બીજી પ્રવૃત્તિ, માનો કે પ્રદૂષણ અટકાવવાના પ્રયાસો પણ ઘણા થઈ રહ્યા છે, સોલારને નાખેલું છે, કેટલા ગોબર ગેસ પ્લાન્ટ પણ નાખેલો છે, અને બીજા પ્લાસ્ટિકનો એનો વપરાશ પણ લગભગ બંધ જ છે આ જગ્યામાં, તો એના માટે એના ફાયદા બીજા મળી રહ્યા છે તમને?
5: જી, એક તો આપે જે વાત કરી પ્રદૂષણ માટે, એટલે પ્લાસ્ટિક એટલે અત્યારે ખરાબમાં ખરાબ વસ્તુ પ્લાસ્ટિક છે, જે લાઈફ ટાઈમ સુધી અગર જમીનમાં રહે છે તો પણ એનો કોઈ દિવસ નિકાલ નથી થતો. એવી જે વસ્તુ છે એનો આપણે પાળિયા જગ્યામાં ઘણા વર્ષોથી એનો ઉપયોગ બંધ કરી
0: દીધો છે.
5: પ્રતિબંધ છે. તેમજ

0: શું આપ બીજું
1: એટલે ચોખ્ખાઈ જાળવવા માટે બીજું શું થાય પ્રદૂષણ અટકાવવા માટે? હા,
0: ચોખ્ખાઈ માટે પૂજ્ય ભૈલુભાઈની દેખરેખ હેઠળ જગ્યાના સ્ટાફમાં આપણે જગ્યાનો તમામ સ્ટાફ એટલી ચોખ્ખાઈ રાખી રહ્યા છે અને અહીંયા પ્રદૂષણ માટે ટ્રીનું પ્લાન્ટેશન પણ ભૈલુભાઈ અલગ અલગ રીતે કરાયેલું છે જ્યાં જેવી જરૂરિયાત હોય જેનાથી પ્રદૂષણ ઓછું થાય અને ઠંડક વધારે આવે.
1: વાહ, ખૂબ સરસ વાત કરી તમે. અને આપણે ઈચ્છીએ કે બીજા પણ બધા અહીંયા આવે અને આ પ્રદૂષણને અટકાવવાના એટલે ધર્મની સાથે સાથે આપણી ધરતી માતાને બચાવવાના પણ પ્રયત્નો થાય એવું મને લાગે છે. આપને શું લાગે છે?
0: હા જી, આ અત્યારની પેઢી માટે તો આ જરૂરી છે, પણ ભવિષ્ય માટે આવા જાગતા પિરાણાની આપણા દરેક આપણી આવનારી પેઢીઓને પણ ખૂબ જરૂરિયાત છે. તો અમારું બધાનું એવું કહેવું છે કે આવી જે સંસ્થાઓ છે એમાં યોગદાન આપી અને એને સંસ્થાને ખૂબ ડેવલપ થાય એવું આપણે પ્રયત્ન કરીએ.
1: ખૂબ સરસ કિશોરભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ.
2: નમસ્કાર.
3: નમસ્કાર.
2: શું નામ આપનું?
3: અરુણા.
2: અરુણાબેન ક્યાંથી આવો છો?
3: હું વડોદરાથી આવું છું.
2: કાયમ આવો છો?
3: કાયમ એટલે હા, આમ અવારનવાર કહી શકાય. અને અમારે ત્યાંથી અમાસ ભરવા માટે બધા જ આવતા હોય છે. અમાસનું બહુ મહાત્મય છે એટલે અમારે ત્યાંથી અમાસ માટે બધા બહુ જ આવતા હોય છે. વડોદરાથી અથવા સુરત, અમદાવાદ, ગાંધીનગર, મુંબઈથી પણ અહીંયા આવે છે બધા. ટ્રેનમાં બેસી જઈને એક દિવસ અમાસની બધે એમની પોતાની માનતા હોય અથવા અમાસના ઠાકરના દર્શન કરવા આવે બધા.
4: નિર્મળાબા, આપણા પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008 જેઓ આ ધુરા સંભાળીને બેઠા છે અને વારસો એમનો જાળવીને બેઠા છે, તો એમના વિશે કંઈક કહો અને આ ધરતી વિશે કંઈક કહો.
3: નિર્મળાબા એટલે અમારી આ વિહળ ધામ જગ્યાના દીકરી. અને એમને અમરાબાપુ પછી ઉમાબા અને પછી નિર્મળાબાએ આ ધુરા સંભાળી. અને એ પોતે ખૂબ એજ્યુકેટેડ છે, સ્કૂલમાં હતા. અને એમને આપણા આખા ગુજરાતમાંથી એક સ્ત્રી સંત સન્માનીય એમને મહામંડલેશ્વરનું બિરુદ મુરારી બાપુએ ત્યાં સજેસ્ટ કર્યું કોરોના પછી, અને એમને મહામંડલેશ્વરનું બિરુદ મળ્યું છે. નિર્મળાબા એટલે ઘણી બધી સેવાઓ સાથે જોડાયેલા છે અને પોતે એટલા બધા એજ્યુકેટેડ છે કે દરેક વસ્તુને બહુ જ ચીવટપૂર્વક એકદમ નાનામાં નાની એની હોય ક્ષતિ એ પણ સુધારીને એમને આ સંસ્થાને બહુ જ ઉપર ટોચ સુધી પહોંચાડી છે.
1: બેન, ખાસ તો નિર્મળાબા પર્યાવરણની જાળવણી માટે અને એને વૃક્ષારોપણ, એના માટે નક્ષત્ર વન ને એ બધા જે વનો ઉભા કરે છે એ પ્રવૃત્તિઓ, પર્યાવરણને જાળવવા માટેની પ્રવૃત્તિઓ આપને કેવી લાગે છે?
3: અતિ ઉત્તમ લાગે છે. અને એમાં એમનું કેવું છે કે જે રીતે મોદીજી કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એમ સૌને સાથે લઈને રાશિ પ્રમાણે બધા એનો લાભ લઈ શકે એવી રીતના એમને જે આખું વન ઊભું કર્યું છે, રાશિ વન, નક્ષત્ર વન, બહુ સુંદર કામગીરી છે.
4: પર્યાવરણ બચાવવાની પ્રવૃત્તિમાં બીજું એમની પ્રવૃત્તિ કઈ હોય?
3: એક તો આપણી સંસ્થામાંથી મોટે ભાગે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી અને અહીંયા જે કંઈ લાખો લોકો ભોજન જમે છે એ ભોજનમાંથી જે હોય છે વસ્તુ વધે છે. અને બીજો જે બધો જૈવિક કચરો છે અહીંયા આપણે બાયોગેસ પ્લાન્ટ નાખેલો છે. હા, એટલે એ રીતે પણ એ પર્યાવરણને ઘણા ઉપયોગી થઈ રહ્યા છે અહીંના પ્લાન્ટ્સ બધા.
4: તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો?
3: હું તો અત્યારે લગભગ 58 પૂરા થઈ ગયા, મારું 59મું ચાલે છે. નાના હતા ત્યારથી ને જ અમે તો નાનપણથી આવે છે. હા હા, ના જન્મ પહેલાના મારા મા બાપને અહીંયા 7 પીઢીથી અમારે છે. મારા બાપુજી લોકો અહીંયા મૂળ રાણપુરના, મારા સસરાજી લોકો પણ રાણપુરના. અને વર્ષોથી અમે તો જ્યારથી શીખ્યા ત્યારથી કે એક દીવો કરીએ ઘરે બેઠા, કંઈક નાનકડી નાના હતા ત્યારે નાની નાની કસોટીઓ આવે એટલે કરીએ અમારા બાપુના નામનો દીવો કરીએ કે ચલો ઠાકરના નામનો દીવો કરી દો આપણું કામ થઈ જાય. અમારી શ્રદ્ધા અમારા એક દીવો જલાવવાથી, દીવો પ્રગટાવવાથી અમારી શ્રદ્ધા, અમારા બધા કામ પૂરા થાય છે.
1: બેન, તમે જે ખેતી થાય છે ને એ ખેતીમાં અહીંનું દેશી ખાતર જ ગાયોનું અને ભેંસોનું નાખવામાં આવે છે, એને કારણે અહીંનો જે પાક થાય છે એમાં કંઈ તમને જુદું દેખાય છે જે વસ્તુ ઉપજે છે?
3: જરૂર દેખાય છે. અહીંયા આમ તમને કહું કે અહીંનો જે ખોરાક અમે જયારે અમે પણ અહીંયા રહીને અહીંયા જમીએ ને તો થોડા દિવસમાં અમારા પોતાના શરીરમાં પણ હવે પરિવર્તન જોઈએ છે, કારણ કે અમે લોકો શહેરમાં રહીએ ને એટલે જયારે અહીંયા આવીએ ત્યારે અહીંની દેશી અને સરસ મજાની

0: વસ્તુઓ જમીએ એના ખોરાકની મીઠાશ. એ સિવાય ધારો કે મારા મિસ્ટર છે મારા ઘરેથી, એ 3-1 વર્ષથી અહીંયા સેવા આપે છે, અને મારા એક જાણમાં કહું તો મારા એક ફોઈ પણ અહીંયા છે. પણ જ્યારે એ લોકો કમર પટ્ટો બાંધીને જ્યાં શહેરમાં હતા ત્યારે કમરમાં બેલ્ટ બાંધીને રહેતા હતા, ત્યારે સરસ રીતે નીચે બેસીને, એટલે અહીંનો ખોરાક છે એટલે માનો ને કે કુદરતી એનો ઔષધિ છે, કુદરતી ઔષધિ છે. હા,
1: બહુ સરસ ચર્ચા કરી અને બહુ સરસ તમે વાત કરી અહીંના સ્થાન વિશેની, અહીંની ધરા વિશેની. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.
0: ધન્યવાદ. આભાર આપનો પણ.
2: ધન્યવાદ. નમસ્કાર.
3: મિત્રો, તમે પણ એક વખત આ સંસ્થાની મુલાકાત અવશ્ય લેજો અને નક્ષત્ર વન કે રાશિવન સહિત પ્રકૃતિ કેન્દ્રોની મુલાકાત પણ લેજો.
4: તમારી આજુબાજુ પણ છોડમાં રણછોડ જોનારી આવી કોઈ સંસ્થા કે ધર્મસ્થાન હોય તો અમને અચૂક જણાવજો.
3: બિલકુલ, અમે તેની પણ મુલાકાત લઈને બધા શ્રોતા મિત્રોને તેની વિગતો જણાવીશું.
4: એ માટે ફોન નંબર તો જગ જાહેર છે જ,
3: 94-276-065-96, અને કાલે સવારે પત્ર લખવાનું સરનામું પણ જગ જાહેર છે જ.
4: હરિયાળું ગુજરાત
3: ગીર ફાઉન્ડેશન,
4: ઇન્દ્રોળા પ્રકૃતિ ઉદ્યાન,
3: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
4: તો મિત્રો, આવતા રવિવારે રાજ્યભરમાં થઈ રહેલા પર્યાવરણ દિવસની ઉજવણીની વિગતો સાથે ફરી મળીશું અને પછી ગૌરવથી ગાઈશું.

આપ સાંભળી રહ્યા હતા વિશેષ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. પ્રાયોજક હતા ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમમાં આજે અભિનેત્રી અમૃતા રાવના જન્મદિવસે તેમની અભિનીત ફિલ્મના ગીતો રજૂ કરીશું. સૌપ્રથમ રજૂ કરીએ છીએ વિવાહ ફિલ્મનું ગીત, ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં, સંગીત અને શબ્દો રવિન્દ્ર જૈનના.

સારેગામા કાર્યક્રમના અંતમાં રજૂ કરીએ છીએ મેહુના ફિલ્મનું ગીત, અભિજીત અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં. સંગીત આપ્યું છે અનુ મલિકે અને શબ્દો છે જાવેદ અખ્તરના.

આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં અહીં સંપન્ન થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનું પ્રસારણ દિલ્હી કેન્દ્રથી થોડી ક્ષણોમાં.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.

0: Chief Minister Development Fund, the MLA Fund and the Yamuna Power Development Board. Union Home Minister Amit Shah today inaugurated the newly constructed Savarisam building at the Ayappa Temple Complex in Arkipuram, New Delhi. In a social media post, Mr. Shah said that Lord Ayappa is the bestower of bliss and the embodiment of the sacred values that unites the nation. The minister added that he prayed to the deity for the well-being and prosperity of all. Indian wrestlers continued their impressive run at the Ulaanbaatar Open in Mongolia today, winning 2 gold and 2 bronze medals in the men's freestyle category. Deepak clinched the gold medal in the 61 kg category, defeating Kazakhstan Asil Akkan 6-0 in the final. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી પ્રસારણ યાત્રા અહીં સંપન્ન થાય છે. આવતીકાલે સવારે પ્રસારણ યાત્રાના પ્રારંભે 5:55 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.